છે 846 કિલો હર્ટ્ઝ. આકાશવાણીનું આ છે અમદાવાદ વડોદરા કેન્દ્ર. આજે સોમવાર, વિક્રમ સંવત 2082ની જેઠ વદ છઠ, અર્થાત તારીખ 6 જુલાઈ 2026. સવારના અત્યારે 5:54નો સમય થઈ રહ્યો છે. શ્રોતા મિત્રો, મંગળિયું આ પ્રભાતિયો સમય મંગળ ધ્વનિ સાથે આરંભીએ આજના આ દિવસ દરમિયાનના પ્રસારણને. સૂક્ષ્મ કણો ધરતીના થયા છે હવે ભીના, સ્પર્શની લાગણી થઈ છે ભીની, એ જ પ્રમાણ લાગણીઓ સાથે આપ સૌ શ્રોતા મિત્રોનું ભાવભીનું સ્વાગત.

આકાશવાણી અમદાવાદ વડોદરા, મીડિયમ વેવ 354.6 દશાંશ મીટર્સ એટલે કે 846 કિલોહર્ટ્ઝ. આજના દિવસ દરમિયાન પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા અને સ્થાનિક હવામાન સમાચાર. પ્રથમ નજર રૂપરેખા પર. સવારે 6:05 પ્રાતકાલીન ભક્તિ સંગીતનો અર્ચના કાર્યક્રમ, 6:30 લઘુ ચિંતનાત્મક વાર્તા શ્રેણી અમૃતધારા, 6:35 શ્રીરામચરિત માનસ ગાનની આજે 210મી કડી, ગાયક કલાકાર સુરેશ વાડકર, 6:45 જૂના હિન્દી ફિલ્મી ગીતો સુર સરિતા અને ત્યારબાદ સદાબહાર ગીતો 7 વાગે, 7:20 ગુજરાતી ગીતો, 8:30 એનસીઆરટીનો પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ, 9 વાગે સવારે માહિતી સાથે મનોરંજનો દૈનિક કાર્યક્રમ, 9:30 ગુજરાતી ગીતો, 10:02 સાહિત્ય પત્રિકા અંતર્ગત આજે મોહનભાઈ પરમાર લિખિત નવલિકા જગત્યું, ત્યારબાદ કાવ્યપાઠ મનીષ પાઠકનો, 10:30 હિન્દી ફિલ્મી ગીતો, 10:45 સુગમ સંગીતમાં મિહિર જાનીને સાંભળશો, 11:02 હિન્દી ફિલ્મી ગીતો, તો 11:30 હિન્દી ગેર ફિલ્મી ગીતો, 12:02 ગુજરાતી ગીતો, 12:30 બહેનો માટેના સહિયર કાર્યક્રમમાં વાર્તા સંગ્રહ મહતુનો મણકો આજે એક, મહતુ લેખન રામમોરી નિર્માણ હિતેશ માવાણી, 1:10 સુગમ સંગીતમાં બલરાજ શાસ્ત્રીએ ગાયેલા ગીતો, જય ભારતી રોજનો સમય 1:30, 2:40 ગુજરાતી ગીતો, તો 5:10 સાંજની બીજી સભાની શરૂઆત દરમિયાન ગુલમહોર ફિલ્મ સંગીત,

આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર, મીડિયમ વેવ 354.6 મીટર્સ એટલે કે 846 કિલોહર્ટ્ઝ. પ્રાતકાલીન ભક્તિ સંગીત માણીએ અર્ચના સાથે.

રવિ સાહેબનું આ ભજન આપ સાંભળી રહ્યા હતા સોનિક સુથારના સ્વરમાં. હવે સાંભળીએ સુપર્ણા બેનર્જીએ ગાયેલું પ્રેમ સખીનું આ ભજન.

કવિ પિંગળનું આ ભજન આપે સાંભળ્યું. ગાયક કલાકાર હતા પ્રફુલ્લ દવે. મહાન ભક્ત કવિ સુરદાસ દ્વારા રચિત પદો ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ અને બાળલીલાઓનું અદ્ભુત વર્ણન કરે છે. તેમના પદો મુખ્યત્વે બ્રજ ભાષામાં લખાયેલા છે અને તેમાં કૃષ્ણ પ્રેમ, વાત્સલ્ય અને વિરહની ભાવનાઓનો સમાવેશ અધત. સાંભળીએ આવું જ એક ભજન અનુપ ચલોટાના સ્વરમાં.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા રજૂ થાય છે લઘુ ચિંતનાત્મક વાર્તાલાપ અમૃતધારા. આજનો વિષય છે આત્મનિરીક્ષણ. વક્તા છે ડોક્ટર ચંપક મોદી.
1: આત્મનિરીક્ષણ. પ્રત્યેક વ્યક્તિ અન્યની ક્ષતિઓનું નિરીક્ષણ કરે છે. પોતાના દોષ જોવાની આંખ તેને નથી, તેથી અંતકાળે તેની અધોગતિ થતાં તે નર્કમાં જાય છે. તે માટે એક દ્રષ્ટાંત સમજવા જેવું છે. મંદિર સામે એક ગણિકાનું ઘર હતું. મંદિરમાં સંત મહાત્મા ગણિકાને ઘેર આવતા યુવાનોને જોઈ દુઃખી થતા. એક દિવસે તેમણે ગણિકાને કહ્યું, હે પાપીણી, તારે કારણે લોકોની દુર્ગતિ થાય છે. મૃત્યુ પછી તારું શું થશે તેનો તો વિચાર કર. આ સાંભળી ગણિકાને પશ્ચાતાપ થયો. તેણે સાચા હૃદયથી પ્રભુને પ્રાર્થના કરી, હે પ્રભુ, હું આજીવિકા માટે લાચારીથી ગણિકા તરીકે જીવું છું. મારી રક્ષા કરવાનો ધર્મ તારો છે. સાધુએ જોયું કે ગણિકાને ઘેર હજુ પણ પુરુષોની અવરજવર ચાલુ છે, તેથી તેણે કેટલા પુરુષો આવે છે તે ગણવાનું શરૂ કર્યું. જ્યારે કોઈ પુરુષ એના ઘરમાં પ્રવેશ કરે ત્યારે સાધુ મહાત્મા એક પથ્થર બાજુ પર મૂકે. સમય જતાં પથ્થરોનો મોટો ઢગલો થઈ ગયો. તેથી તેણે ગણિકાને કહ્યું, જો આ તારા પાપનો ઢગલો, મૃત્યુ પછી નર્કમાં તને કેવી શિક્ષા થશે તેની કલ્પના તો કર. ભયભીત ગણિકાએ આંખમાં અશ્રુ સાથે પ્રભુને પ્રાર્થના કરી, હે પ્રભુ, હવે તો તું મને તારી પાસે બોલાવ, હું તારે શરણે આવું છું. રડતા રડતા તેના પ્રાણ છૂટી ગયા. દૈવયોગે તે જ દિવસે સાધુ મહાત્મા પણ હૃદયરોગનો હુમલો થતાં મૃત્યુ પામ્યા. યમદૂતો સાધુના પ્રાણને નરક તરફ લઈ જતા હતા અને પશ્ચાતાપની આગમાં તપ્ત દુઃખી ગણિકાનો આત્મા વિમાનમાં સ્વર્ગ તરફ જતો હતો. આ આશ્ચર્ય જોઈને સાધુ બોલ્યો, હે પ્રભુ, આ કેવો અન્યાય! સમગ્ર જીવન સંન્યસ્ત ધારણ કરનારને નર્કમાં ઘસડી જવામાં આવે અને જિંદગી પર્યંત પાપાચાર કરનારી ગણિકાને વિમાનમાં સ્વર્ગ તરફ લઈ જવામાં આવે. યમદૂતો કહે, સાધુ મહારાજ, ઈશ્વરના દરબારમાં ક્યારેય અન્યાય કરવામાં આવતો નથી. તારું સાધુ જીવન દંભી અને ઢોંગી હતું. જો પેલો તારો દેહ, એ તો અવશ્ય શુદ્ધ હતો. લોકો તારા દેહને હાર પહેરાવીને સન્માન કરી રહ્યા છે. બેન્ડ વાજા સાથે તારા મૃતદેહનો તેઓ વરઘોડો કાઢી રહ્યા છે. અને ત્યાં નજર કર, પેલું ગણિકાનું શબ, જો એની દફન ક્રિયા અને અગ્નિ સંસ્કાર પણ અપૂર્ણ રહ્યા છે. સ્મશાનમાં પડેલા તેના મૃતદેહનો આહાર પશુ પક્ષીઓ કરી રહ્યા છે, પરંતુ તેનું મન પશ્ચાતાપના તાપથી પાવન થઈ ગયું હતું. તેથી તેનો આત્મા સ્વર્ગલોકમાં વિમાન દ્વારા જઈ રહ્યો છે અને તે ગણિકાનું તમામ પાપ તારી કોટે વળગ્યું છે, કેમ કે તું સતત તે સ્ત્રીના પાપનો જ વિચાર કરતો અને તેને જોવામાં જ સમયનો દુર્વ્યય કરતો હતો. ભક્તિ કરનાર વ્યક્તિએ કદાપી બીજાની ક્ષતિઓ અને દોષો જોવા જોઈએ નહીં. પરમાત્મા પ્રત્યેક વ્યક્તિની પરીક્ષા જુદી જુદી રીતે કરે છે. ન્યાય કરનાર નિરીક્ષક અને પરીક્ષક એ જ છે. આપણે

0: આત્મનિરીક્ષણ કરીને આપણા દોષો અને ક્ષતિઓ જોતા નથી, તેથી પરમાત્માની લીલાને સમજી શકતા નથી. પવિત્ર દ્રષ્ટિ જ પવિત્ર સૃષ્ટિનું સર્જન કરી શકે. અરે અપરાધ પોતાના, તુજો માનવ સમજી જાય તો ક્યાંય પાપ રહે નહીં ભાઈ, પૃથ્વી સ્વર્ગ થઈ જાય, પૃથ્વી સ્વર્ગ થઈ જાય.
1: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા લઘુ ચિંતનાત્મક વાર્તાલાપ અમૃતધારા, પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
2: અને હવે સાંભળીએ શ્રી રામચરિત માનસ ગાનની આજે 210મી કડી. ગાયક કલાકાર છે સુરેશ વાડકર, સંગીત નિયોજક સતીશ ભાટિયા.

0: સુરેશ વાડકરના સ્વરમાં આપે સાંભળી રહ્યા હતા શ્રી રામચરિત માનસ ગાન. સંગીત નિયોજક સતીશ ભાટિયા. આ છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. મીડિયમ વેવ 354.6 દશાંશ મીટર્સ એટલે કે 846 કિલોહર્ટ્ઝ. સાંભળીએ જૂના હિન્દી ફિલ્મી ગીતોનો સ્વરસરિતા કાર્યક્રમ. તે પહેલા એક વિજ્ઞાપન બ્રેક.
1: એક સંવેદનશીલ અને કલ્યાણકારી ઐતિહાસિક ખેડૂત લક્ષી નિર્ણય માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ખેડૂત હિતના દ્રઢ સંકલ્પ અને દૂરંદેશી વિઝનને સાકાર કરતા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સંવેદનશીલ સરકારે વીજ ટાવર અને વીજ લાઇનના વળતરમાં ઐતિહાસિક વધારો કરીને રાજ્યના લાખો ખેડૂતોની ચિંતાઓને દૂર કરી છે. ખેડૂતોને જમીનની જંત્રીના દરે વળતરની જગ્યાએ હવે મળશે માર્કેટ રેટના બમણા ભાવ. હવે કલેક્ટરશ્રી અને ખેડૂત પ્રતિનિધિ વાળી માર્કેટ રેટ કમિટી નક્કી કરશે જમીનની વાસ્તવિક બજાર કિંમત. ખેડૂતોને નહીં રહે કોઈ સંશય, પહેલા ચૂકવાશે બળતર. એટલું જ નહીં, હવે ટાવરના પાયાની દરેક બાજુએ વધારાના 1 મીટરની ગણતરી કરીને વધુ વળતર ચૂકવવામાં આવશે. આ ઐતિહાસિક નિર્ણયથી ખેડૂતોની માંગણી અને લાગણીને પાછા આપી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ન્યાય અને પારદર્શિતા સાથે ખેડૂત હિતોને રાખ્યા છે સર્વોપરિ. આ છે ખેડૂતો માટે પ્રતિબદ્ધ ગુજરાત સરકાર.
0: લતા મંગેશકરના સ્વરમાં પાકીઝા ફિલ્મનું આ ગીત સાંભળીએ. શબ્દો છે કમલ અમરોહીના અને સંગીત ગુલામ મોહમ્મદનું.

અંતરિયાળ વિસ્તારોના જનજાતીય વિદ્યાર્થીઓના સપનાઓને હવે મળી રહી છે નવી પાંખો. શાળા સુધીની લાંબી અને મુશ્કેલ રાહ હવે બની છે શિક્ષણ તરફની સુરક્ષિત અને સરળ સફર, જેના થકી આદિજાતિના વિદ્યાર્થીઓ પોતાની પસંદગીની શાળા અને કોલેજમાં મેળવી શકશે પ્રવેશ. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત સરકાર લઈને આવી છે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન. રાજ્યના 14 આદિજાતિ જિલ્લાઓના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓ માટે રૂપિયા 132 કરોડની જોગવાઈ થકી આજે GSRTCની 111 આધુનિક GPS યુક્ત બસો 100થી વધુ રૂટ્સ પર દોડી રહી છે, જેનો 7000થી વધુ વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે અને હવે વધારો કરી કુલ 450 બસો આ શિક્ષણ યાત્રામાં જોડાવા જઈ રહી છે. આધુનિક વેબ પોર્ટલ દ્વારા બસોનું સતત મોનિટરિંગ થતા સુરક્ષા અને વિશ્વાસમાં વધારો થયો છે. શિક્ષણ સુધીની સરળ પહોંચ અને ઉજ્જવળ ભવિષ્ય તરફનું એક સશક્ત પગલું એટલે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન, સુગમ અને સુરક્ષિત શિક્ષણ યાત્રા.

આશા ભોસલે દિલરાજ કૌર અને સાથીદારોએ ગાયેલું આ ગીત ફિલ્મ સત્ય પે સત્તાનું આપે સાંભળ્યું. ગીતના શબ્દો હતા ગુલશન બાવરાના, સંગીત હતું રાહુલ દેવ બર્મનનું. અને આ સાથે જ પૂરો થયો સદાબહાર ગીતોનો આ કાર્યક્રમ. આછા આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર થોડી જ ક્ષણોમાં અપાશે પ્રાદેશિક સમાચાર.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર કરણ મકવાણા વાંચે છે. મુખ્ય સમાચાર. રાજ્યના વરસાદગ્રસ્ત અમરેલીમાં યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી. 5 તાલુકાઓની શાળાઓમાં રજા જાહેર. વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ સુનિતા અગ્રવાલે જણાવ્યું કે જ્યાં નવી અદાલતો નિર્માણ પામશે ત્યાં ધારાશાસ્ત્રીઓ માટે સુવિધાયુક્ત સંકુલ નિર્માણ કરાશે. ગુજરાત યુનિવર્સિટીના જીકાસ પોર્ટલ દ્વારા પ્રવેશ પ્રક્રિયાના વધુ 4 રાઉન્ડ યોજાશે. જામનગરના દરિયાકિનારે મરીન ટાસ્ક ફોર્સ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરાયું અને મહિલા T20 વિશ્વકપમાં ઇંગ્લેન્ડને પરાજય આપી ઓસ્ટ્રેલિયાએ ખિતાબ જીત્યો. સમાચાર વિગતવાર. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 161 તાલુકામાં વરસાદ વરસ્યો. સૌથી વધુ અમરેલીના રાજુલામાં 10.79 ઇંચ, જ્યારે ધારીમાં 9.21 અને ખાંભામાં 6.81 ઇંચ વરસાદ નોંધાયો. અમરેલી જિલ્લામાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસતા ગ્રામ્ય વિસ્તારોમાં સ્થિતિ વિકટ બની છે. ભારે વરસાદને કારણે ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. નદીઓમાં ઘોડાપૂરને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં અનેક રસ્તાઓ બંધ થયા છે. સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાલાએ લોકોને શેત્રુંજી અને નાવલી નદીઓથી દૂર રહેવા અને બિનજરૂરી રીતે બહાર નીકળવાનું ટાળવાની અપીલ કરી છે.
1: મીડિયાના માધ્યમથી હું બે હાથ જોડીને લોકોને વિનંતી કરું છું કે શેલ દેદુમલ, શેત્રુજી અને નાવલીના કાંઠાના વિસ્તારના જે લોકો છે એ બિનજરૂરી રોડ ઉપર જવાનું બંધ રાખે. વાહન વ્યવહાર અત્યારે સદંતર બંધ છે અને બિનજરૂરી જો બંધ રાખીશું તો સરકારની આ વ્યવસ્થામાં આપણે સહભાગી બની અને કોઈ પણ માનહાનિ ન થાય, કોઈ પણ પશુની પણ હાનિ ન થાય એવા રીતની વ્યવસ્થામાં આપણે સહભાગી થઈ શકીએ.
0: ડાંગમાં એક દિવસના વિરામ બાદ વરસાદ વરસ્યો. સુબીર તાલુકામાં 5.16 ઇંચ વરસાદ નોંધાયો હતો. મહેસાણાના શહેરી વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર ખોરવાયો હતો. વરસાદ બાદ ભાવનગરમાં શેત્રુંજી ડેમ 46% અને લાખણકા ડેમ 75%થી વધુ ભરાયો છે, જ્યારે કાળુભાર અને રજાવડમાં પણ જળસંગ્રહ વધ્યો છે. દરમિયાન વરસાદને કારણે પાણીની આવક થતાં ગઈકાલે રાજકોટમાં આજી 2 ડેમનો 1 દરવાજો ખોલાયો હતો, જેને લઈને લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા સૂચના અપાઈ છે. તો તાપીના ઉકાઈ ડેમમાં 17,378 ક્યુસેક પાણીની આવક થઈ છે. રાજ્યમાં ભારે વરસાદને પગલે તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. અમરેલીના ચલાલા નગરપાલિકા વિસ્તારમાં ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા કેટલાક લોકો ફસાઈ ગયા હતા. નગરપાલિકા દ્વારા તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી 100 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું હતું. વધુ અહેવાલ અમારા જિલ્લા પ્રતિનિધિ હરેશ ટાંક પાસેથી.
2: અમરેલી જિલ્લામાં છેલ્લા 2 દિવસથી સાંબેલાધાર વરસાદ પડી રહ્યો છે અને જિલ્લાના અનેક તાલુકાઓમાં જળબંબાકારની સ્થિતિ નિર્માણ પામી છે. ખોડિયાર ડેમના 9 દરવાજા ખોલાતા 40 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે અને 66થી વધારે લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. ધારી તાલુકાના મીઠાપુર ડુંગરી ગામના 68થી વધારે લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. જિલ્લાની 5 તાલુકાઓની માધ્યમિક અને પ્રાથમિક શાળાઓમાં 1 દિવસની રજા જાહેર કરવામાં આવી છે. આકાશવાણી સમાચાર માટે અમરેલીથી હરેશ ટાંકનો રિપોર્ટ.
0: ગીર સોમનાથના સુલતાનપુર ગામે ભારે વરસાદને કારણે તંત્ર દ્વારા ઘરમાં ફસાયેલા 4 વ્યક્તિઓને રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે ખસેડાયા હતા. બીજી તરફ સુરતમાં ભારે વરસાદની આગાહીને પગલે NDRFની 30 સભ્યોની ટીમ ઓલપાડમાં તૈનાત કરવામાં આવી છે. રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે નવસારી, વલસાડ, ડાંગ, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં અત્યંત ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી છે, જ્યારે બંદરો ઉપર 3 નંબરનું સિગ્નલ ફરકાવાયું છે. ગુજરાત વડી અદાલતના

0: મુખ્ય ન્યાયાધીશ સુનિતા અગ્રવાલે કહ્યું, રાજ્યમાં જ્યાં પણ નવી અદાલતની ઇમારત બનશે ત્યાં વકીલો માટે અલગ સુવિધાજનક એડવોકેટ બિલ્ડીંગ અનિવાર્યપણે બનાવાશે. ગાંધીનગરના કલોલમાં 49 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે અત્યાધુનિક ન્યાય અને એડવોકેટ સંકુલનું ભૂમિપૂજન કર્યા બાદ જાહેર સભાને સંબોધતા સુશ્રી અગ્રવાલે આ વાત કહી. તેમણે ન્યાયિક પ્રક્રિયાને વધુ સુદૃઢ બનાવવા અને પડતર કેસના ઝડપી નિકાલ માટે વૈકલ્પિક વિવાદ નિવારણ એટલે કે મીડિએશન પર પણ વિશેષ ભાર મૂક્યો. ગુજરાત યુનિવર્સિટી જીકાસ પોર્ટલ દ્વારા પ્રવેશ પ્રક્રિયાના વધુ 4 રાઉન્ડ યોજશે. વિદ્યાર્થીઓ દરેક રાઉન્ડની ચોઇસ ફિલિંગમાં સુધારા કરી શકશે. પૂરક પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓને પણ તક મળી રહે તે હેતુથી આજથી પ્રવેશનો નવો તબક્કો શરૂ થશે. આગામી 15 જુલાઈથી કોલેજોમાં શૈક્ષણિક સત્રનો પ્રારંભ થતાં પહેલા આ કામગીરી પૂર્ણ કરાશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsoneir.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ EIR_ABAD ને ફોલો કરશો. રાષ્ટ્રીય સલામતી, જાહેર વ્યવસ્થા અને દરિયાઈ સુરક્ષાને વધુ મજબૂત બનાવવા મરીન ટાસ્ક ફોર્સ દ્વારા જામનગર જિલ્લાના વિવિધ દરિયાકાંઠાના વિસ્તારોમાં વિશેષ સઘન પોસ્ટલ પેટ્રોલિંગ અભિયાન હાથ ધરાયું. આ વિશેષ ઓપરેશનનો મુખ્ય હેતુ દરિયાઈ માર્ગો મારફતે થતી કોઈપણ ગેરકાયદે, અસામાજિક, આતંકવાદી અથવા રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓને અટકાવવાનો હતો. વિશેષ પેટ્રોલિંગ દરમિયાન રોઝી બંદર, નવા જૂના બેડી બંદર, માધાપર, ભૂંગા તેમજ આસપાસના સમગ્ર દરિયાકાંઠાના વિસ્તારમાં પગપાળા પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ વ્યક્તિઓ, અજાણી હિલચાલ, શંકાસ્પદ બોટો અને દરિયાઈ માર્ગોથી થતી પ્રવૃત્તિઓ પર ખાસ નજર રાખવામાં આવી હતી. રાજ્યભરમાં નમો સ્વચ્છતા અભિયાન વેગવંતુ બન્યું છે ત્યારે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં સ્વચ્છતા અને દર્દી સુરક્ષાને કેન્દ્રમાં રાખી હોસ્પિટલના વિવિધ વિભાગોમાંથી અંદાજે 79 કિલો ઘન કચરાનો નિકાલ કરાયો, જ્યારે 159 કિલો બિનઉપયોગી મેડિકલ સાધનો અને 1365 નકામી વસ્તુઓને સ્ક્રેપ કરવામાં આવશે. આ ઉપરાંત 508 અગ્નિશામન તંત્રોનું સમારકામ કરાશે તેમજ વધુ સારી વીજ વ્યવસ્થા ઉપલબ્ધ કરાવાશે તેમ મેડિકલ અધિકારી ડોક્ટર હેમાંગી પટેલે જણાવ્યું હતું.
1: કે જે લઈને હોસ્પિટલમાં દર્દીઓ માટે વાપરતા હોઈએ છીએ એને સમયાંતરે આપણે એને નિકાલ કરવો જરૂરી હોય છે. તો એવા અમારા લીનલ ચાદર, ચોરસા, ઓશિકા, કવર, ગાદલા એ બધું થઈને લગભગ 300 જેવી આઈટમ છે જેનો અમે નિકાલ માટેની પ્રોસેસ કરી રહ્યા છીએ. કુલ કંડમ પાત્ર વસ્તુઓ છે 1365 છે અને જે અમે હાલ એની અપસેટ વેલ્યુ ને બધું નક્કી કરી અને એ પ્રોસેસમાં છે જેનો અમે સત્વરે નિકાલ કરવા માટે કટિબદ્ધ થયેલા છીએ.
0: અમદાવાદ મહાનગરપાલિકાના પૂર્વ ઝોનમાં દર મહિનાના પ્રથમ રવિવારે યોજાતી માસિક સ્વચ્છતા ઝુંબેશ અંતર્ગત ગઈકાલે વસ્ત્રાલ, રામોલ, ભાઈપુરા, ઓઢવ, નિકોલ, ગોમતીપુર, અમરેવાડી અને વિરાટનગર વોર્ડમાં સફાઈ અભિયાન યોજાયું. આ દરમિયાન વિવિધ ધાર્મિક સ્થળો, મુખ્ય માર્ગો, રહેણાંક વિસ્તારો, બ્રિજ, શાકભાજી માર્કેટ તેમજ અન્ય જાહેર સ્થળોની વિશેષ સફાઈ કરવામાં આવી. રાજ્યમાં સાપોના ઝેરમાંથી એન્ટી સ્નેક વેનમ બનાવવા તેલંગાણાની એક કંપનીને કામગીરી સોંપાઈ છે. વલસાડના ધરમપુર સ્થિત સર્પ સંશોધન કેન્દ્ર દ્વારા ગયા અઠવાડિયે લાયસન્સ ધરાવતી એન્ટી સ્નેક વેનમ ઉત્પાદન કંપનીને ગુજરાતના ઝેરી સાપોમાંથી કાઢવામાં આવેલું ઝેર લાયોફિલાઇઝ એન્ટી સ્નેક વેનમ બનાવવા સોંપવામાં આવ્યું છે. સર્પદંશને કારણે થતા માનવ મૃત્યુને ઘટાડવા ગુજરાતને પોતાનું પ્રદેશ વિશિષ્ટ એન્ટી સ્નેક વેનમ ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે તેમ વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું. તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે સાણંદમાં સીજી સેમિકન્ડક્ટરની OSAT સુવિધા અંતર્ગત ચિપ્સના વ્યવસાયિક ઉત્પાદનનો પ્રારંભ કરાવાયો છે. આ પ્રસંગે ભારતના સેમિકન્ડક્ટર મિશનની સફળતામાં દેશની દીકરીઓના યોગદાન અંગે પ્રધાનમંત્રીએ પ્રકાશ પાડ્યો હતો. શ્રી મોદીએ જે દીકરીઓની વાત કરી તેમાંથી ઝારખંડના ગિરિડીહ જિલ્લાની રહેવાસી પૂનમકુમારી છે. પૂનમકુમારીએ જણાવ્યું કે તે અને તેનો પરિવાર આ કામગીરીથી ખુશ છે.
2: मैंने अपनी 12th की पढ़ाई कस्तूरबा गांधी बालिका विद्यालय विरनी से की है. उसके बाद मैंने आईटीआई करने के बाद प्लेसमेंट हुआ सीजी सेमी में. यहाँ आने के बाद मुझे मौका मिला. पहले तो लगता था कि हाँ गांव की लड़की है, बाहर जाके पढ़ रही है. रांची में जब मैं थी तो कि बाहर जाके पढ़ रही है, कुछ नहीं कर पाएगी, ऐसे ही जा रही है बस टाइम पास करने के लिए. लेकिन नहीं, अब उन्हें लगता है कि हाँ एक्चुअल में कुछ कर रही है.
0: सूरतना पुलिस कमिश्नर तरीके વાબાંગ જામેરે ઇન્ચાર્જ પોલીસ કમિશનર તરીકે કાર્યભાર સંભાળ્યો છે. પદભાર સંભાળ્યા બાદ તેમણે કહ્યું કે કાયદો અને વ્યવસ્થા જાળવવી એ તેમની પ્રાથમિકતા છે અને સામાન્ય નાગરિકો સુરક્ષિત અનુભવે તથા નિર્દોષોને ન્યાય મળે તે માટે પોલીસ સતત કાર્યરત રહેશે. ભાવનગર રેલવે સ્ટેશન પરથી ગાંજાના જથ્થા સાથે પરપ્રાંતીય શખ્સ ઝડપાયો છે, જેની પાસેથી રેલવે પોલીસે કુલ 8 લાખ કરતાં વધુનો મુદ્દામાલ કબજે કરી એક મહિલા સહિત 3 વ્યક્તિ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. ક્રિકેટમાં

ઓસ્ટ્રેલિયાએ ગઈકાલે રાત્રે લંડનના લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ઇંગ્લેન્ડને 7 વિકેટથી હરાવી આઈસીસી T20 મહિલા વર્લ્ડ કપ જીતી લીધો છે. ઇંગ્લેન્ડના 151 રનના લક્ષ્ય સામે ઓસ્ટ્રેલિયાએ 17 ઓવર અને 1 બોલમાં 3 વિકેટ ગુમાવીને 153 રન બનાવીને મેચ જીતી લીધી. અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યના વરસાદગ્રસ્ત અમરેલીમાં યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી. 5 તાલુકાઓની શાળાઓમાં રજા જાહેર. વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ સુનીતા અગ્રવાલે કહ્યું, જ્યાં નવી અદાલતો ઇમારતો બનશે ત્યાં ધારાશાસ્ત્રીઓ માટે સુવિધાયુક્ત સંકુલનું નિર્માણ કરાશે. ગુજરાત યુનિવર્સિટીના જીકાસ પોર્ટલ દ્વારા પ્રવેશ પ્રક્રિયાના વધુ 4 રાઉન્ડ યોજશે. જામનગરના દરિયાકિનારે મરીન ટાસ્કફોર્સ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરાયું અને મહિલા T20 વિશ્વકપમાં ઇંગ્લેન્ડને પરાજય આપી ઓસ્ટ્રેલિયાએ ખિતાબ જીત્યો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

વીડીએફએયુ 354.6 દશાંશ મીટર્સ એટલે કે 846 કિલોહર્ટ્ઝ. આ છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. સાંભળીએ ગુજરાતી ગેરફિલ્મી ગીતો.

ઉષા મંગેશકર ગાયેલું આ ગીત આપ શ્રોતા મિત્રો સાંભળી રહ્યા હતા. ગીતના શબ્દો હતા સુરેશ દલાલના અને સંગીત હતું પુરુષોત્તમ ઉપાધ્યાયનું. આજ

0: મારા વાલા ગામવાસીઓ, આજે આપણા ગામનો એક એક ખેડૂત, એક એક વેપારી, એક એક કર્મચારી, એક એક કારીગર સમૃદ્ધ બન્યો છે. ગામ વિકાસના પંથે આગળ વધી રહ્યું છે. પણ આજે આજે આ સભા બોલાવવાનું ખાસ કારણ છે. વાત કરવી છે શૌચાલયની. ગામમાં હજુ કેટલા ઘર શૌચાલય વગરના રહી ગયા છે. હજુ કેટલીક મા દીકરીઓ તથા વડીલોને લોટો લઈને દૂર સીમ સુધી જવું પડે છે. ઠંડી હોય, ગરમી હોય, વરસાદ હોય, માંદગી હોય, દિવસ હોય, રાત હોય, હે, કેટલી તકલીફ. પણ આજે આપણે પહેલ કરવાની છે. સરકાર તો સહાય આપે જ છે, પણ આપણે પણ ગામના આગેવાનોનો ટેકો લઈ આપણા ગામને 100% શૌચાલય વાળું બનાવીએ અને ગામને ચોખ્ખું રાખી સંપૂર્ણ સ્વચ્છ બનાવીએ, રોગમુક્ત બનાવીએ.
1: ગામનો વિકાસ આપણો વિકાસ. સ્વચ્છ ભારત અભિયાન, એક ડગલું સ્વચ્છતા તરફ.

ગુણવંત ઉપાધ્યાયનું લખેલું આ ગીત, સંગીત ભરત પટેલનું, ગાયક કલાકારો છે ગાર્ગી વોરા અને નિગમ ઉપાધ્યાય.

ગાર્ગી વોરા અને નિગમ ઉપાધ્યાયના યુગલ સ્વરમાં આ ગીત આપે સાંભળ્યું. ગીતકાર હતા ગુણવંત ઉપાધ્યાય અને સંગીતકાર હતા ભરત પટેલ. અને શ્રોતા મિત્રો, આ સાથે જ પૂરો થયો ગુજરાતી ગેર ફિલ્મ ગીતોનો આ કાર્યક્રમ. આ પ્રસારણ છે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું.

0: આકાશવાણી સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડના 6 દિવસના પ્રવાસે જશે. સંઘર્ષ દરમિયાન ભારતીયોની સુરક્ષા સુનિશ્ચિત કરવા બદલ વિદેશમંત્રી ડોક્ટર જયશંકરે કતારના પ્રધાનમંત્રીનો આભાર માન્યો. કોચીમાં ભારતના અધ્યક્ષપદે બ્રિક્સ મહિલા કાર્યકારી જૂથની બેઠક. અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટની આજે બેઠક. મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર પર બાંદ્રા કુર્લા વચ્ચે ભૂગર્ભ ટનલનું બાંધકામ શરૂ. અને ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડને હરાવી મહિલા T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડનો 6 દિવસનો પ્રવાસ આજથી શરૂ થઈ રહ્યો છે. તેઓ આજે પ્રથમ તબક્કામાં ઇન્ડોનેશિયા પહોંચશે. પ્રધાનમંત્રી મોદીનો ઇન્ડોનેશિયાનો આ 4થો પ્રવાસ હશે. મે 2018માં બંને દેશોના સંબંધો વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારો સુધી પહોંચ્યા પછી ટોચના નેતૃત્વ વચ્ચે આ પ્રથમ દ્વિપક્ષીય બેઠક હશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબ્રિયાન્તો સાથે વાતચીત કરશે. સાંભળીએ આ અંગે એક અહેવાલ.
1: પ્રધાનમંત્રી મોદી ઇન્ડોનેશિયા કે રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયન્તો કે સાથ વાર્તા કરેંગે ઓર રણનીતિક ભાગીદારી મેં પ્રગતિ કી સમીક્ષા કરેંગે. વાર્તા મેં દોનો દેશો કે બીચ વ્યાપક રણનીતિક સાજેદારી કો મજબૂત કરને પર ચર્ચા હોને કી ઉમ્મીદ હૈ, જિસમે રક્ષા સહયોગ, વ્યાપાર, નિવેશ ઓર ઉર્જા સુરક્ષા તથા સાંસ્કૃતિક સહયોગ પર ખાસ ધ્યાન દિયા જાયેગા. 8 જુલાઈ કો પ્રધાનમંત્રી મોદી ઐતિહાસિક પ્રમબનન મંદિર કે દર્શન કે લીએ યોગ્યાકાર્તા જાયેંગે. ભારત ઇસ યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ કે જીવનોદ્ધાર કે પ્રયાસો મેં સહયોગ કર रहा है. जकार्ता से संदीपन दास गुप्ता की रिपोर्ट के साथ समाचार कक्ष से अमीशा.
0: केंद्रीय सहकार मंत्री अमित शाह आज नवी दिल्ली में सहकार मंत्रालय ना 5मा स्थापना दिवस की उजवनी में भाग लेशे. મંત્રાલયે જણાવ્યું હતું કે આ ઉજવણી સહકાર સે સમૃદ્ધિ ઉદ્દેશ હેઠળ જોડાઈ રહી છે. આ પ્રસંગે શ્રી શાહ અનેક મુખ્ય પ્રોજેક્ટનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે, જેમાં 232 અનાજ સંગ્રહ વેરહાઉસનું ઉદઘાટન, સહકારવાન અને ટીસ્યુ કલ્ચર સેન્ટરનો શિલાન્યાસ સમારોહ, રાષ્ટ્રીય સહકારી ડેટાબેઝના 3જા તબક્કાનું ઉદઘાટન અને રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડના દૂધ પુરવઠા સમીક્ષા ડેશબોર્ડ પોર્ટલનું ઉદઘાટન સામેલ છે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર કતાર, બહેરીન, કુવેત અને ઓમાન સહિત પશ્ચિમ એશિયાની તેમની સત્તાવાર મુલાકાતના પહેલા તબક્કામાં દોહા પહોંચ્યા, જ્યાં તેમણે કતારના પ્રધાનમંત્રી અને વિદેશમંત્રી મોહમ્મદ બિન અબ્દુલ રહેમાન બિન જસીમ અસાની સાથે મુલાકાત કરી. સાંભળીએ આ અંગે એક અહેવાલ.
2: दोनों नेताओं ने द्विपक्षीय सहयोग के विभिन्न पहलुओं, विशेष रूप से ऊर्जा, व्यापार, निवेश, संपर्क, सुरक्षा और जन संबंधों की समीक्षा की. सोशल मीडिया पोस्ट में विदेश मंत्री ने कहा कि उन्होंने रणनीतिक साझेदारी को और गहरा करने के नए अवसरों पर विचार विमर्श किया. डॉक्टर जयशंकर ने भारतीय समुदाय की सुरक्षा तथा कल्याण सुनिश्चित करने के लिए कतर के प्रधानमंत्री को धन्यवाद दिया और पश्चिम एशिया संघर्ष तथा उसके प्रभाव पर उसके आकलन साझा करने की सराहना की. डॉक्टर जयशंकर इस महीने की 13 तारीख को अमरीका के न्यूयॉर्क शहर की यात्रा करेंगे.
0: ભારત આજે કેરળના કોચીમાં બ્રિક્સ અધ્યક્ષતા હેઠળ 2 દિવસીય બ્રિક્સ મહિલા કાર્યકારી જૂથની બેઠકનું આયોજન કરશે. મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે જણાવ્યું હતું કે બ્રિક્સ સભ્ય દેશોના વરિષ્ઠ સરકારી અધિકારીઓ તમામ ક્ષેત્રોમાં મહિલા સશક્તિકરણ અને મહિલા નેતૃત્વ વિકાસ સંબંધિત મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે ભેગા થશે, જ્યારે સહિયારી પ્રાથમિકતાઓમાં સહયોગને આગળ ધપાવશે. મહિલા કાર્યકારી જૂથની બેઠક સભ્ય દેશોને મહિલાઓ નેતૃત્વ વિકાસને આગળ વધારવા માટે ચર્ચા અને સર્વસંમતિ બનાવ તક પૂરી પાડે છે. મંત્રાલયે જણાવ્યું હતું કે આ બેઠક આ મહિનાની 8 અને 9 તારીખે યોજાનારી બ્રિક્સ મહિલા મંત્રીસ્તરીય બેઠક માટે મજબૂત પાયો નાખશે. ભારત સ્વિટ્ઝર્લેન્ડના જીનીવામાં ગ્રાહક સુરક્ષા કાયદા અને નીતિ પર આંતર સરકારી નિષ્ણાંત જૂથના 9મા સત્રની અધ્યક્ષતા કરશે. વેપાર અને વિકાસ પર સંયુક્ત રાષ્ટ્ર પરિષદ દ્વારા આજથી 8 તારીખ સુધી આ સત્રનું આયોજન કરવામાં આવ્યું છે. ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયે જણાવ્યું હતું કે સભ્ય દેશો, આંતરરાષ્ટ્રીય સંગઠનો, ગ્રાહક સુરક્ષા સત્તાઓ, શિક્ષણવિદો ગ્રાહક સુરક્ષા સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરશે. ભારત આસામના ગુવાહાટીમાં 2 દિવસીય બ્રિક્સ માદક પદાર્થ વિરોધી એજન્સી પ્રમુખોની બેઠકનું આયોજન કરશે. ગૃહમંત્રાલયે જણાવ્યું હતું કે આજથી શરૂ થતી આ બેઠકનો ઉદ્દેશ સંસ્થાકીય જોડાણોને મજબૂત બનાવવા અને નાર્કોટિક્સ વિરોધી એજન્સીઓ વચ્ચે સહયોગ વધારવાનો છે. આ બેઠક ગુપ્ત માહિતીની વહેંચણી, ક્ષમતા નિર્માણ અને ઉભરતા પડકારોનો અસરકારક પ્રતિભાવ આપવા પર

0: ધ્યાન કેન્દ્રિત કરશે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ આ બેઠકનું આયોજન કર્યું હતું. ભારત આ બેઠકને સંવાદથી આગળ વધારીને કાર્યવાહી તરફ બ્રિક્સ સહયોગને આગળ વધારવા માટે એક મહત્વપૂર્ણ પગલું માને છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABADને ફોલો કરશો. અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે આજે તેના સભ્યોની એક બેઠક બોલાવી છે, જેમાં મંદિરને મળેલા દાનની તપાસ કરતી વિશેષ તપાસ ટીમના અહેવાલ સહિત અનેક વહીવટી અને નાણાકીય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. અગાઉ આ બેઠક બપોરે 3 વાગ્યાની આસપાસ મણિરામ છાવણી ખાતે મળવાની હતી, પરંતુ હવે સ્થળ બદલાયું છે અને આ બેઠક રામ મંદિરના પરિસરમાં યોજાશે. સાંભળીએ આ અંગે એક અહેવાલ.
1: बैठक के एजेंडे में महासचिव चंपत राय और न्यासी डॉक्टर अनिल मिश्रा के त्याग पत्रों पर विचार विमर्श करना भी शामिल है. सदस्यों को न्यास की दान पेटियों के माध्यम से मिले दान की गणना के संबंध में SIT की अंतरिम रिपोर्ट के बारे में भी जानकारी दी जाएगी. बैठक में राम मंदिर के भविष्य के प्रबंधन से संबंधित व्यवस्थाओं पर भी विचार विमर्श किया जाएगा. एजेंडा का एक महत्वपूर्ण बिंदु वित्तीय वर्ष 2025-26 के लिए आय व्यय वितरण, बैलेंस शीट और अन्य वित्तीय दस्तावेजों की प्रस्तुति और अनुमोदन शामिल है. सुशील चंद्र तिवारी, आकाशवाणी समाचार, लखनऊ.
0: મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર પર વિક્રોલી અને બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ વચ્ચે ભૂગર્ભ ટનલનું બાંધકામ ગઈકાલથી શરૂ થયું. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ આ ટનલનું ઔપચારિક ઉદ્ઘાટન કરવાના હતા, પરંતુ ખરાબ હવામાનને કારણે આ કાર્યક્રમ મુલતવી રાખવામાં આવ્યો હતો. મુલતવી રાખવા છતાં રેલવે મંત્રાલયે અધિકારીઓને તાત્કાલિક બાંધકામ શરૂ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. વિક્રોલીથી શરૂ થયેલ પ્રથમ ટનલ બોરિંગ મશીન TBM બુલેટ ટ્રેનના ઉપર અને નીચે બંને ટ્રેક માટે રચાયેલ 6 કિલોમીટર લાંબી સિંગલ ટ્યુન ટનલ ખોદશે. આ TBM ભારતમાં રેલવે ટનલ બાંધકામ માટે ઉપયોગમાં લેવાતા સૌથી મોટા મશીનોમાંનું એક છે. ભારતીય નૌકાદળનું સેઇલ તાલીમ જહાજ INS સુદર્શની અમેરિકાના ન્યૂયોર્ક બંદરે પહોંચી ગયું છે. આ જહાજ અમેરિકન ઇન્ટરનેશનલ નેવલ રિવ્યુ અને સેઇદ 4th ઉજવણીમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. હડસન નદી પર ગઈકાલે આયોજિત પરેડ ઓફ સેઇલ દરમિયાન પ્રતિષ્ઠિત 3 માસ્ટેડ જહાજે ગર્વથી ભારતીય તિરંગો લહેરાવ્યો હતો. INS સુદર્શની હવે અમેરિકાના સ્વાતંત્ર્યની 250મી વર્ષગાંઠની ઉજવણી માટે બ્રુકલિન જવા રવાના થયું છે. ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયાએ ગઈકાલે રાત્રે લંડનના લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ઇંગ્લેન્ડને 7 વિકેટથી હરાવી ICC મહિલા T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો. ઇંગ્લેન્ડના 151 રનના લક્ષ્ય સામે ઓસ્ટ્રેલિયાએ 17 ઓવર અને 1 બોલમાં 3 વિકેટ ગુમાવી 153 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી બેથ મુનીએ સૌથી વધુ 64 રન બનાવ્યા. ફોવી લિચફેલ્ડે 48 રન બનાવ્યા હતા. આ પહેલા ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા ઇંગ્લેન્ડે નિર્ધારિત 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 150 રન બનાવ્યા હતા. સર્બિયાના નોવાક જોકોવિચે રશિયાના રોમન સફ્યુલિનને હરાવી વિમ્બલ્ડન ટેનિસ મેચ સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. જોકોવિચે ઓલ ઇંગ્લેન્ડ ક્લબમાં પોતાનો 106મો સિંગલ્સ ટાઇટલ જીત્યો છે. તેણે રોજર ફેડરરના 105 વિમ્બલ્ડન મેન્સ સિંગલ્સના રેકોર્ડને પાછળ છોડી દીધો છે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે કરણ મકવાણા.
2: આજના અખબારોમાં દેશભરમાં ભારે વરસાદની સ્થિતિ અંગેના સમાચાર પહેલા પાને વાંચવા મળી રહ્યા છે. સંદેશની હેડલાઇન છે, બંગાળની ખાડીમાં દબાણને પગલે હવામાન ખાતાનું એલર્ટ. નવગુજરાત સમય લખે છે, મેઘરાજા વિફર્યા, મુંબઈમાં 8ના મોત, કેરળમાં પૂરનો ખતરો. હિન્દી અખબાર રાજસ્થાન પત્રિકા લખે છે, કઈ રાજ્યો મેં મોનસૂન કા મેઘા શો જારી, કહી બરસા ધુઆંધાર, કહી ક્યા સુહાના ઇતવાર. ફૂલછાબે સૌરાષ્ટ્ર જળબંબોળ, રસ્તાઓ બન્યા નદી, આ સમાચારને તસવીર સાથે પહેલા પાને લીધા છે. તો અન્ય સમાચાર અખબારોએ પણ અમરેલીમાં ભારે વરસાદથી સર્જાયેલી તારાજી અંગેના સમાચાર તસવીરો સાથે પ્રકાશિત કર્યા છે.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડના 6 દિવસના પ્રવાસે. સંઘર્ષ દરમિયાન ભારતીયોની સુરક્ષા સુનિશ્ચિત કરવા બદલ વિદેશમંત્રી એસ જયશંકરે કતારના પ્રધાનમંત્રીનો આભાર માન્યો. કોચીમાં ભારતના અધ્યક્ષપદે બ્રિક્સ મહિલા કાર્યકારી જૂથની બેઠક. અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની આજે બેઠક. મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર પર બાંદ્રા કુર્લા વચ્ચે ભૂગર્ભ ટનલનું બાંધકામ શરૂ. અને ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડને હરાવી મહિલા T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.

મીડિયમ વેવ 354.6 મીટર એટલે કે 846 કિલો હર્ટ્ઝ. સાંભળીએ એનસીઈઆરટીનો પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ.

આજે 6 જુલાઈ સવારનો 9:00 સમય, માહિતી અને મનોરંજન. મીડિયમ વેવ 354.6 મીટર્સ એટલે કે 846 કિલો હર્ટ્ઝ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી આજે દૈનિક કાર્યક્રમ

0: મારા વાલા સાગરખેડુ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો. ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે, અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો. હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવાયા. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
1: આ કસ્ટમર કેર ક્યાં છે? હા મેડમ
2: જી,
1: આ KYC અપડેટ માટે મને વારંવાર મેસેજ કેમ આવી રહ્યો છે?
2: કારણ કે બેંકિંગ સેવાઓ માટે નિર્ધારિત સમય પર KYC અપડેટ કરાવવું જોઈએ.
1: પણ એ કેવી રીતે થશે?
2: જો ઓળખાણ કે સરનામામાં કોઈ બદલાવ ન હોય તો તમારી બેંક કે ATM કે બિઝનેસ કોરસ્પોન્ડન્ટ એટલે કે BC પાસે જાઓ, અથવા બેંકમાં રજીસ્ટર્ડ ઈમેલ કે મોબાઈલ નંબર કે મોબાઈલ બેંકિંગ એપ કે પત્ર દ્વારા તેની સ્વઘોષણા કરો.
1: અચ્છા, અને જો કોઈ બદલાવ હોય તો?
2: તો તમે ઓળખાણ કે સરનામાનું સૌથી નવું પ્રમાણ આપીને KYC અપડેટ કરાવી શકો છો.
1: બસ સમજી ગયો.
2: તમારું KYC અપડેટ કરાવવા માટે તમારા નજીકના ગ્રામ પંચાયત કેમ્પમાં કે બેંકની શાખામાં જાઓ.
3: RBI કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.
4: દોસ્તો, આજે 6 જુલાઈ મહાદેવજીનો સોમવારનો આપ સૌ શ્રોતા મિત્રોને ઓમ નમઃ શિવાય. કુદરતની કરામત. આજે પૃથ્વી સૂર્યથી તેના સૌથી દૂરના બિંદુએ પહોંચશે, છતાંય ઉનાળાની ગરમી ઠંડી નહીં પડે. આ એક વાર્ષિક ખગોળીય ઘટના જેને એફેલિયન તરીકે ઓળખવામાં આવે છે. સૂર્યથી લગભગ 152.1 મિલિયન કિલોમીટર દૂર ગ્રહ જાન્યુઆરીની શરૂઆતમાં કરતાં લગભગ 5 મિલિયન કિલોમીટર દૂર હશે. કુદરતની આ ખગોળીય ઘટનાની સાથોસાથ અત્યારે આકાશમાંથી વરસતું અમૃત કેમ ભૂલાય દોસ્તો? મસ્ત મજાની અભિનય ઋતુમાં ઋતુને માણીએ, પણ જો એને જાળવણીના ભાગરૂપે ધરતી પર વરસેલું આ અમૃતનો સદુપયોગ ના થાય તો? ભાઈ, તપતી ધૂપ મેં તરુવર કી ઉન ઠંડી છાંઓ મેં બેઠકર હમ પ્રાણવાયુ કી કમી અબ આગે જાકર ખલતી હુઈ યાની કી કમી મહેસૂસ હોને લગેંગી. તારીખ 1 જુલાઈથી દોસ્તો 7 જુલાઈનું વન મહોત્સવનું આ અઠવાડિયું ટટોળી રહ્યું છે આપણને કે જાગો, જો હવે નહીં તો એ ભવિષ્ય હવે દૂર નથી જ્યાં ઓક્સિજનના સિલિન્ડર દરેક વ્યક્તિએ પ્રાણવાયુ લેવા માટે ખરીદવા પડશે. વેરી ગુડ મોર્નિંગ દોસ્તો. નોટ નેગેટિવ બટ 100% પોઝિટિવ થિંકિંગવાળી આ સોચ, આ વિચારધારા. સાંભળીએ કાર્યક્રમનું આ પ્રથમ ગીત, ફિલ્મ મુકદ્દરનું. ગાયક કલાકારો છે આશા ભોસલે, ઉષા મંગેશકર, કિશોર કુમાર, મોહમ્મદ રફી. સંગીત રાજેશ રોશનનું.

0: અરે ભાઈ, તે આ સાંભળ્યું? આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે.
1: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે, અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ. આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: અંતરિયાળ વિસ્તારોના જનજાતીય વિદ્યાર્થીઓના સપનાઓને હવે મળી રહી છે નવી પાંખો. શાળા સુધીની લાંબી અને મુશ્કેલ રાહ હવે બની છે શિક્ષણ તરફની સુરક્ષિત અને સરળ સફર, જેના થકી આદિજાતિના વિદ્યાર્થીઓ પોતાની પસંદગીની શાળા અને કોલેજમાં મેળવી શકશે પ્રવેશ. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત સરકાર લઈને આવી છે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન. રાજ્યના 14 આદિજાતિ જિલ્લાઓના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓ માટે રૂપિયા 132 કરોડની જોગવાઈ થકી આજે GSRTCની 111 આધુનિક GPS યુક્ત બસો 100થી વધુ રૂટ્સ પર દોડી રહી છે, જેનો 7000થી વધુ વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે. અને હવે વધારો કરી કુલ 450 બસો આ શિક્ષણ યાત્રામાં જોડાવા જઈ રહી છે. આધુનિક વેબ પોર્ટલ દ્વારા બસોનું સતત મોનિટરિંગ થતા સુરક્ષા અને વિશ્વાસમાં વધારો થયો છે. શિક્ષણ સુધીની સરળ પહોંચ અને ઉજ્જવળ ભવિષ્ય તરફનું એક સશક્ત પગલું એટલે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન, સુગમ અને સુરક્ષિત શિક્ષણ યાત્રા.
3: આજે 6 જુલાઈ, આજ તારીખ વર્ષ 1901, શ્યામાપ્રસાદ મુખર્જીનો જન્મ. જન્મ કોલકાતાનો અને જીવન અંત તારીખ 23 જૂન 1953, 51 વર્ષની ઉંમર, શ્રીનગર ખાતે. શ્યામાપ્રસાદ જાણીતા બેરિસ્ટર, શિક્ષણવિદ, રાજકારણી, હિન્દુત્વ કાર્યકર અને રાજ્ય અને રાષ્ટ્રીય સરકારોમાં મંત્રી હતા. તેઓની વિચારસરણી અલગ હતી અને તે પ્રમાણે તેમણે સ્વતંત્રતા ચળવળમાં ભારત છોડો આંદોલનના વિરોધ માટે જાણીતા. પંડિત જવાહરલાલ નહેરુના મંત્રીમંડળમાં ઉદ્યોગ મંત્રી તરીકે તેમણે સેવા આપી હતી. શ્યામાપ્રસાદ 1926માં માત્ર 33 વર્ષની ઉંમરે કલકત્તા યુનિવર્સિટીના સૌથી નાના કુલપતિ બન્યા હતા દોસ્તો, અને 1938 સુધી આ પદ તેમણે સંભાળ્યું. 26 નવેમ્બર 1938ના રોજ કલકત્તા યુનિવર્સિટી તરફથી માનદ ડી લીટની પદવી તેમણે પ્રાપ્ત કરી. શ્યામાપ્રસાદ મુખર્જીને આજે આપણે યાદ કરીએ અને હૃદયપૂર્વકની શ્રદ્ધા સુમન અર્પીએ, અને સાથે સાંભળીએ પાપોને ગાયેલું આ ગીત ફિલ્મ રેડનું. શબ્દો છે ઇન્દ્રલીલા અને સંગીત આપ્યું છે અમિત ત્રિવેદીએ.

0: અલે આ સિકંદર તું અત્યારે દરિયે જાય છે?
1: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારી ન કરાય, સમજો?
0: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: અંતરિયાળ વિસ્તારોના જનજાતીય વિદ્યાર્થીઓના સપનાઓને હવે મળી રહી છે નવી પાંખો. શાળા સુધીની લાંબી અને મુશ્કેલ રાહ હવે બની છે શિક્ષણ તરફની સુરક્ષિત અને સરળ સફર, જેના થકી આદિજાતિના વિદ્યાર્થીઓ પોતાની પસંદગીની શાળા અને કોલેજમાં મેળવી શકશે પ્રવેશ. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત સરકાર લઈને આવી છે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન. રાજ્યના 14 આદિજાતિ જિલ્લાઓના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓ માટે રૂપિયા 132 કરોડની જોગવાઈ થકી આજે GSRTCની 111 આધુનિક GPS યુક્ત બસો 100થી વધુ રૂટ્સ પર દોડી રહી છે, જેનો 7000થી વધુ વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે. અને હવે વધારો કરી કુલ 450 બસો આ શિક્ષણ યાત્રામાં જોડાવા જઈ રહી છે. આધુનિક વેબ પોર્ટલ દ્વારા બસોનું સતત મોનિટરિંગ થતા સુરક્ષા અને વિશ્વાસમાં વધારો થયો છે. શિક્ષણ સુધીની સરળ પહોંચ અને ઉજ્જવળ ભવિષ્ય તરફનું એક સશક્ત પગલું એટલે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન, સુગમ અને સુરક્ષિત શિક્ષણ યાત્રા.
3: બાબુજી આ નામથી, હુલામણા નામથી જાણીતા જગજીવન રામની આજે પુણ્યતિથિ. તેમનો જન્મ 5 એપ્રિલ 1908 બંગાળ પ્રેસિડેન્સીનો, પણ અત્યારે બિહાર ભોજપુર આરા જિલ્લાના શાહબાદ જિલ્લાના મુખ્ય મથક આરા નજીક ચંદવા ગામનો. અને નવી દિલ્હી ખાતે 6 જુલાઈ 1986 78 વર્ષની ઉંમરે તેમનો દેહવિલય પામ્યો. તેઓ સ્વાતંત્ર્ય સંગ્રામના કાર્યકર અને રાજકારણી. તેમણે 30 વર્ષથી વધુ સમય સુધી વિવિધ વિભાગોમાં મંત્રી તરીકે સેવા આપી, જેના કારણે તેઓ ઇતિહાસમાં સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા કેન્દ્રીય કેબિનેટ મંત્રી બન્યા હતા. 1946 પંડિત જવાહરલાલ નહેરુની વચગાળાની સરકારમાં સૌથી યુવા મંત્રી બન્યા, જે શ્રમ મંત્રી તરીકે દેશનું પ્રથમ મંત્રીમંડળ હતું દોસ્તો. અને બંધારણ સભાના સભ્ય પણ હતા, જ્યાં તેમણે ખાતરી કરી કે સામાજિક ન્યાય બંધારણમાં સમાવિષ્ટ છે. જગજીવન રામે જાન્યુઆરીથી જુલાઈ 1979 સુધી

ભારતના નાયબ વડાપ્રધાન તરીકે પણ સેવા આપી હતી. બે અલગ અલગ કાર્યકાળ દરમિયાન કેન્દ્રીય કૃષિ પ્રધાન તરીકે તેમણે હરિયાળી ક્રાંતિ અને ભારતીય કૃષિના આધુનિકીકરણમાં નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. ખાસ કરીને 1974ના દુષ્કાળ દરમિયાન જ્યારે ગંભીર ખાદ્ય સંકટને સંબોધવાની જવાબદારી તેમને સોંપવામાં આવી હતી. આ મહાન વિભૂતિને સચ્છત વંદન કરીએ અને સાંભળીએ હમ હિન્દુસ્તાની ફિલ્મનું આ શીર્ષક ગીત મુકેશ અને સાથીદારોના સ્વરમાં. શબ્દો છે પ્રેમ ધવનના અને સંગીત ઉષા ખન્નાનું.

કોર્નેલિયા સોરાબજી. દોસ્તો, આજના સમય પ્રમાણે અણજાણ્યું નામ, પણ ગર્વ સાથે કહેવું પડે કે આપણા દેશના પ્રથમ મહિલા વકીલ તેઓ હતા. આજે તેમની પુણ્યતિથિ છે. 15 નવેમ્બર 1866 નાસિકનો બોમ્બે પ્રેસિડેન્સીનો જન્મ અને 6 જુલાઈ 1954 લંડન ખાતે દેહાંત. કોર્નેલિયા સોરાબજી વકીલ, સમાજ સુધારક અને લેખિકા હતા. ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં કાયદાનો અભ્યાસ કરનારા તેઓ પ્રથમ મહિલા હતા. દોસ્તો, આજે એક બીજું વ્યક્તિત્વ, જાણીતું વ્યક્તિત્વ, ધીરુભાઈ અંબાણીનું. જાણીતા ઉદ્યોગપતિની પણ આજે પુણ્યતિથિ, ધીરજલાલ હીરાચંદ ધીરુભાઈ અંબાણી. જન્મ 28 ડિસેમ્બર 1932, જગત છોડ્યું 6 જુલાઈ 2002. 1958 તેમણે પોતાની ઇન્ડસ્ટ્રી સ્થાપી. 1977 તેને જાહેર રજૂર કરી અને તેમના વેપાર અને ઉદ્યોગમાં તેમના યોગદાન બદલ દેશના બીજા ક્રમના સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મવિભૂષણથી મરણોત્તર સન્માનિત કરાયા. મહાન વિભૂતિઓને વિશેષ રૂપે યાદ કરવાનું કારણ જ

0: એ છે દોસ્તો કે આપણો સમાજ, આપણી યુવા પેઢી તેની પ્રેરણા લઈ શકે. આજે તેમને યાદ કરતા, તેમના વ્યક્તિત્વને ઉજાગર કરતી ગુરુ ફિલ્મનું આ ગીત સાંભળીએ. ગાયક કલાકારો બપ્પી લહેરી, ચિત્રા અને સાથીદારો, ગીતના શબ્દ ગુલઝાર અને સંગીત એ આર રહેમાનનું.
1: અરે એકલો એક મુફ્ત.

દોસ્તો, આજે 6 જુલાઈ વિશ્વ જીનોસિસ દિવસ, જે પ્રાણીઓથી મનુષ્યમાં ફેલાતા ચેપી રોગો જેમ કે હડકવા, કોવિડ-19 અને ઈ બોલા વિશે પણ જાગૃતિ ફેલાવે છે. આ દિવસ 1885માં ફ્રેન્ચ જીવવિજ્ઞાની લુઈસ પાસ્ચરે પ્રથમ હડકવાની રસી સફળતાપૂર્વક આપી હતી. તે ઐતિહાસિક દિવસની યાદમાં વિશેષ આજના દિવસ તરફ ધ્યાન આપ્યું છે. આ દિવસ એક આરોગ્ય અભિગમના મહત્વ પર પણ ભાર મૂકે છે, જે રોગચાળો અટકાવવા માટે માનવ, પ્રાણી અને પર્યાવરણીય આરોગ્ય ક્ષેત્રો વચ્ચે સહયોગને પ્રોત્સાહન આપે છે. નમસ્કાર દોસ્તો, પ્રેમ ભરે નમસ્કાર. સવારે સવારે.

0: સવારે સવારે
1: માહિતી સાથે મનોરંજનનો આ દૈનિક કાર્યક્રમ.
2: સવારે સવારે
1: સવારે સવારે કાર્યક્રમને અહીંયા પૂર્ણ કરતા આપ સૌનો દિવસ શુભ રહે. સવારના 9:30 સમય થઈ ચૂકે છે દોસ્તો. આ છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર મીડિયમ વેવ 354.6 દશાંશ મીટર્સ એટલે કે 846 કિલો હર્ટ્ઝ. હવે સાંભળીએ ગુજરાતી ગેરફિલ્મી ગીતો.

0: ઝરમરતા વરસાદનો અહેસાસ થાય એવું આ મજાનું ગીત દોસ્તો સમૂહ સ્વરમાં આપે સાંભળ્યું. ગીતના શબ્દો હસુ પરીખના હતા અને સંગીત હતું આશિત દેસાઈનું. દોસ્તો આ વાક્ય મેં તમને કીધું ને કે ઝરમરતા વરસાદનું, નીલગગન પર ઉડતા પાગલ બાદલ છાયા, જગ મેં હૈ વન મહોત્સવ કા મોસમ આયા, વન સે વાયુ મિલતી, વાયુ સે મિલતી આયુ, રિમઝિમ ફુહારો સે હૈ અંગ અંગ લહેરાયા. દોસ્તો વન મહોત્સવ ચાલી રહ્યું છે ને ત્યારે એક બહુ જ પોઝિટિવ, એક જાણીતી ખબર પત્રિકાનું ભાવનગરની શાળાનો અનોખો પ્રયોગ, પોઝિટિવ આ સમાચાર. દરેક વિદ્યાર્થીઓ 100 લીંબોળીના ઠળિયા એકત્ર કરીને ખુલ્લી જગ્યાઓમાં વેરે છે. શું આપણે પણ આવું કરી શકીએ ને? વેલ, અત્યારે આ એક વિજ્ઞાન.
1: ઓલા ચીમનની વાત સાંભળીને
2: માછીમારી કરતા એને દરિયામાં બેનામી નશીલા પદાર્થોની જાણ તુરત જ મરીન પોલીસને કરી દીધી.
1: ગાંજો, અફીણ, કોકેન, એમડીએમએ જેવા નશીલા પદાર્થોની હેરાફેરી કરવાના ગુનાઓમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનેગાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી અને ધરપકડ થઈ શકે છે. અને આપણને કોઈને પણ દરિયામાં કોઈ શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ કે બેનામી ડ્રગ્સ નજરે ચડે તો ચીમનની જેમ તરત જ ગુજરાત મરીન પોલીસને 1093 પર જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: સાંભળો છો, દરિયો ખેડવા જાવ છો તો ટોકન તો લીધું છે ને?
1: હા હા, યાદ રાખીને લીધું છે. મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે. બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજાપાત્ર ગુનો છે, અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે.
0: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસને જાણ કરવી.
1: હા, મારી માં કાયદાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: ઉંમર છોડી બચપણ આજે દિશાની મહેતાએ ગાયેલું આ ગીત આપણે સાંભળી પર ફૂલ વોરાનું. દોસ્તો, ઉંમર છોડી સમય વીતતો જઈ રહ્યો છે. હજી એક બીજી વાત તમને કહેવી છે કે ગામમાં હરિયાળીની હવામાન શ્રેષ્ઠ બન્યું એવું કઈ જગ્યા? પંજાબમાં કાળઝાળ ભીષણ ગરમી પડે છે, પરંતુ પટિયાલામાં તાપમાન 5-6 ડિગ્રી ઓછું રહે છે. શું તમને શહેરોમાં આવું ક્યારેક વિચાર આવે છે ખરા કે આપણા ત્યાં કેમ આટલી બધી ગરમીનો વધારો થઈ રહ્યો છે? દોસ્તો, વન મહોત્સવ ચાલી રહ્યો છે ને, કેમ આપણે પણ એનો ઉપયોગ નથી કરી રહ્યા? સદુપયોગ જો કરવો જ હોય અને એ હરિયાળીની પણ આપણે પણ મજા લેવી હોય તો આપણે પણ એમાં યોગદાન આપવું જ પડશે. ગુજરાતી ગીતો કાર્યક્રમ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી.
1: ભગુ ડરીએ જાય છે તો ભૂલે ચૂકે પણ IMBL નજીક જતો નહીં હો, ત્યાં માછીમારી કરવી ગુનો છે, ખબર છે ને?
2: હા બાપુ, મને ખબર છે કે પાકિસ્તાન IMBL ઓળંગીને માછીમારી કરતા આપણા માછીમારોનું અપહરણ કરી તેમને જેલમાં પૂરી દે છે, અને આપણી બોટનો ઉપયોગ આપણા જ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં કરવામાં આવે છે.
1: અને ક્યારેય કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો 1093 પર ગુજરાત મરીન પોલીસને જાણ કરજે.
2: આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારે.
0: વરસાદ જ્યાં અત્યારે ઓછો પડી રહ્યો છે દોસ્તો, ત્યાં પંજાબમાં અત્યારે પણ ભીષણ ગરમી પડી રહી છે. ત્યાં રાજ્યના હોશિયારપુર જિલ્લાના પટિયાલ ગામની રાતો ખૂબ જ ઠંડી હોય છે. તેનું કારણ છે ગામની હરિયાળી. અહીં વરસાદ પણ પંજાબના સરેરાશ 649 મિલીમીટર કરતાં પણ લગભગ બમણો, એટલે કે 1150 મિલીમીટર જેટલો થાય છે. દોસ્તો, વૃક્ષો ગરમી નથી શોષતા, ગામ ગાઢ જંગલની વચ્ચે છે, એટલે કે જ પારો એના કારણે જ ઓછો છે. આપણે પણ આપણા આવા જ કંઈક પ્રયત્નો કરીએ. દોસ્તો, કાર્યક્રમનું હવેનું આ ગીત સાંભળીએ વિરાજ ઉપાધ્યાય અને બીજલ ઉપાધ્યાયના સ્વરમાં. શબ્દો છે કવિ નાનાલાલના, સંગીત આપ્યું છે પુરુષોત્તમ ઉપાધ્યાય અને દક્ષેશ ધ્રુવે.

0: વિરાજ ઉપાધ્યાય અને બીજલ ઉપાધ્યાય ગાયેલું આ ગીત
1: આપે શ્રોતા મિત્રો સાંભળ્યું,
0: અને આ સાથે જ ગુજરાતી ગીતોનો આ કાર્યક્રમ પૂરો થયો.
1: આ છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર, મીડિયમ વેવ 354.6 મીટર્સ એટલે કે 846 કિલોહર્ટ્ઝ. થોડીક ક્ષણોમાં મુખ્ય સમાચાર.
2: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની 6 દિવસની મુલાકાતે જવા રવાના. પ્રસ્થાન નિવેદનમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું, આ મુલાકાત વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ બનાવશે. ચોમાસાની સારી આશાને પગલે શેરબજારમાં સેન્સેક્સની 300 કરતાં વધુ પોઈન્ટની છલાંગ, નિફ્ટીમાં 100 અંકોનો ઉછાળો. પશ્ચિમ એશિયા સંઘર્ષ દરમિયાન ભારતીયોની સુરક્ષા સુનિશ્ચિત કરવા બદલ વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે કતારના પ્રધાનમંત્રીનો આભાર માન્યો. કોચીમાં ભારતના અધ્યક્ષપદે બ્રિક્સ મહિલા કાર્યકારી જૂથની, જ્યારે આસામના ગુવાહાટીમાં બ્રિક્સ માદક પદાર્થ વિરોધી એજન્સીના પ્રમુખોની બેઠક મળશે. ભારત સ્વિટ્ઝર્લેન્ડના જીનીવામાં ગ્રાહક સુરક્ષા કાયદા અને નીતિ પર આંતર સરકારી નિષ્ણાંત જૂથના 9મા સત્રની અધ્યક્ષતા કરશે. કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં સહકાર મંત્રાલયના 5મા સ્થાપના દિવસની ઉજવણીમાં ભાગ લેશે. અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટની આજે બેઠક મળશે. ભારતીય જનસંઘના સ્થાપના

0: પક ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીને તેમની જન્મજયંતિ પર આજે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે. સિક્કિમના પર્વતારોહક શેરિંગ ચોડેએ ગઈકાલે રશિયામાં 5,642 મીટર ઊંચા યુરોપના સૌથી ઊંચા શિખર માઉન્ટ એલબ્રસ પર સફળતાપૂર્વક ચઢાણ કર્યું. ભારત સ્વિટ્ઝરલેન્ડમાં કન્ઝ્યુમર પ્રોટેક્શનના નિષ્ણાંતોના આંતર સરકારી જૂથની 9મા સત્રની અધ્યક્ષતા કરશે. પાક અધિકૃત કાશ્મીરમાં પ્રદર્શનકારીઓ પર ગોળીબાર કરવામાં આવતા એક વ્યક્તિનું મોત, અનેક લોકો ઇજાગ્રસ્ત. અમદાવાદમાં ભગવાન જગન્નાથની 149મી રથયાત્રા અત્યારથી મંદિર પરિસરમાં ભક્તિનો માહોલ, જમાલપુર મંદિર ખાતે અંતિમ તૈયારીઓ. રાજ્યના વરસાદગ્રસ્ત અમરેલીમાં યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી, 5 તાલુકાઓની શાળાઓમાં રજા જાહેર કરાઈ. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 163 તાલુકામાં વરસાદ, આગામી 7 દિવસ વરસાદની આગાહી. અને બ્રાઝિલના ફૂટબોલ ખેલાડી નોમાર જુનિયરે ફિફા વર્લ્ડ કપ રાઉન્ડ ઓફ 16માં નોર્વે સામે 2-1 હાર બાદ આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી. હવે પછી આપ 11 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: આ છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. મીડિયમ વેવ 354.6 મીટર્સ એટલે કે 846 કિલોહર્ટ્ઝ. સાંભળીએ સાહિત્ય પત્રિકા. મિત્રો, આજની આ પત્રિકામાં મોહનભાઈ પરમાર લિખિત નવલિકા સાંભળીએ, જગત્યું.
2: વાર્તાનું શીર્ષક છે જગત્યું. વાલાવીરાનો પગ જરા ખોડંગાયો, ચંપલમાં સહેજ ધૂળ ભરાઈ, પણ ભીતરની ધૂળનું શું? ચંપલની ધૂળ તો એ ખંખેરી શક્યા, પણ ભીતરની ધૂળ કેમે કરીને ખંખેરાઈ નહીં. હાથમાં પકડેલા દુકાને જમીન સસો ટેકવીને એમને જાતને કાબૂમાં રાખી દીધી, પણ ભીતરમાં ભરાયેલી ધૂળને કારણે એ રજોટાઈ ગયા. અંતરની પજવણી છેક ગળા સુધી આવીને અટકી પડી. મહાદેવના મંદિર સામે દ્રષ્ટિ નાખીને કટુભરી નજરે ગામની બધી દિશાઓ તરફ એ જોઈ વર્યા. આખું ગામ એમને ઊંધું ચત્તું થતું ભળાયું. અણી ચૂક્યો 100 વર્ષ જીવે, જરા જેટલે કાફેલીએ તેમને અર્ગો ન કરી દે તેની એમને ભીતિ લાગી. એટલે તો પગમાં જોર નહોતું તોય ઝડપથી ચાલ્યા. પગ દુખવા ચડ્યા તોય તબાના ઘેર જવું જ છે તેવું નક્કી હતું. આ સારો તબલોય વાસમાં મોટું ઘર છોડીને ઇન્દિરાનગર મસ્જિદને રહેવા ગયો હશે. એના ઘેર જવા માટે આખો વાસ ઓરંગીને જવું પડે તેમ હતું. વાલાવીરાએ નિશાસો નાખ્યો. સામેથી અરજીને હસતો આવતો જોયો. હસવું નહોતું તો એ હસ્યા. અરજી મોડે આવીને ઊભો રહ્યો એટલે એ ઊભા રહ્યા. વાલા કાકા, ચી બાજુ? હમણાંથી અરજી પર એ બહુ ખીજાયેલા રહેતા હતા. એક પર તો એ કહેવા માટે તત્પર થઈ ઉઠ્યા. તારે શું કામ છે? આખી દુનિયાની પંચાયત કર્યા વિના ઘર હાંચવીને બેસને ભલા આદમી? એવું એ ન બોલ્યા, છતાં જવાબ દેવાનું ચૂક્યા નહીં. ઇન્દિરાનગરમાં જવું છે, હેડ આંબુ છે, 1-2 ભલા, પણ કુના ઘેર? તભાના. અરજીએ કડવું વખત મોં કર્યું. એ બોલ્યા સિવાય રહી શક્યો નહીં. તમારે જાઓ, મારે તો ઘણું કામ છે. હા ભાઈ હા, હું કોઈ નોનો કીકલો નથી કે તારી વાત ના સમજું. મારા અંગાતે આવવામાં શિવલાની તને બીક લાગે છે નહીં? જુઓ કાકા, હું કોઈનાથી બીતો નથી. જો એવું હોત તો તમને મેં બોલાયા જ ન હોત ને. અરજી એટલું કહીને ચાલવા લાગ્યો, પણ વાલાવીરાએ એને પરાણે રોક્યો. શું કોમ છે? સાચી વાત કહેજે. શિવાન મનોનો છોકરો શિવા પાછળ જીવતા જગત્યું કરે છે તે વાત સાચી? 100% સાચી. પણ શી ખબર પ્રસંગ સારી રીતે પાર પડે છે કે નહીં. ચમ એમ બોલ્યો, ના બોલું તો શું કરું? ગોમમાં 2-4 અંગારા પાચ્યા છે, તે હક જ લેવા દેતા નથી. એટલે તું શું કહેવા માગશ? નોના મોઢે શું વાત કરું હું? વાહ, આખો શિવા કાકાના જગત્યામાં મોઢું ભર તો જગત્યાની શોભા વધે. આ તમારા 11 ઘર તો ડખો પાડીને બેઠા છે. બધો આધાર તમારા ઉપર છે ડોહા. હું તો એમ કહું છું કે તમે સમજી જાઓ તો સારું. મારા ભૂજ્યો ભાઈ સમજશ. વેર લેવાનો રાગ હું જતો કરું? મારી હંગાતે વેર બંધવામાં સિવાય ક્યાં કશી કસર રાખી છે? મને એકલો પાડી દીધો. આ તો પહેલાં વાહના મારી પડખે છે એટલે આટલો કૂદું છું, નકર મીંદડી કરી નાખ્યો તો શિવલાએ. તેમણે કહ્યું, ઓછા નથી. પોતાના વાહના મોભી શિવાડવાની હંગાતી વેર બોધીને બેઠા, ને મગતરો ને પોતાના કીધા. ચૂપ થઈ જા કહું છું. ઓલ્યા, તારા શિવલાને કહેજે કે જીવતે જગ્યું તો હવા આવતા ભાવ. વાલાવીરાએ કડવું મોંક કરીને પીઠ ફેરવી. અરજીને અણગમો થઈ આવ્યો. શિવો ડોહો તો આખા પરંગણાનો મોભી,

વાલારોહાને મોભી થવું હતું, પણ વાંસ વસ્તીમાં ઘસાવવું પડે. હરજી મન સાથે વાતો કરવા લાગ્યો, એમ કાંઈ પંજાતિયા થવાતું હશે? શિવાડવાના ઘેર તે એક દાડો મેમણ બન્યા જતો નથી. ના, વાલો તો પૂખડી બારા લુખી પંચાતી કરવાની. વાહમાં ક બાર ઇન નાગો કર્યા વગર કું કર્યું છે શું? ના સોરી, વાહમાં ક બાર એને નાગાઈ કર્યા વિના કર્યું છે શું? હરજી મનમાં સમસમી ગયો. પોતાના કુટુંબીના ઘેર એમખેમ જીવતા જગદ્યું થાય તો પરગણામાં ડંકો વાગે. શિવાડોહોનો જહ એ અમારો જહ, વાલાડોહા જેવા ચોં હક લેવા દે છે. તમારા ઘેર જઈ બધું પાકું કરવા નીકળ્યા છે, કદાચ શિવાડોહાના પ્રસંગમાં રોડાઈ નાખે એને જતાં જતાં વાલાવીરાની નાળ તપાસી. તમે હવે ગેડા થયા, જીવતા જીવત જહ લઈને જાઓ? મારો કોઈ જહ લે જોઈતો નથી, સિવાય મારું નેચું દેખાય એવી એકેય તક જતી કરી નથી. 20 વર્ષથી એકલો છું, કદી એ કરગવા આવ્યો? ના, તમે તો મોટા રોણા એટલે શેના ઘગરો? ને શિવાડોહાએ તમારું કશું બગાડ્યું હોય એવું અમારી જાણમાં નથી. વાલાવીરા શું બોલે છે તે સાંભળવા હરજી થોડી વાર ઊભો રહ્યો. વાલાવીરા બહારથી તો કડેદેડે હતા, પણ અંદર કંઈક દૂધતું હોય તેવું હરજીને લાગ્યું. એકાએક એના મનમાં ઝબકારો થયો, હોઠ ભીડીને ચાલવા લાગ્યો. એની પીઠ ઉપર વાલાવીરાના શબ્દો વાગ્યા, હું જોઉં છું કે શિવો કેવું જગત્યું કરે છે. હરજીને વાલાવીરાના શબ્દો ખૂંચ્યા. વાલાવીરાએ તો મનનો ઉભરો કાઢી નાખ્યો હતો, પણ ઉભરો કાઢી નાખ્યા પછી શું? મન તો અવરું આડું ફંટાઈને શિવા મનોની નાંભોશી કેમ થાય તેની વેતરણમાં હતું. એમને જવું હતું ઇન્દિરાનગરમાં તભાને ઘેર, પણ પગ વળ્યા તરસી ભીખાના ઘર બાજુ. તરસી ભીગાઈ વાલાવીરાની હેડીના વાસમાં શિવો તરસી અને વાલો હવે ત્રણ જ ઘડિયા બચ્યા હતા. જુવાને હવે તો પંચાયતી કરવા માંડ્યા હતા, પણ આ ત્રણની તોલે કોઈ ના આવે. ભલે વાસમાં કુરાગ રહ્યો, પણ ક્યાંય પંચ ભેગું થાય ત્યારે ગામને અન્યાય થતો હોય તો બધા એક થઈ જતા. તોય શિવો ડોસો પંચાયતી કરે તે વાલાવીરાને બહુ ખૂંચતું. એટલે વાસ વૈતુનું કોઈ કામ આવી પડે ત્યારે હંમેશા વાલો શિવાની વિરુદ્ધમાં ચાલે. શિવાડોસા કંઈ કામ પાર કરવા મથતા હોય તેમાં વિઘ્ન નાખીને વાલો રાજી થાય, પણ આખો આવો રાજીપો ખુદ એમને જ ખૂંચે. પણ થાય શું? થોડા દિવસથી એમને એવું સાંભળ્યું હતું કે શિવાનો છોકરો કમલેશ મોટો અધિકારી થયો. એ શિવાના જીવતા જીવત વાસમાં કંઈક ઉજવણી કરવા માગતો હતો. તપો કહેતો હતો કે શિવો તો કશું જ કરવાની ના પાડતા હતા, પણ છોકરો માન્યો નહીં. શિવાડોસાને જીવતા જગત્યું કરવાનું નક્કી થયું છે. થોડા દિવસથી રજા લઈને કમલેશ આવવાનો છે. જગત્યું કરવાનું પાકું છે તેવું જાણીને વાલાવીરાના પેટમાં તેલ રેડાયું હતું. મારો બેટો શિવલો ભારે જસ ખાટી જવાનો, કાંઈક તો કરવું જ પડશે. ને એમને મરાતિયાનો સંપર્ક કર્યો. મરાતિયાએ શિવામનુનું નીચું દેખાય તેવું ઈચ્છતા હતા. શિવામનુની વધતી જતી જાહો જલાટીથી ઈર્ષામાં મળતા બે ત્રણ જણ તો ખુલ્લેઆમ વાલાવીરાના પક્ષમાં હતા. શિવામનુની મૂંઝવણ જ આ હતી. જો વાલો સરખો ચાલ્યો તો પેલા બધા વાલાનું કયું માનીને વાલાની આમાં હા મિલાવે તેવા હતા. વાલાએ જ્યારથી જાણ્યું કે શિવો જીવતા જગત્યું કરવાના છે ત્યારથી એમને પોતાના નજીકના માણસો સાથે મસલત કરી શિવાના જગત્યામાં નહીં જવાનું નક્કી કર્યું હતું. એમનો વિરોધ એવો હતો કે જગત્યું બંધ રખાવે તો નહીં, જમવા જ ન જાય નહીં. જગત્યાનો અર્થ જ એટલો કે વાસના બધા સાથે જમે. કોઈ જમવા નહીં આવવાની રડ લે તો એટલું જ ટાળું પડ્યું કહેવાય. વાસ વસ્તી કે પરગડામાં વાત વહેતી થાય કહેનાર વાતમાં મોણ નાખીને ચગાવે. શિવાએ જગત્યું કર્યું, પણ સમજ્યા, અડધો વાહે ખાવા ના જો. 5-25 ઘર ખાવા બેઠા એમાં શું મોટી ધાડ મારી? બીજો તરત જ જુદી વાત કરે તો વળી ત્રીજો વાલાના વખાણ કરી શિવાના વિરુદ્ધ ઉશ્કે રે. શિવાના જગતિયામાં વાલાવીરા કંઈક આવું જ કરાવવા માગતા હતા. શિવાનું ગામ પરગણામાં નીચું દેખાય તેવો ઘાટ કાઢવામાં એ સફળ થવા મળ્યા હતા, પણ તરસી ભેગા પોતાના પક્ષે આવી જાય તો શિવાના 25 ઘરમાં તિરાડ પડે અને શિવા પક્ષે 10 જ ઘર રહી જાય. એટલા ખવડાવો કે ના ખવડાવો બધું સરખું. તરસી ભીખાના ફળિયામાં એ પ્રવેશ્યા કે કૂતરાએ ભસાભસ કરી મેલ્યું. વાલાવીરાએ કૂતરાને હાડહાડ કર્યું. કૂતરાએ ડોટમ ડોટ વધારી મેલ્યું. જાણે વાલો આ વાસના જ ન હોય તેમ વાલા સામે જોઈને ભહ ભહ કરવા માંડ્યા. વાલો એમની સામે લાકડી ઉગામે એટલે દોડીને આગા જાય. વાલો જેવા પૂંઠ ફેરવે કે પાછા ઘુરક્યા કરે.

મારા હારા કૂતરા ચેમ આમ કરે છે એવું મનમાં બોલીને લાકડી ઊંચી કરીને કૂતરા સામે ઘૂરી કરી. પણ એથી તો કૂતરા વધારે વિફર્યા. કૂતરાથી બચવા એ જરા નમ્યા અને તરસીના વાડોલિયાની વાળમાં ધોતિયું ભરાઈ ગયું. ઝડપથી કાઢવા જતાં ધોતિયું ફાટ્યું ને એમના અંતરમાં ચિરાડો પડ્યો. જાણે અપશુકન થયા હોય તેમ એ પાછા વરવણું કરતા હતા તે અધરશીએ ઓસરીમાં ઊભા ભા એમને જોયા. એમણે મોટેથી બૂમ પાડી, એટલે વાલા ચમ પાછા વર્યા? વાલાએ પાછા વરીને જોયું, તરસી એમને હાથ લંબાવો લાંબો કરીને બોલાવી રહ્યા હતા. વાલા વીરા ના છૂટકે પાછા વર્યા. જેવા એ ઓસરીમાં પ્રવેશ્યો કે તરસીએ હેતપૂર્વક એમનો હાથ પકડી લીધો. વાલાને તરસીની આ રીત રસમ ઉપર વિશ્વાસ ન બેઠો. કદીએ નહીં ને આજે આ તરસીડો મારા ઉપર ચમ વરસી પડ્યો? એમને તરસી સામે ફાંગી આંખે જોયું. તરસી મરમારું હસ્યા પછી ચહેરા ઉપર હેત લાવીને બોલ્યા, ભલા આદમી, હમણાંથી તો આ બાજુ દેખાતા જ નથી. તમે દેખાતા નથી, હું તો સામેથી આવ્યો છું, આવ્યો કે નહીં? તરસી ફરીથી મરમારું હસ્યા. મનમાં બોલ્યા, ખરા, હું બધું જાણું છું કે તમે ચમ આવ્યા છો, પણ મોટેથી તો એટલું જ બોલ્યા, તમારા પગલાં મારા ઘેર ચોથી, આવો બેહો ખાટલા ઉપર. વાલાવીરા ખાટલી ઉપર બેઠા, તરસીએ એમની પાસે બેઠા. તરસીના છોકરાને બહુ પાણી લઈને આવી. ત્યાં સુધીમાં તરસીએ વાલાવીરાના મોઢાની બધી રેખાઓ જોઈ લીધી. કડીઓ હાથ વગી થઈ હતી. જે થવાનું છે અને જે વાલાવીરાએ કરવા ધાર્યું છે તે સગરોએ એમના ચહેરા ઉપર વંચાતું હતું. ને વાલાવીરાની આંખોમાં અપેક્ષાનો સાંભળ્યો સરવડતા તરસી ભીખાએ જોયા. એ તરત બોલી પડ્યા, વાલા, મેં જાણ્યું છે કે શિવાનો કમલેશ જગત્યું કરે છે. હા, મેં જાણ્યું છે, પણ બોલો બોલો વાલા, મનમાં હોય તે બધું કાઢી નાખો. હખમણા થઈને જગત્યામાં સૌથી વહેલા આવજો. વાલાવીરા મૂંઝવણમાં મુકાયા. તરસી ભીખાએ સીધો જ પોતાને સાણસામાં પૂરી દીધો હતો. પણ હાર માને તોય વાલાવીરા નહીં. આંખોમાં ઉલટ સુલટ ફેરવતા એમણે તરસી ભીખાને વેદક નજરે વીંધી નાખ્યા. તરસીથી વાલાની નજર જીરવાણી નહીં. એમણે તરત જ વાલાને ઝપટમાં લીધા. ચમ ઓછો કાઢો છો વાલા? કાંઈ નહીં, કાંઈ નહીં, કહીને વાલો હસ્યા. તરસીને ખોટું ન લાગે તે રીતે બોલ્યા, તમે તો જાણો છો કે મારે અને શિવાને બેઠે બનતું નથી. બોલો, હું એના જગતિયામાં કેવી રીતે આવું? એટલે તમે નથી આવવાના? ના, જરાય નહીં, હું ચમ આવું? વાલા, તમે આ શું ધાર્યું છે? ગોમનો કોક વિચાર કરો, પરગણામાં વાતો થશે. સો થતી હું અને મારા 11 ઘર સિવાના જગતિયામાં ખાવા નહીં આવીએ તો થોડું આપ તૂટી પડવાનું છે. વાલા, તમે આ જે કરી રહ્યા છો તે સારું નથી થતું. હું એક સવાલ કરું, તમે સાચો જવાબ આપજો. બોલો, આપણા ગોરમાં સૌથી આબરૂદાર માણસ કોણ? પરગણું ભેરું થયું હોય તણ પંચેતિયા સૌથી વધારે મોન કુ ના હાલ હશે? બોલો. એક પર તો વાલો અબક ખાઈ ગયા. સો જવાબ આપવો તે સૂજ્યું નહીં. એકાએક મનમાં ઝપકારો થયો. તરસીને પોતાના પક્ષે ખેંચવાનો ઠીક લાગતો. ને આમે તરસી ભલે શિવાના વખાણ કરે, પણ પોતાના ગુણગાન કોને ન ગમે? વાલાના મનમાં કાવા દવા ઉછર્યા. પોપટ બોલે તેમ બોલી પડ્યા, તમી, અમે તો હગી આંખે જોયું છે કે સેવા કરતા પરગણામાં તમારો ભાવ વધારે પૂછાઈશ. તરસીએ ફાંગી આંખે વાલા સામે નજર કરી. અંતરમાં ઉછરેલા કાવાદાવાની થોડી રેખાઓ મોં ઉપર હરફર થતી ભરાઈ ને બોલી પડ્યા, મને ખબર હતી કે તમે મારું નોમ દેવાના, પણ તમે મને ઓળસી શક્યા નથી. શિવો તો હોનાની રગડી છે, એમની આગળ મારું કોઈ ના ચાલે. તરસીના દિલની વાત પ્રગટ થઈ ગઈ. તરસીને પોતાના પક્ષે લેવાના વાલાવીરાના સગરા પાછા આવરા પડ્યા. જો તરસી પોતાના પક્ષે આવ્યા હોત તો શિવાને જગતી ઉકરતા આંખે પાણી આવત. પણ આ તો તરસીડો ઊંધો નીકળ્યો. તરસીના કટંબના 15 ઘર, મારા 11 બીજા મળીને તરી ઘર ખાવા ના જાયું તો શિવલાનું જગતિયું લોકાચાર જેવું થઈ જાય. ગોમે ગોમ વાત મંડાય, વરેલું વાપરેલું બધું નકામું જાય. લોકો કહે ખરા કે પરગણામાં તો પંચાયતી કરવામાં સૌથી પહેલાં હો છો, પણ વાહન તો હરખો રાખી શક્યા નહીં. શિવલાની દેવડી દાણા દાણ થઈ જાય ને પોતે ખાખલીઓ કૂટે. પણ આ તરસીરાએ મને નારાજ કરી મેલો. અમારા 11 ઘરોમાં આ તરસીરાનો પગ પેસારો છે, બધોને જગતિયામાં લઈ જાઓ તો મારું શું થાય? વાલાવીરાએ ઓસરીમાં ધોકો પછાડ્યો. ખાટલી પરથી હડપ કરતા ઊભા થઈ ગયા.

પીખા સામે નફરત ભરી આંખે જોયું, તરસી સામે એક અરફ સુદ્ધાં ઉચ્ચાર્યા, એ તરસી સામે એક અરફ સુદ્ધાં બોલ્યા નહીં, ચાલવા લાગ્યા. ઓસરીની બહાર જેવો પગ મૂક્યો કે કૂતરાએ ભસાભસ કરી મેલ્યું, આ કૂતરાએ મારા હારા તરસીરા જેવા નકારા નઠારા છે, એમ મનમાં બોલીને તરસી સામે નજર કરી. તરસીના મોં પર પહેલાં જેવું જ હાસ્ય તરવડતું હતું. એમણે ઓસરીમાં ઊભા ઊભા જ કૂતરાને હાળહાળ કરીને બુચકારો બોલાવ્યો, તેલમાં માખ. કૂતરા ચૂપ થઈ પૂંછડી પટાવતા તરસી તરફ વળ્યા ને વાલાવીરાએ ઝડપથી નિર્ણય કરી લીધો, તમારા ઘેર જઈને હવે બધું પાક્કું કરવું હતું. એ ઇન્દિરાનગર તરફ વળ્યા. વાસ અને ઇન્દિરાનગર વચ્ચે એક રસ્તો હતો, એ રસ્તા ઉપર અવર જવર ચાલુ હતી. વાલાવીરા અરફેટા ચાલ્યા, જેમ બને તેમ તમારા ઘેર જલ્દી પહોંચવું હતું. ઇન્દિરાનગરના મકાન દેખાય અને એમને ધરપત થઈ, પણ ધરપત જાજી ટકી નહીં. સામેથી શિવામોનું રાથમાં થેલી ઝુલાવતા વાસ તરફ આવી રહ્યા હતા. દૂરથી વાલાએ શિવાને ઓળખ્યા નહીં, આંખો ઝીણી કરી. નજીક આવતા જ એમને શિવાને જોયા, માથું ફાટફાટ થવા લાગ્યું. દૂરમાં રજોટાયેલું મન રજકણો ઉડાડતું શિવા મનોર તરફ ધસી આવ્યું. જાણે બાજુમાં જઈને શિવાને ધક્કો મારવા માટે ભીતરમાં સંકારો ઉપડ્યો, અલ્યા તારો હું સમો વળ્યો, ને તું મને લેખામાં ના ગણ, તને બહુ અભિમાન આવ્યો છે, પણ તારો અભિમાન ના તોડ તો મારું નામ વાલાવીરા રાઠોડ નહીં, સમજો? શિવો વાલાવીરાની બાજુમાં તો પસાર થતાં થતાં વાલાની સામે જોવા લાગ્યા. વાલાને થોડું ગમ્યું ખરું, પણ કશું જ બોલ્યા નહીં. બોલ્યા વિના એ ઝડપથી પસાર થઈ ગયા. વાલાને કોણ જાણે તે ન ગમ્યું. શિવાએ પોતાની ધરાર અવગણના કરી હોય તેવું વાલાને લાગ્યું. એમને જોશથી ધોકો પોઈ ઉપર પછાડ્યો, તારી બુનનો ભય કરું? જોનો અને બેકવા આવ્યો છે, તી છોકરો બાલેટન થઈ ગયો, એટલી અમારા છોકરા ભણ્યા નહીં, પણ તારી પાસે કદી ભીખ માગવા આવ્યા તો કે પરસેવો પાણીને ખેંચી ખાઈએ છીએ, નહીં નમીએ તો કદી નહીં નમવું. તું જે જેવો જગત્યો કરે છે તે હું એ હવે જોઉં છું. મનમાં બબડીને ઇન્દિરાનગરની ગલીમાં ઘૂસી ગયા. પછી ડેડ ડેડ ડેસ વાલો ઓસરીમાં આવીને ઊભા. ચેન નહોતું, આખા શરીરે જાણે વલૂર ઉપડી હતી. એક હાથ પીઠ પાસે લઈને જાણે પીઠ ઉતરડી નાખવી હોય તેવું કરવા લાગ્યા. તબો અને બીજા બે ત્રણ જણા એમની સાથે મસલત કરીને હમણાં જ ગયા હતા. વાલાએ જે જાણ્યું તે એમના માનેમાં આવતું નહોતું. તબો ક્યાંકથી જાણી લાવ્યો હતો કે આજ રાતે શિવો એમના કુટુંબીઓને જગતીઓનું મુહૂર્ત જોવા માટે ભેડા કરવાના છે, કદાચ આ વાસને બોલાવે. તબાએ તો એવું પણ કીધું કે કમલેશ ગાડી લઈને આવી ગયો છે, બે દાડામાં જગત્યાનું નક્કી થાય પણ ખરું, જો એમ થાય તો મારે શું કરવું. ઘણું મથ્યા પણ નિર્ણય કરી શક્યા નહીં. વળી ઝપકારો થયો, બે દાડામાં આવા હગાવાલાને નૂતરા દેવામાં પહોંચી વળશી. આવું વિચાર્યા પછી મન હળવું થયું. પાછા મનમાં વિફરાય ખરા, બે દાડામાં તો હોય કે દસ દાડામાં, મારે શું? ઢળતી સાંજની ધૂંધરાશ એમની આંખોને નડી, હાથનું નીજવું કરીને દૂર દૂર જોવા લાગ્યા. શિવાના ઘર આગળ જામેલી રાવઠીને આંખથું કરીને થૂકી નાખતા હોય તેમ થૂક્યા. ત્યાં કમલેશનો ભાઈબંધ રમેશ ઝડપભેર ક્યાંક જતો ભરાયો. વાલાવીરાની એના ઉપર નજર પડી, એની પાસેથી ક્યાંક જાણવાનો ઈરાદો મનમાં સળવળ્યો, પણ તે પહેલાં તો રમેશ એમની આગળ આવીને ઊભો રહી ગયો. જાણે વાલાવીરાને ખીજવતો હોય તે રીતે બોલ્યો, વાલા કાકા, પરમદી શિવાકાકા ઘેર જગત્યું કરવાનું છે, નક્કી થઈ ગયું છે, તમે વહેલાસર આવી જજો પાછા. વાલાવીરા વધુ કંઈ પૂછે તે પહેલાં તો એ સડસડાટ કરતું ચાલી નીકળ્યો. એના ગયા પછી વાલાવીરા પાછા ગળમથલમાં પડ્યા, પણ આવા બે દાડામાં કેવી રીતે પહોંચી વળશી? વળી પાછું મન ઉલટાયું, પૈસા છે તે મારો બેટા પહોંચી વળશી, ગાડી છે તે એક દાડામાં હગવાલામાં પહોંચી વળતા વાર જેટલી, બાકી રહે એને ફોન ઉપર. આટલું વિચાર્યા પછી એમનું મન તરડાયું, જાણે મનમાં ચીરા પડ્યા અને તરડાયેલું મન વાસની હિલચાલ જોવા લોકાયું. સૌ વાસ વચ્ચે જમવા બેઠા છે, સ્ત્રીઓ ઠીઠિયારા કરી રહી છે, બાળકો દોડધામ કરી રહ્યા છે, તરસી અને અરજી જાણે પોતાનો પ્રસંગ હોય તેમ હાલમડોલ હાલમેલ કરી રહ્યા છે. શિવો વાસના ઓટલા ઉપર રાફટી જમાઈને બેઠા છે. મનમાં ચીરા વધતા ચાલ્યા. એમનું મન ગડથોલું ખાઈ ગયું. તે વખતે હું જ નહીં, અલે આ મારા હારા શિવલા, તું કોઈને નહીં અને મને ભૂલી ગયો, કંઈ વાંધો નહીં, હવે જો તું નહીં કે હું નહીં, હવારે જ બાર

જતો રહું, તારું જગતિયું પૂરા થયા પછી આવે, આવીને તને સીધો દૂર ના કરું તો મારું ફર્યું લાજે. અરે તને તો શું, તારા છોકરાને મારા ફરિયામાં ઘૂસવા ન દઉં. હવે તું તારો પાક્કો દુશ્મન, તૈયાર રહેજે શિવલા. એ ઘરમાં આવ્યા, ખાટલામાં આડા થયા. બે છોકરા બહારગામ ગયેલા, વહુ અને છોકરાઓ સાથે. એમને સમાચાર પહોંચાડી દઉં કે બે ત્રણ દાડા રોકાઈ જજો. એ ખાટલામાં અવરસવર થવા લાગ્યા. ડોસી એમની સગરી હિલચાલ જોઈ રહ્યા હતા. ડોહા, ચમ આમ કરો છો? શરીર ઠીક નથી કશું? એમણે કડાકી ભરી નજરે ડોસી સામે જોયું, પછી પાછું ફરીને દિવાલ સામે તાકીને પડ્યા રહ્યા. કાંઈ સૂતું નથી, શરીરે અસુખ જેવું લાગ્યું. પણ દિલના અસુખનું શું? એમને કશીક પીડા સતાવી રહી હતી. મનમાં બધું દોડધામ કરીને એમને પજવી રહ્યું હતું. એકાએક શું થયું કે એ ખાટલીમાં બેઠા થઈ ગયા. થોડા નરમ થઈને ડોસી સામે જોઈને બોલ્યા, ડોસી. ડોસીએ સાંભળ્યું ને સાંભળ્યું કરીને આડું જોયું. ડોસી સાંભળે છે કે નહીં? શું છે? ડોસીએ છણકો કર્યો. હું અહીંયા મારી પાસે હુઈ જાઉં છો ને મના? ચમ વિફરી છે તું? સારું, ત્યાં બેસ. હું પર કાલ સવારે તૈયાર થઈ જશે. તારા ભાઈઓને હમણાંથી મળ્યા નથી તો મળતા આવીએ. મારા ભાઈઓ પર આટલું બધું હેચાણું ભરાઈ ગયું. આમ તો કદી મોન આલીને બોલાયા નથી. હું કહું છું એટલું કર, ન કર. વાલાવીરા અસલી મિજાજમાં આવી ગયા. ડોસી થોડા નરમ પડ્યા. બોલો બોલો, કાલ વહેલી તૈયાર થઈ જજે. ભાઈના ઘેર જવાનું કોને ના ગમે, પણ એકાએક એવું શું થયું કે તમે કાલ ને કાલ મારા પિયર જવા માગો છો? વાલાવીરાએ દાંત પીછ્યા. આ ડોસીને બહુ પડાપૂછ છે, પણ કારણ જાણે વેરે તો મારી હંગાતે આવશે નહીં. શું કરવું? કહું? કહી દે. પોતાના માણસથી શું છુપાવવાનું હોય? બે દાડા પછી શિવાએ જગન આદર્યો છે. મારે એના જગનમાં નથી જવું. એ જગનમાં આપણા હગાવાલાએ હશી, આપણને ન જુએ તાણ લોકો શું કહેશે? હગાવાલોને હાચવવા પડે એટલી એટલે બોરગમ નાહી ગયા. બસ મારે એ જ કરાવવું છે. હગાવાલાને ખબર પડે કે જગતિયું અધૂરું થઈ ગયું. ડોહા, સાચું કહેજો, તમને આ જગનમાં જવાનું મન છે કે નહીં? બોલો. એ શિવલાને ઘેર હું જઉં? આવતા ભવે નહીં સમજી? જવાનું મન તો બહુ છે, પણ ભોજ્યો ભાઈ તમને ભાવ પૂછે છે. ચૂપ મર રાટ રા, ચૂપ મર રા. વાક્ય અધૂરું મૂકીને ડોસા ડોસી સામે ડોરા કાઢવા લાગ્યા. હેના બીવડાવો છો? સાચું કીધું એમાં? તી શું સાચું કીધું, બોલ. કાંઈ નહીં, ડોસીએ વાત ટાળવા કોશિશ કરી. ડોસા ધૂંધવાયેલા લાગ્યા. આખા શરીરે ક્રોધ ફૂંફાળા મારતો હતો. વધુ ક્રોધ તો ડોસીના મેણાને કારણે થયો. પોતાનું મોણસ હોમવું પડે તો શું કરવું? એવું મનમાં કશુંક ધસી આવ્યું. છતાં ધીમેથી બોલ્યા, હોંભર, મારે શિવલાનો પડછાયો નથી લેવો. એના જગનમાં હું શું કામ જવું? નહીં જઈને મારે એને પરગણામાં નેચું ગલાવું છે. તું એટલું કે કાલ મારા અંગાતે આવીશ કે નહીં? ડોસી વિમાનસરમાં મુકાઈ ગયા, ગડમથળમાં પડ્યા. હું હમણાં શિવાભા અંગાથી શું વેચી લેવું છે? મને તો આ બધા અડમાલા જરાય હારા નથી લાગતા, પણ એમનું કહેવું ના કરું તો ઘરમાં લાય લાગે, લોકો જોવા ચડે. ઘેડ્યા ઘેડ પણ આ રમાડા હારા ના લાગે. ખૂબ વિચાર્યા કર્યા પછી બોલ્યા, મારા ભાઈના ઘેર જે ઘણા દાડા થઈ ગયા છે, મને ભાઈના ઘેર જવાનું ખૂબ મન છે. તમે જ્યાં ત્યાં હું, પણ તમે જે કરી રહ્યા છો તે સારું નથી લાગતું. ડોસીએ નિશાસો નાખ્યો. ડોસા હમચી વાળી. ડોસીએ કોઠી ઉપર પડેલા ફાનસની ડિવેટ જરા ધીમી કરી. આછા અજવારામાં ખાટલામાં આડા થતા હતા જોયું તો ડોસામાં ડોસા ખાટલામાં જે હમળાતા હતા. થોડી વાર બધું શાંત થઈ ગયું. થોડી વાર પહેલાં કૂતરોએ ભારે કકરાટ કરી મૂક્યો હતો, તે હવે તો શાંત પડી ગયા હતા. બધું સુમસામ હતું. થોડી થોડી વાર ક્યાંકથી ચીબરીનો અવાજ આવતો હતો. ડોસાને ચીબરીનો અવાજ નડ્યો, પણ ડોસીને કશું જ ન નડ્યું. એ તો નસકોરા બોલાવા લાગ્યા. ડોસાને ચેન નહોતું. ઉલટા છૂટતા આણા આવરા ઊંધા જતા ખાટલામાં પાછા ફેર થયા કરતા હતા. કેમે કરીને ઊંઘાવતી નહોતી. વાસ વસ્તી ગોર પણગણું સગા સંબંધીઓ બધા એમની પીઠ ઉપર તાકીને ખીખીયાડા કરતા એમણે ભળાયા. જમણે પડખે થયા, વરી પાછા ડાબા પડખે. ખાટલીમાં બેઠા થયા, પાણી પીધું, આડા થયા. ઓંખો ઉપર ભાર વર્તાવ્યો ને એમના ઘરની સાંકર ખકડી. અત્યારે કોણ હશે?
થોડી વાર કાન સરવા કર્યા.

કોઈનો પદ સંચાર વર્તાયો. સાલું ચોર તો નહીં હોય, ઊભા થયા, બાણા પાસે ગયા, બાણા અડવડ કાણ માર્યા. કોઈ એમના નામની બૂમ પાડતો હતો, વાલા ઊંઘી ગયા, બાણું ખોલો. અવાજ પરિચિત લાગ્યો, ચોર નથી તેવું પાક્કું થયું. એમણે ફટા કરતું બાણું ખોલી નાખ્યું. સામે તરસી, અરજી અને શિવો ઊભા હતા. આછા આજવારામાં શિવાનો હસુ હસુ થતો ચહેરો ભળાયો ને વાલાવીરા ઉમંગભેર બોલી પડ્યા, શિવા તમે

0: આ છે આજવારામાં શિવાનો હસુ હસુ થતો ચહેરો ભળાયો ને વાલાવીરા ઉમંગભેર બોલી પડ્યા, શિવા તમે? હા વાલા હું. ઘરમાં આવવાનું કહેશો કે નહીં? અરે આવો આવો ડોશી, ઉઠ ઉઠ, આપણા ઘેર કોણ આવ્યું છે? જો ડોશી સફારા બેઠા થઈ ગયા. વાલાવીરા સેવાના શિવાના ચહેરા સામે તાકતા જ રહ્યા, તાકતા જ રહ્યા. ખુલ્લા બારણામાંથી પવન જોશભેર અંદર પ્રવેશ્યો. શિવાના દેહને થાપડ મારતો વાલાના દેહને અડ્યો. વાલાવીરાના દેહમાં તો ધૂળની જાણે રજકણો ઉડી. ધૂળને કારણે રજોટાઈ ગયેલા મન પરથી ધીરે ધીરે મેલ ઉતરવા લાગ્યો. શિવાએ હરવેથી એમની પીઠ ઉપર હાથ પસવાર્યો ને કોરું ધાકર થયેલું એમનું મન કિલકારી કરી ઉઠ્યું. એમનું મન કિલકારી કરી ઉઠ્યું.
1: જગત્યુ, મોહનભાઈ પરમાર લિખિત આ નવલિકા અત્યારે આપ શ્રોતા મિત્રો સાંભળી રહ્યા હતા. આ હતી સાહિત્ય પત્રિકા. આજે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર મીડિયમ વેવ 354.6 દશાંશ મીટર્સ એટલે કે 846 કિલો હર્ટ્ઝ.

પ્રફુલ્લ દવે અને સાથી દ્વારા ગાયેલું આ ગીત હતું દીપક આનંદનું, સંગીત હતું સમીર રાવલનું. દોસ્તો, આ છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. મેડિયમ વેવ 354.6 મીટર્સ એટલે કે 846 કિલો હર્ટ્ઝ. સાંભળીએ હિન્દી ફિલ્મી ગીતો.

ફિલ્મ જગતની દુનિયા મસ્તીની દુનિયા, સંગીતની દુનિયા એટલે મસ્તીની દુનિયા. દોસ્તો, આ સુરક્ષા ફિલ્મનું આ ગીત બપ્પી લહેરી અને સાથીદારોના સ્વરમાં આપે સાંભળ્યું. ગીત હતું રમેશ પંતનું, સંગીત હતું બપ્પી લહેરીનું. દોસ્તો, કેમ આજે આ વાત કરી? કારણ કે આજે બોલિવૂડના જાણીતા દિગ્દર્શક ચેતન આનંદની પુણ્યતિથિ. જન્મ એમનો 3 જાન્યુઆરી 1921 લાહોરનો, પંજાબ, બ્રિટિશ ભારતનો, તે સમયનો હો દોસ્તો. અને 6 જુલાઈ 1997 મુંબઈ, મહારાષ્ટ્ર ખાતે રંગમંચનું દિગ્દર્શન કરનારા ચેતન આનંદે તેમના જીવનનું દિગ્દર્શક હોવાનું હંમેશા માટે પૂર્ણ વિરામ મૂકી દીધો. તેઓ જાણીતા પટકથા લેખક દિગ્દર્શક હતા, જેમની પહેલી ફિલ્મ નીચા નગર 1946 બની હતી. પ્રથમ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ગ્રાન્ડ પ્રિક્સ પ્રાઇઝ, હવે જેને ગોલ્ડન પાન તરીકે ઓળખીએ છીએ, તે તેમને એનાયત કરવામાં આવ્યો હતો. ચેતન આનંદની ઘણી જ યાદગાર ફિલ્મો છે દોસ્તો, ઉપરાંત 17 ફીચર ફિલ્મો, ઉપરાંત તેઓ પ્રશંસનીય ટેલિવિઝન ધારાવાહિક પરમવીર ચક્ર માટે પણ જાણીતા છે, જે 1988 દૂરદર્શન દ્વારા વિદેશમાં પણ પ્રસારિત કરવામાં આવી હતી.

હવેના બે ગીતો આપણે સાંભળીએ, તેમના જ દિગ્દર્શન હેઠળ બનેલી બે ફિલ્મો કુદરત અને જાને મનનું. સાંભળીએ એનેટ અને કિશોર કુમારના યુગલ સ્વરોમાં ગીત, શબ્દો મજરૂ સુલતાનપુરીના, સંગીત આર ડી બર્મનનું.

કિશોર કુમારે ગાયેલું આ ગીત ફિલ્મ જાને બન્નું આપે સાંભળ્યું. શબ્દો હતા આનંદ બક્ષીના, સંગીત હતું લક્ષ્મીકાંત પ્યારેલાલનો. અને શ્રોતા મિત્રો, આ સાથે જ ફિલ્મ સંગીતનો આ કાર્યક્રમ પૂરો થયો. આજે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર મીડિયમ વેવ 354.6 મીટર્સ એટલે કે 846 કિલો હર્ટ્ઝ. સાંભળીએ સુગમ સંગીતનો કાર્યક્રમ. આજના આ કાર્યક્રમમાં આપ મિહિર જાનીના સ્વરમાં કેટલાક ગીત સાંભળશો. તેમની ગાયેલી આ ગીત રચના ઘાયલની.

મિહિર જાનીના સ્વરમાં અત્યારે આપ સુગમ સંગીતના કાર્યક્રમની આ ગઝલ આપે સાંભળી ગાયલની, અને હવે સાંભળીએ બીજી એક ગઝલ બેફામની.

0: યોસેફ મેકવાને લખેલું આ ગીત આપે મિહિર જાનીના સ્વરમાં સાંભળ્યું. અને શ્રોતા મિત્રો, આ સાથે જ પૂરો થયો સુગમ સંગીતનો આ કાર્યક્રમ. આ છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર, મીડિયમ વેવ 354.6 મીટર્સ એટલે કે 846 કિલોહર્ટ્ઝ. થોડી જ ક્ષણોમાં મુખ્ય સમાચાર.
1: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. ચોમાસાની સારી આશાના પગલે શેરબજારમાં સેન્સેક્સમાં 425 કરતા વધુ પોઈન્ટની છલાંગ, નિફ્ટીમાં 125 અંકનો ઉછાળો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની તેમની 3 દેશોની મુલાકાતના પ્રારંભે ઇન્ડોનેશિયાના જાકાર્તા જવા રવાના થયા. રાષ્ટ્રપતિ, ગૃહમંત્રી અને કોલસા અને ખાણ મંત્રી જી કિશન રેડ્ડીએ ઉચ્ચસ્તરીય બેઠકમાં ગેરકાયદે કોલસા ખાણકામ અને કોલસા ચોરીની સ્થિતિની સમીક્ષા કરી. મુંબઈ કુર્લા અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર પર બાંદ્રા વચ્ચે ભૂગર્ભ ટનલનું બાંધકામ શરૂ થયું. પેટ્રોલિયમ નિકાસ કરનારા દેશોના સંગઠન અને રશિયા સહિત અન્ય મુખ્ય 10 બિન ઓપેક તેલ ઉત્પાદક દેશોએ આવતા મહિને તેલ ઉત્પાદન વધારવાનું વિચાર્યું. રાજ્યમાં ચોમાસાનો માહોલ યથાવત. સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના 21 તાલુકાઓમાં વરસાદ. વલસાડના ધરમપુરમાં 1.5 ઇંચ વરસાદ. ભાવનગર જિલ્લાના ઓથા નજીક ડોંગી નદીના પૂરમાં તણાતા એક વૃદ્ધનું મોત. ભાવનગરના જળાશયોમાં પાણીની આવક યથાવત. શેત્રુંજી ડેમ 46.66%, જ્યારે લાખણકા ડેમ 75.84% ભરાયો. સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણમાં હસ્તકલાના કારીગરો અને ખેડૂતો માટે વિશેષ કાર્યશાળાનું આયોજન.

0: પોલીસના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં રથયાત્રાના રૂટ માટે ફ્લેગ માર્ચ યોજાઈ. દમણમાં ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની જન્મજયંતિ નિમિત્તે જિલ્લા કક્ષાની વકૃત્વ સ્પર્ધાનું આયોજન. વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ સુનીતા અગ્રવાલે કહ્યું કે જ્યાં નવી અદાલતોની ઇમારત બનશે ત્યાં ધારાશાસ્ત્રીઓ માટે સુવિધાયુક્ત સંકુલનું નિર્માણ કરાશે. ગુજરાત યુનિવર્સિટીના જીકાસ પોર્ટલ દ્વારા પ્રવેશ પ્રક્રિયાના વધુ 4 રાઉન્ડ યોજાશે અને જામનગરના દરિયા કિનારે મરીન ટાસ્ક ફોર્સ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરાયું. હવે પછી આપ બપોરે 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.
1: મીડિયમ પે 354.6 મીટર્સ એટલે કે 846 કિલો હર્ટ્ઝ. આકાશવાણીનું આજે અમદાવાદ વડોદરા કેન્દ્ર સાંભળીએ ફિલ્મ સંગીત.

धुरंधर द रिवेंज आ ફિલ્મનું ગીત આપ સાંભળી રહ્યા હતા. ખાન સાહેબ, શાશ્વત સચદેવ અને સાથીઓના સ્વરમાં સંગીત આપ્યું હતું શાશ્વત સચદેવ, નુસરત ફતેહ અલી ખાન અને સાથીઓએ.

તસલીફ આરીફ અને મીના રાણાને આપ સાંભળી રહ્યા હતા. ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બપોરના 12 થવા જઈ રહ્યા છે. સાંભળીશું અત્યાર સુધીના મુખ્ય સમાચાર.

નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. ચોમાસાની સારી આશાના પગલે શેર બજારમાં સેન્સેક્સની 500 કરતા વધુ પોઈન્ટની છલાંગ, નિફટીમાં 140 અંકનો ઉછાળો. ચૂંટણી પંચે બિહાર, ગુજરાત અને મધ્યપ્રદેશમાં 3 વિધાનસભા મતવિસ્તારોની પેટાચૂંટણી માટે જાહેરનામું બહાર પાડ્યું. રશિયાએ આજે સવારે યુક્રેનની રાજધાની કીવ પર બેલેસ્ટિક મિસાઇલ હુમલો કરતા વ્યાપક નુકસાન. મુંબઈના માનખુર્દમાં 3 માળનું નિર્માણાધીન મકાન ધરાશાયી થતાં 7 લોકોના મોત, મૃતકોમાં 6 મહિલાઓ અને 1 બાળકનો સમાવેશ. રાજ્યમાં આગામી 7 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી. અમરેલીના રાજુલા ધારીમાં 10-10 ઇંચ વરસાદથી જનજીવન પ્રભાવિત. ખોડિયાર ડેમ ઓવરફ્લો. બગસરા, અમરેલી, સાવરકુંડલા અને લીલીયાના 35થી વધુ ગામોને એલર્ટ કરાયા. ઉપરવાસમાંથી પાણીની આવક વધતા નર્મદા ડેમની સપાટી 126.43 મીટર થઈ, ડેમ 65% ભરાયો. આજે સવારે 10 વાગ્યા સુધીમાં અમદાવાદ શહેરમાં સિઝનનો 2.5 ઇંચ કરતા વધુ વરસાદ થયો. મુંબઈ અને મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે સતત વરસાદ. રાયગઢની મુખ્ય નદીઓએ ભયજનક સપાટી વટાવી. નમો સ્વચ્છતા અભિયાનના 5મા દિવસે 14,000 જેટલી વસ્તુઓનો સ્થળ પર જ નિકાલ. 58,000 કરતાં વધુ બિનઉપયોગી વસ્તુઓની ઓળખ કરાઈ. સરકારે ઓર્ડનન્સ ફેક્ટરીના આશરે 65,000 ભૂતપૂર્વ કર્મચારીઓને નિયમિત સરકારી સેવામાં પુનઃસ્થાપિત કરીને તેમનું ભવિષ્ય સુરક્ષિત કર્યું હોવાનું જણાવતા કેન્દ્રીય મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહ. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ અને કોલસા તેમજ ખાણ મંત્રી જી કિશન રેડ્ડીએ ગેરકાયદેસર કોલસા ખનન અને કોલસાની ચોરીની સ્થિતિની સમીક્ષા કરી. સુરતના પોલીસ કમિશનર તરીકે વામાંગ જામીરે ઇન્ચાર્જ પોલીસ કમિશનર તરીકેનો કાર્યભાર સંભાળ્યો. અને ફિફા વિશ્વકપમાં મેક્સિકો સામે 3-2 જીત સાથે ઇંગ્લેન્ડ ક્વાર્ટર ફાઇનલમાં, હવે નોર્વે સામે રમશે. હવે પછી આ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

આ છે આકાશવાણીનું અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર. પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. આશિત દેસાઈને સાંભળીએ, રચના છે હર્ષદ ચંદારાણાની.

આશિત દેસાઈને આપ સાંભળી રહ્યા હતા, રચના હતી સુધીર દેસાઈની. હવે સાંભળીએ કૈલાશ પંડિતની રચના, સ્વર છે હેમા દેસાઈનો.

0: પ્રસ્તુત કરીએ છીએ મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહયર, પ્રસ્તુત કરતા હિતેશ માવાણી.
1: પોલીસ
2: મિસ સીમા
1: જી,
2: હમણાં જ પોલીસ સ્ટેશને આવો. ઉભારો નહીં તો ઘરે આવી જઈશું. હા
1: કેમ પણ હું
2: એકલા બીજા રૂમમાં જાઓ. તમારો દીકરો અમારી કસ્ટડીમાં છે અને તમે ડિજિટલ અરેસ્ટમાં છો.
1: ડિજિટલ અરેસ્ટ?
2: 1,00,000 આપો, બચી જશો.
1: આટલા પૈસા?
2: અચ્છા ઠીક છે, એક લિંક મોકલી છે, હમણાં પ્રોસેસિંગ માટે 30,000 આપી દો, નહીં તો દીકરો જેલમાં જશે. હો
0: જેલમાં તો તું જઈશ, તારો ચહેરો રેકોર્ડ થઈ ચૂક્યો છે.
2: અરે
0: ડિજિટલ અરેસ્ટ જેવું કઈ નથી હોતું, આ બધું ફ્રોડ છે, એટલે પેનિક ના કરો. પોલીસ, બેંક, RBI વગેરેના નામથી આવનારા સાયબર અપરાધીઓના ફોન કે વિડિયો કોલથી સાવધાન રહો. તેમને પૈસા ન મોકલો અને તરત પોલીસમાં રિપોર્ટ કરો.
3: હેલો મમ્મા.
1: હાય.
4: RBI કહે છે,
0: જાણકાર બનો, સતર્ક રહો.
5: બહેનો બહેનો, અમારી વાલી વાલી સખીઓ અને સૌ શ્રોતા મિત્રો, કાર્યક્રમ સહયરમાં લિપિ ત્રિવેદી અને અલ્પા શાહ આપ સૌનું સ્વાગત કરે છે. શ્રોતા મિત્રો, આજે કાર્યક્રમમાં વાર્તાનું પઠન સાંભળીશું. દિલ્હી સાહિત્ય અકાદમી પ્રસ્તુત વાર્તા સંગ્રહ મહોતુ, ધારાવાહિક પઠન. શીર્ષક ગીત અને લેખક રામ મોરી. પઠન સ્વર અને નિર્માત્રી વૈશાલી ત્રિવેદી. સંગીત નિયોજન ચેતન ગઢવી. આ પ્રસ્તુતિ આકાશવાણી મુંબઈ કેન્દ્રની ભેટ છે.
6: આ વાર્તા સંગ્રહની પ્રથમ વાર્તા આપણે આજે સાંભળીશું. આ વાર્તાનું શીર્ષક છે મહોતું.

લૂછી લૂછી છાલિયામાં કાંઠે ભેગા કરતી હતી. કાળી બપોરનો તડકો આખી ડેલી ઉપર મન મૂકીને વરસતો હતો. આ મારા ચાર રૂમની ઓસરીમાં પંખાનો અવાજ, બા જયારે બોઘડામાં હાથ નાખીને છાશ હલાવી હલાવીને માખણના ફોદા કાઢતી હોય એનો અવાજ ને અમારી ડોશીના એકાદ બે નિહાકા સંભળાય. એ સિવાય બીજી કોઈ ચહલ પહલ ડેલીમાં ન હોય. ઈ જ ટાણે કાંગસરીનું જય સગતમાં મારી બેનીને પખવાડીએ બપોર ટાણે સંભળાય. કાંગસરીનો અવાજ આવ્યો એટલે મેં બા હામું જોયું એને ફટાફટ વલણું એક બાજુ કરી એને પાંખડા લૂછીને ટાંકો ખોલીને એમાં બોઘડું મૂક્યું ને કાંસાની તાસળીમાં છાશ ભરી આવી ગઈ આવું સો હો એટલું બોલીને છાશની તાસણી હાથમાં લીધી ને એના રાણી કલરના લેરિયાનો છાતી સમાણો ઘૂમટો કાઢી અને બા હળહળાટ ડેલીએ પોગી ગઈ. હું દોડીને ઓલીપાની ડેલી બંધ કરી આવી. દર વખતની જેમ જ બાપુ ગાડી લઈને આવે ત્યારે ડેલી બંધ હોય તો હોર્ન મારે તો ખબર તો પડે ને કે આવ્યા છે. તો હટ બાને કહેવાય કે બા ફટાફટ ઘરમાં ઘર, મારી બાપુ આવ્યા છે. મારી બાને આ કાંગસડી હારે ખબર નહીં પણ વર્ષોથી બેનપણા તો અમારે ડેલા બહાર નીકળવાનું બહુ બનતું ન થતું. એમાં વાતું વહોટી તો વળી કોની હારે કરવી. પેલા તો એ મજાના તીનના તપેલા ભરી ભરીને લુગડા લઈને નદીએ જતા ને શિપર માથે લુગડાની હારોહાર કેટલીય વાતો પથરાઈ જતી. લુગડાએ નીચોવાય ને કઈ કેટલીય ફરિયાદો એ નીચોવાય. પોતાના ધણીને કાંઈ ન કહી શકતી બાયુ એના વરના ચોવણાને કે બુશર્ટ પેન્ટને બમણા જોરથી ધોકાવતી હોય એવું એ જોયેલું ને સાબુના ધોણા ફીણ જેવા બાયુના હોકારા. હશે બાપા અસ્ત્રી અવતાર આ બાંધી મુઠ્ઠી લાખની. આવા હોકારામાં તો ભલભલ્યુના ઘરના કજિયાનો કોદળો નીકળી જતો. પણ હવે તો ભમરાળા આ ઘરે ઘરે નળ ગુડાઈ ગયા છે ને, તે પોતે ધૂણવાનું ને પોતે ધૂપ દેવાનો, આ એકલા એકલા ધોકાવાનું ને એકલા એકલા નીચોવાનું. પેલી નદીએ બાયુના ટોળા હોય એવી કાંઈ મજા ન આવે. નદીએ લુગડા ધોવા જવાના બાને બા ઘણી બધી વાર બાયુ હારે વાતો કરવા જતી. પણ જ્યારથી આ નળ આવી ગયા કે બધ્યું બાયું વિચાર્યું ને એના ઘરનો ડોળ ઘરમાં જ કાઢવો પડતો. એવા ટાણામાં આ એક કાંગસરી જ હતી કે જેની આગળ બા પેટ ભરીને વાતું કરતી. આપણને આ બધું ન ગમે મૂળે અમારી ડેલીન વાત કરતા આખો વસ્તાર વહવાયાનો. તે બાપુને ઈ જ ન ગોઠે ને ઘણી વાર કીધા કરે આવા ને આવા મહોતા હારે વળી હું સંબંધ રાખવાનો, એની હારે તો વાટકી વ્યવહારે ન હોય. એટલે બાપુ આવે ને કે બા ડેલામાં કાંગસડી હારે હોય તો એ બાપુ બાનો વારો પાડ્યા વગર ન રહે. મને છે ને બાપુ બાને કાનમાં કીડા ખરી પડે એવી ગાળીઓ આપે ને એવું કાંક બોલે ને એમાં બહુ વાંધો નહીં. બા કે ને એમ કે અસ્ત્રીના અવતારને મલક આખાની જીભની ટેવ પડી ગયો હોય. આ કાનમાં મોટા ઠોળિયા અને વધારાના વિંધાની ટીબક્યું એટલે જ છે કે આ બધું કાનમાં જ કાઢ નાખવાનું, હંગરવાનું નહીં. પણ બાપુ ક્યારેક ક્યારેક બા પર હાથ છૂટો કરી લે ને એ મને ન ગમે એટલે જ હું બાની હારોહાર રહું. મારી બા તો બહુ જ બોલતી ને વાતે વાતે દાંત કઢાવતી. પણ જ્યારથી આવી કાળી બપોરે જાગધારમાં પૈણાવેલી મારી મોટી બેન ભાવડી ખુલ્લા પગે બળબળતી બપોરે ઘેર ભાગી આવેલી, એ ટાણાથી બાનું બોલવાનું દાંત કાઢવાનું બંધ. આવતા વેદ ભાવડી કોરે ઢગલો થઈને પડી ગયેલી ને છાતી ફાટી પડે એવું રોયેલી. હું કોરે બેઠી બેઠી નિશાળે જવા બે ચોટલા ગૂંથતી હતી ને બા રોટલા ટીપતી હતી. એની ઈ કાળી રાડ તો આજે કાનમાં ટીબક્યું પાકેલા વિંધામાં પરું ભરણ હોય ને એમ દુખે છે. ઓય મારી બાણી રે, ઓય મારી નાગજે રોજડી નાવ. લોટવાળા હાથે બા રાંધણિયા બાર ધોળી આવેલી. મારે તો આંખ્યું ફાટી રહી ગયેલી, ગુચવાઈ ગયેલા કોરા વાળ, સૂજી ગયેલી આંખ્યું, પરસેવે રેપ જેપ ભાવડી કોરે બેવળ વળી ગયેલી. એનો આખો વાહો લાલ ચોળ ને એમાં લાલ લાલ ચકામાં ઉપસી આવેલા હો. પાના ગળામાં બે હાથ પરોવી ને તો લગભગ બેસુદ થઈ ગયેલી. ને હું તો જળની જેમ ઉભી ઉભી જોઈ રહેલી. હું કરવું એ કઈ સમજાતું જ નહોતું. એ પત્તો આખા ડેલામાં લાલ લીલી પીળી કેસરી બાંધણીઓને લેરિયાના ઘૂમટાઓ ઉભરાવા લાગ્યા. ઓસરીને ફળિયામાં ગામના કળિયા ચોયણા હમાતા નતા.
ચાના હબડકા બીડીઓના ધુમાડા ને બજર છીકડીના પડીકા ને પિચકારી વચ્ચે જાણે બધા હું લેવા ભેગા થયા.

સગતમાં મારી બેનીને. આ ડેલીમાંથી કાંગસરીનો અવાજ આવ્યો. આ કોરે બેઠી બેઠી હું ભરત ભરતી હતી. બાજુવાળા બાબરની બાવલીના ભરત ભરાયેલ કળાયેલ ઓશિકા જોઈને મને તાન ચડેલું. તે દી રાત કોરે બેઠી બેઠી ભરત ભૈરા કરતી. આ અમાર ડોશીમાં તો ખાટલામાં ખુલ્લી આંખે સૂતા હતા ને મારી બા વલણાની ચાપ બંધ કરી એને પાંખડે ચોંટેલા માખણના ફોદા

0: થી તો જાણે બધા ભૂલી જ ગયા હતા. હું તો ચૂલેથી ત્યારે ચા મૂકવામાંથી જ નવરી નહોતી થતી. ગેસ પર ચા માથે ચા મુકાતી જતી હતી. પૂળો પૂળો મૂછો ને સાઈડમાં કરી ચાઉ ઢીસતી એ બધી કરચલીઓ જેને કોઈ અગમ ઉકેલ આપવાના હોય ને એમ આખું બંધ કરી મોઢામાંથી એના બાપના મથાણિયાનો ધુમાડો કાઢતા કરતા ખાટલે ગોઠવાઈ ગયેલા. ઘરમાં બધી બાયુ બાના ખોળામાં માથું મૂકીને પડેલી ભાવડીની સામે છીંડું તોડીને આવેલું કોઈ જનાવર હોય ને એમ જોત્યું બેઠેલું. મલક આખાના દાખલા ને પરિણામોની ચર્ચા ત્યારે થતી હતી. પણ ઈ બધામાં હવે આનું કરવાનું છે હું ઈ સુવાલ તો ચા પીવાઈ ગયેલી એઠી રકીબેની જેમ ઠેબે ચડતો હતો. બાપુ ફળિયામાં બેઠા બેઠા લાલ ગુમ થતા હતા ને માલીપા ઘરમાં બાયુ તો જાણે બોલતી બંધ જ નહોતી થતી. હશે બેન હવે ગમે તેમ, તોય તારો સાચું ઘર તો ઈ જ છે ને. સહન કરતા શીખ ભાવુ, મૂંગા મોઢે મજાનું કામ કરીને ટેસડા ન કરવા.
1: આ દખ તો બેન કોને નથી પડતા હે બેન, પણ ઈ બધું જીરવી જાય એનું નામ માણ ને. ગમે એમ તો ઈ આપણો માણ છે ભાવુ, ઈ નો મારે તો કોણ પાડોશી આવે. અગણ કસોટી છે આ બધી અસ્ત્રીના અવતારની, એને ભોગવે છૂટકો મારી બેન. કઠણાઈની કાબર મારી બેન, આ કાલ હવારે જણિયા આવશે હો માં, ઘીના ઠામમાં ઘી ઢોળાઈ જશે. આજો અમાર લક્ષ્મીને તો બાપા એવા દખ પડ્યા હતા હે, પણ સહન કરી જાણ્યું તો જુઓ આજ કેવી સુખી છે. તો એ તારે તો સારું છે ભાવ, બાકી અમારા સજનબા જેવું તન થયું હોત ને તો તું સીધી કૂવામાં જ પડ. મને બહુ દાદ ચડતી, આ બધું હું થાવા બેઠું છે એ કઈ ખબર નહોતી પડતી. પેટીને ટેકો દઈને બા બેઠી હતી, એની આંખો રોઈ રોઈને સૂજી ગયેલી. ભાવડી બાના ખોળામાં માથું મૂકી ને બાના લેરિયાનો છેડો આમ કસ કસાવીને પકડીને બેઠી હતી. પછી તો હું નક્કી થયું એ કઈ ખબર ન પડી ને કુટુંબનો એક લીંબુ લટકે એવો મૂછાળો કાકો બાયુ હતી એ ઓરડામાં આવ્યો. લાગતી વળગતી બાયુએ તરત જ ઘૂમતા તાણ્યા.
2: હાલો હાલો હવે લ્યો બેનબાન તૈયાર કરી દો, જાગધાર પાછા મૂકવા જવાની છે.
0: ને ભાવડીએ તો રીતસરનો ઠૂઠવો મેલ્યો ને મારી બા, મારી બા બે હાથ જોડીને કરગરવા લાગ્યો. મારી સોળી મારી નાખી નભાયા, મારી સોળી મારે નથી મૂકવી ન્યા.
2: તો તમારી માને આખી જિંદગી ઘરમાં ઘાલી રાખશો? કાકા બા ઉપર તાડુક્યા.
0: કાકા ને બા ની ચણભણમાં ખબર ન રહી કે ક્યાંથી બાપુ ઘરમાં આવી ગયા ને એક દીદી હોય ને ફેરવીને.
2: તારી માને આખો ભાવ ઘરમાં ગોળી રાખવી છે.
0: હું હિપકા ભરતી ભરતી બાજુમાં ઉભી રહી ગયેલી, રોતી કકડતી ભાવડીને પાણીનો કરશ્યો એ નસીબ ન થયો ને ઢળાતી કૂટાતી બચાડીને ગાડીમાં બેહાડી દીધી ને કટમની ચાર ગાડી જાગધાર ગામના રસ્તે. બધું વિખેરાઈ ગયું. ખુરશીના પ્લાસ્ટિકના પાયા પર ઓલવેલી બીડીઓના કાળા ડાઘા, ચૂનાની પડીક્યું, માવાના કાગળ, એઠી રકેબ્યું, છીકણીની પિચકારીઓ આખી ડેલી સામે જાણે દાત્યા કરતી હતી. અમારી ડોશીને તો વર્ષોથી કાંઈ સુધબુધ નથી રહેતી, તે ખાટલામાં હુઈ રહે, ખવડાવો એ ખાય ને પીવડાવો એ પીએ. પણ આ ટાણે ખબર નહીં કે એને શું સમજાણું હશે, તે ખાટલામાં પડ્યા પડ્યા એને રોવાનું ચાલુ કરી દીધેલું. પેટીને ટેકો દઈ આખો દી બાગ ચૂપચાપ ગુમ સુમ પડી રહેલી. એ પછી બપોર ઘણી વાર ભાવડીને ફોન આવતા ને હું ઉપાડતી. એ રોતી રોતી કહેતી કે બા ને ફોન દે ને. બા બાર સાખે ઉભી ઉભી હિપકા ભરતી મને કહેતી, હરસુડી ભાવડીને કે બા વાડી ગયા છે. હું રોવા જેવી થઈને કહેતી કે બેન બેન બા તો છે ને, ઈ તો છે ને, છે ને. ની રોતી રોતી તલેલા રાખતી, નભાઈ તને તો ખોટું બોલતા ન થાવડતું. ને એનો ફોન મુકાઈ જતો. એ પછી બા ક્યાંય સુધી એ ફોન ને પકડીને બસ રોયા જ કરતી રોયા જ કરતી.

બા ઘણી વાર કામ કરતી કરતી એનામાં ખોવાઈ જાય, દૂધ ઉભરાઈ જાય, રોટલા બળી જાય, ફળિયું વાળતી વાળતી હેઠી બેહી પડે, નળ હેઠે ડોલ છલકાતી હોય ને બા તો લમણે હાથ મૂકીને બસ રોયા જ કરે, રોયા જ કરે. ખાતી ખાતી ક્યારેક મને પૂછે, એ હર્ષા, મારી ભાવુએ બસારીએ ખાધું હશે? ને પછી કોળીઓ એના ગળે ના ઉતરે. રાતે બા મારી ભેગી હૂતી હોય, અડધી રાતે મારી આંખ ઉઘડી જાય ને જોઉં તો બા તો ભાવડી જે આવીને પડી હતી એ કોરે બેઠી બેઠી અટાણે અંધારામાં અપલક જોયા જ કરતી હોય. તે ઈ ટાણામાં કાંગસરી આવતી થઈ ને ઈની બાની હારે બેનપણા થયા. તે બા એની એકની હારે બધી વાતું કરતી. પખવાડે ગામમાં કટલેરીનો સુંડલો ભરીને આવતી આ કાંગસડીનો મને ભારે લગાવો. એન પાસે ભાત ભાત ને જાત જાતની વાતી હોય. આટલા વર્ષથી આ ગામમાં આવે પણ બપોરા ઈ અમારી ડેલીમાં કરે. ઈ આવે ને, જય સગત માં મારી બેનીને બોલે એટલે આ બા તાહણી ભરીને છાશ ડેલીમાં લઈ જાય. પછી કાંગસડી રોટલો ગાંઠિયાને શાક ડુંગળીને છાશ પીતી જાય ને વાતિયું કરતી જાય. અમાર ગામડાની ગામની સોળીઓને હટાણું કરવા ધાઈ ત્યાં જવા તો મળે ત્યાં કાંગસડી જ બધા સમાચાર લાવતી. બેન આ બંગડી તો જુઓ, સમક સલ્લો ફેશનની છે હો, ના જુઓ નખ રંગવાની સીસી, એની માલિપા તૈણ કલરની ભાત પડે છો. અમારે શહેરમાં તો કોલેજ કરવા જાય ને બધી આ સીસી વાપરે, ને આ કાનમાં પહેરવાના લાંબી સરિયુના બુટિયા આજકાલ આનું બહુ ચલણ છે હો, ટીવીમાં નથી જોતા? એ ઈનો લે બેન, એન ફેશન નથી, આ ચાંદલા જો એમાં દીપિકાનું ફોટ્યું છે કે નહીં? હે દીપિકા આ ચાંદલા ચોટાડે છે હો. હું એને આમ એક ધારી બોલતી જોયા જ કરતી. વેલ્વેટનો પીળા કલરનો ને માલિપા લાલ ચાંદલાવાળો કમખો, આસમાની વેલ્વેટનો ઘેરદાર ચણિયો ને એમાં મોરલાની ભાત ને લીલા પીળા કેસરી મોતી ભરત ને માથે શ્યામ ગુલાબી કલરની રંગ ઉડી ગયેલી મોહતા જેવી આછી ઓઢણી. બાપુ કાંઈ આમને લોકોને અમસ્તા તે મોહતું નહોતા કહેતા. એની ઓઢણીની જરીવાળી કોર તડકામાં બહુ જ તપક્યો. બે હાથમાં લીલી લાલ ને પીળી બંગડી, ગળામાં લાંબી કાળા પીળા મોતીની માળા, કાનમાં ચાંદીના મોટા જાડા જાડા બુટ્ટા ને એ બુટ્ટાની પાતળી હાંકળ જેવી સર્યું ઠેઠ વાહે અંબોળા હારે પીનમાં ખોસેલી. એને એના જાડા કાળા ભંબર વાળને અંબોળામાં કસકસાવીને બાંધીને કાળી જાળીમાં ગૂંથેલા હોય. કપાળે રૂપિયાના સિક્કા જેવો મોટો ગોળ ચાંદલો ને દાંત કાઢે ને ત્યારે એના પીળા પડી ગયેલા માવો ખાતા દાંત ચમકે. જાડા હોઠ, ગળાબાને બે હાથમાં મોર પોપટ ટીબક્યું વીછી ઓમની ને કાન ગોપીની ભાત પડાવેલી. એનું ભરાવદાર ડીલ ને કમખાને ચણિયાની વચાળ લચી પડતા પેટ પર ધોળા લાલ મોતી ભરેલો ફિક્કો પડેલો કંદોરો, મશીનની કાળી ભાત પડાવેલ પગ પર ચાંદીના મેલા ઝાંઝર. મને ના હોઠ હેઠેની કાળી ટીલી બહુ ગોઠતી હો. તે એક દી હું તે ખાટલો ઢળી કાળી સ્કેચ પેનથી મારા હોઠ હેઠળ કાળી ટીલી કરતી હતી ને સો કેચમાં જોઈને મલકાતી હતી ત્યાં મારી બાપ ભાળી ગઈ મને ખીજાણી, ને ભાઈ તારો બાપ ભાળશે ને તો વારો પાડી દેશે, ભૂસા બધા વણઝાર જેવા વેશ. કાંગસડી આવતી ત્યારે એના પગમાં મેં તો ચપ્પલ કોઈ દી જોયા નહોતા. તે એક દી બાએ એને ચંપલ આપતા કીધું, લે બેન ચંપા, આ ચપ્પલ હવે મારે કશા કામના નથી, તું પહેર, તન પગ બૈણું લાગતું હશે. ત્યાર દાંત કાઢતી એ માવાની પિચકારી મારતા બોલેલી, તમારી બાયું ચંપલ અમારે જોમ નો ખમી હકે. હું બાન ઘણી ભેર કેતી, બા આની પાસે તો જાત જાતનું તૈયાર થવાનું છે, તો કેમ એ તૈયાર થઈને આંટા નહીં મારતી હોય? એની વગનું જ છે બધું હુંડલામાં, તો એ ભૂત જેવી થઈને કાં આંટા મારતી હોય છે? ત્યારે બા કહેતી, પોતાની વગ બધે જ વાપરી હકાતી હોત તો કેવું સારું હોત. આટલું બોલી બા ફરી ગુમસુમ થઈ જતી. કાંગસરી એનો સુંડલો મૂકે ને સોળ્યું ટોળે ટોળા ઉમટી પડ્યો. એક હાથ લાંબુ બાસકુઈ સુંડલામાં હારે લઈને દાંટા મારતી હોય, એની એક એક ગાંઠ છૂટતી જાય ને ભેંગી કાંગસરીની વાતીઓ છૂટતી જાય. બા ક્યારે ભાવડીની વાતીઓ કાંગસરી પાસે ન કરતી,

પણ એની પાસે તો ગામ આખાની વ્યાતી હોય, ઈ ગામ આખાની વાતો કરતી જાય ને રોટલો ચાવતી જાય. બાય દર ફેરે છાશ આપે તે ઈ કાંગસરી મન ચાંદલાનું પાકીટ મફત આપે. હું ન લઉં ને તો બા તરત જ કે લઈ લે હવે, માસી થાય નાનો પડાય. લ્યો હવે આ કાંગસરી મારી માસીએ થઈ ગયેલી. એક બે વાર તો બધું જોવા હું એટલી તલ્લીન થઈ ગઈ હતી કે ક્યારે બાપુ આવી ગઈ ની ખબર જ ન રહી. ને ઈ ટાણે તો બાપુએ આખો ડેલો માથે લીધેલો, કાંગસરીને બંડીકો લઈને મારવા ધોડેલા. ખૂટ્યલ મારીની હળી ભીસા ખેરવી નાખીશ, તારે જો હવે ડેલીમાં પગ મુખ્ય છે તો ટાંટિયા ભાંગી નાખીશ. આખી વાતને ગાંઠિયું વાળતી હોય એમ કાંગસરી ઉભી થયેલી. એ બાઈ ઉપર જોરકા બતાવે ભાઈ, ક્યુ તારું ગરસ લૂંટવા આવી હતી કે આટલો રાતો પીળો થાચો? હું તો જો આ હાલી. ને પછી નમતી બપોરે સુંડલો માથે ચડાવી ઓઢણી છેડો દાંત હેઠે દબાવી ગઈ તે ગઈ. પછી કેટલાય દી દેખાણી નહોતી. આ ભાવડી ઘેર આવી હતી એ દાડાથી બાપુનો અમારી ઉપર કડપ ને હાથ વધી ગયેલો. આ વાતે વાતે બા ઉપર છૂટો ઘા કરી દીધા. તે દિવસે બપોરે એ રોંઢો કરતા હતા ને હું અમારી ડોશીને ટેકો દઈ બેહાડીને શાકમાં રોટલો ચોળેલો હતો એને કોળિયા દેતી હતી ને મારી બા બારસાખી ઊભી ઊભી લહેરિયાના ઘોમટામાંથી ખાલી એટલું જ બોલેલી. ઘણા દી થઈ ગયા ભાવડીને બાપુ, તમે એક આંટો દીકરી પાસે મારી આવો તો. ને ખણ કરતો છૂટ્ટો તાંસળીનો ઘા બા સામે થયો હતો. કપાળે હાથ દઈ બા ઉંબર ઉપર હેઠી બેઠી ગઈ. અડધો રોંઢો મૂકીને બાપુ ઉભા થઈ ગયા ને બાને હજુ કઈક વધુ મારવા જાય એ પહેલા તો હું ધોડીને બાની આડી પડી ગઈ. તારી મને જથ્થે કોડા આણીની, તારી માએ મારી અબરૂના ઓછા ધજાગરા કર્યા છે કે તારે હજી મને ન્યા મોકલવો છે? તારામાં તો અક્કલનો છાંટો નહીં તે સોડિયુંમાં હું આવે? જલમ્યા ભેગી મારે તો જળુમમાં ગુડી દેવાની જરૂર હતી તો આદી જ નો આવત. એ પછી ગામમાં મારું આઠમું ધોરણ પૂરું થઈ ગયું પણ ભાવડીવાળા કેસને લીધે પછી અપડાઉન કરવા બાપુએ મને બાજુના ગામ હુદીએ ન જવા દીધી. મારી હારની બધી સોળીઓ સાયકલની ટંકોરી ખખડાવતી અપડાઉન કરતી થઈ ગઈ પણ ભાવડીના કેસને લીધે મારે નસીબી ન થયું તો મેં કહી દીધું બળ્યું ભણતર, ભરત ભરવા બેસી જાઓ. બાની સૂજી ગયેલી આંખી જોઉં તો એમાં મને ભાવડીના ખુલ્લા વાસામાં પડેલા લાલ ચકામાં જેવા દોરા દેખાય. અમાર ડોશીમાંને હું શાકમાં રોટલો તોડીને ડેકો દઈને બેહાડીને કોળિયા એનામાં મોઢામાં મૂકતો ત્યારે મને એમની ફિક્કી પડેલી આંખીમાં થીજી ગયેલા એકાદ બે લાલ દોરા તકતકતા દેખાય. બા કહેતા હતા કે અમારે એક ભાઈ હતા વસન ભાઈ, બા મારા બાપુને મોટા બેન, એને સાસરે વળાવ્યા ઈટાણે અમારા ડોસાજીએ હયાત. તે ન્યા સાસરે કંકાસથી કંટાળીને એક દી એણે અગન પછડ ઓડી લીધો, બળી મરેલા. તે એના ક્રિયાકર્મ પતાવ્યા પછી અહીંયા ભળ ભાખડે ફોન આવેલો કે તમારી દીકરી બળી મરી છે. તે અમારા ડોસીની વાત તો એટલું વહમું લાગી ગયું હતું કે મારી દીકરીએ એના દખ બાબત મને કાંઈ કેવરાવ્યો નહીં ને હું માં થઈને મારા જણિયાનું દખ સમજે ન હકી.

તે દીની ઘડી ને આજનો દી ડોસી ખાટલામાં ગુમ સુમ પડ્યા રહે છે. અને હવે તો ભળે ભાખરે કોઈના ફોન આવે તો અમારા ડોશી તો આખી ડેલી ગાજી જાય એવા રાકડા તાળી તાળી રોવા માંડે. એ મારી વસંતને મારી નાખી, મારી વસંતને મારી નાખી, એ ફોન આવ્યો, એ ફોન આવ્યો, ફોન આવ્યો. તે આજકાલ આવતા ફોનના લીધે બાને તે કંઈક આવું થવા માંડ્યું હતું. કોઈકનો ફોન આવે ને બા હમુળકા ધરૂચવા જ માંડે, પરસેવો વળવા માંડે એને તો. રાતો રાત જાણે કે મારી બા ઘરડી થઈ ગઈ હોય એવું લાગ્યા કરે. એવામાં આજે કેટલાય દી પછી કાંગસળીનો જય સગતમાં મારી બેનીને અવાજ સંભળાયો. તે બા તો ઝાલી ન ઝલા એટલા હરખથી રાણી કલરના લેરિયાનો ઘૂમટો તાણીને છાશની તાંસળી ભરીને હળહળાટ ડેલીએ પહોંચી ગઈ. મેં ધોળીને ઓલીપાનો ડેલો બંધ કર્યો અને આ બાજુ ડેલામાં આવી તો નવાઈથી જોઈ રહી કે બાઈ આ વળી નવી કોણ. જોઉં તો કાંગસડીની હારે એક બીજી નાની કાંગસડી, એક હારે બે બે કટલેરીના સૂડલા મુકાણા હતા. મને બાકે ચાર સુડી હફતાણીયા ડોટ મેલ ને બીજું છાલ્યું છાશનું ભરીને આવ ટાંકા.

માંથી જા, હું દોડતી છાશ લેવા ગઈ ને ગઈ એના કરતા એ બમણી ઝડપે પાછી આવી. એક પગ ઉભળક ને બીજા પગની પલોઠી વાણી ને મહોતા જેવી ઓઢણીથી પરસોવો લૂછતી બે કાંગસરી એ રોટલો ને ગાંઠિયાનું હાથ દાબળવા માંડ્યું. હું બે હાથ કેડીયામાં ટેકવી નવી કાંગસરીને જોતી હતી. બા હેઠે બેહી ગઈ ને નવી કાંગસરી હામું જોતા મોટીને પૂછવા લાગ્યા, તે હે બેન, આની તો તે પૈણાવી દીધી હતી ને? હા, પૈણાવી તો હતી બેન. રોટલો ચાવતા ચાવતા મોઢામાંથી મોવળો કાઢતા એ બોલી, પણ ભમરાળો એનો વટ પીત્યો, દારૂડ્યો હતો. હું પેલી નાની કાંગસડીને જોઈ રહી. ઓઢણીના છેડાને હેક હાથે પકડીને એ ફટાફટ રોટલો ચાવતી હતી. અરે બેન, અમારે તો આ નસીબદારની દીકરીને તો સગતમાં થઈને પૂજાવ હતું. લે, કાંઈ કેવરાવતી નહોતી, તે નીસ મારીનો અને એટલી મારે એટલી મારે ને આ મારે બધું ખમી ખાતી હતી. મારી બા અપલક નજરે પેલી નવી કાંગસડી જોઈ રહી. ઈ તો ભલું પૂછો બેન એના પાડોશીનું કે ઇન કાંક સતબુદ્ધિ આવીને મને કર્યો ફોન કે બેન સંપા, હાલ તારી જણીના ખાટકી પતાવી દે, પેલા લઈ જા. છાશવાળા બગડેલા હોઠ એને ઓઢણીથી લૂછ્યા. પણ વાંધો હું પડ્યો તો બેન? બાએ માથાનો છેડો હરખો કર્યો. વાંધો? વાંધાન કઈ કાના માતર હોય? કામ ધંધો નહોતો કરવો, દારૂ પીને પડ્યું રહેવું તું હરાયા ઢોરની જેમ. પણ હું કાંઈ મૂંગી મૂંગી ભોવા ભંડારી નાખો એવી છે નહીં. આથી 7 વાગ્યાની બસ પકડીને ન્યા ગઈ ને વળતા 9 વાગ્યાની બસમાં હુંડલો કરી આવર સમય દીકરી પાછી. આઈ બાકી મારી દીકરીની દાતરડીની કમાણી પર ઈ ભમરાળો તાગળ દિન ના કરે ઈ વાતમાં માલ નહીં. લેવે આ રોટલો ખૂટવાડ. એણે વધારાના રોટલાનું બટકું એની દીકરી તરફ ધર્યું ને ઓલીપાની ડેલી બાર બાપુની ગાડીનો હોર્ન સંભળાતો હતો. બેન, આદમી વગર કઈ તાવડી ટેકો લઈ જાય છે? જીવતર તો એના વિના ધોળ્યું જાય. આ મારું ગયું એવું? મારી માએ કાંગસિયું વેચતી, હું એ વેચું છું ને હવે મારી દીકરી એ વેચશે, હું ફેર પડવાનો છે? પણ ઈ એની માના વરો નચાવે એમ નાચે ઈ વાત ખોટી. હું બાકીનું સાંભળવા ન રોકાણી ધોળીને ઓલીપાના ડેલે ગઈને ડેલો ઉઘાડ્યો. ક્યાં મરી ગઈ તી? કાનમાં ડટ્ટા ભરાવે છે? હે, આ હું તો બાપુને જવાબ દીધા વિના ઈ ગાડીને ઘોડી ચડાવે ત્યાં તો હું ધોળીના ડેલીમાં પોગી ગઈ. બાનો હાથ પકડીને કહેવા માંડી, બા, માર બાપુ આવ્યા છે, હદણ ઘરમાં ગોર. બે કાંગસડીઓએ સુનલા માથે ચડાવ્યા. બાએ બ્લાઉઝમાંથી પાકીટ કાઢ્યું ને 10ની નોટ કાઢી ને નાની કાંગસડીના હાથમાં મૂકી. ઓલી નોતી લેતી તે કાંગસડી એની દીકરીને કે, લઈ લે, માસી થાય ના ન પડાય. બાની આંખ્યું ભરાઈ આવી. એણે દુખણા લીધા ને આવજે એવું કંઈક બોલવા જેવું કર્યું, પણ એનું ગળું ભરાઈ આવ્યું હતું તે બોલાયું નહીં. ને બાપુ ફળિયામાં રાડ્યું નાખતા હતા, ક્યાં મરી ગયું બે ઢખડેલના પેટની? હું દોડીને ફળિયામાં ગઈ. ક્યાં છે તારી માં? ડેલીમાં. ન્યા હું એના બાપની દાટી હતી. ઠેક, ઓલી આવી હશે હેને મહોતાવાળી? આટલું બોલીને એમણે મોટા મોટા ડગલા ભર્યા ડેલી બાજુ. રસ્તામાં ભીતે ટેકવેલી સોટી એમણે હાથમાં લીધી. હું એ ધોળતી બાપુની હારોહાર ડેલીમાં જોઉં તો તડકાની સોનેરી લાય વચાળ ચપ્પલ વગરના માં દીકરીના પગ ધીમીન મક્કમ હાલે હાલતા હતા. પવન ફૂંકાતો હતો ને એમાં એની ઓઢણીઓ ઉડાઉડ કરતી હતી. એ ઓઢણીને દાંત તળે દબાવી માં દીકરી શેરી ઉતરતી હતી. દીકરીના ઉઘાડા ખભા પર માનો હાથ ઢંકાયેલો હતો. આ બાજુ ડેલીમાં બા ક્યાંય સુધી મા દીકરીને આમ જાતા જોઈ રહી. પવન બાના માથે ઓઢેલા લેરિયામાં ભરાડો ને લેરિયાનો છેડો ઉડાઉડ કરતો હતો. મને બાપુને બે ઘડી કહેવાનું મન થઈ ગયું, બાપુ, મહોતું મારી બાએ ઓઢ્યું છે, લેરિયું પહેરીને ઓલી મા દીકરી તો ક્યારની એ નીકળી ગયું.

0: સૈયર કાર્યક્રમ અંતર્ગત આપ સાંભળી રહ્યા હતા દિલ્હી સાહિત્ય અકાદમી પ્રસ્તુત વાર્તા સંગ્રહ મહોતુનું ધારાવાહિક પઠન, જેનો મણકો એક આજે આપે સાંભળ્યો.
1: આ વાર્તાનું શીર્ષક હતું મહોતુ.
0: શીર્ષક ગીત અને લેખક રામ મૂરી, પઠન સ્વર અને નિર્માત્રી વૈશાલી ત્રિવેદી, સંગીત નિયોજન ચેતન ગઢવી. આ હતી આકાશવાણી મુંબઈ કેન્દ્રની ભેટ.
1: આપના અભિપ્રાયો અમને આ સરનામે પહોંચાડી શકો છો. નિયામક શ્રી સહિયર કાર્યક્રમ વિભાગ, આકાશવાણી કેન્દ્ર, નવરંગપુરા, આશ્રમ રોડ, અમદાવાદ 380009. ઈમેલ આઈડી પણ ફરી એકવાર યાદ કરાવી દઉં, abadsahiyar@gmail.com.

0: घड़पण ने कहूँ छू मुझने माफी दे दे।
1: બલરાજ શાસ્ત્રીને આપ સાંભળી રહ્યા હતા, રચનાથી અવિનાશ વ્યાસની. સુગમ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. 1:20 મિનિટે સાંભળીશું ગુજરાતીમાં સમાચાર.

0: આકાશવાણી સમાચાર વકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડના 6 દિવસના પ્રવાસે રવાના થયા. પશ્ચિમ બંગાળની ખાલી પડેલી રાજ્યસભાની 3 બેઠકો માટે 24 જુલાઈએ મતદાન, જ્યારે બિહાર, ગુજરાત અને મધ્યપ્રદેશની 3 વિધાનસભા બેઠકોની 30 જુલાઈએ પેટાચૂંટણી. નીટની પરીક્ષાના રિફંડ માટે બેંક એકાઉન્ટ અપડેટ કરવાની મુદત આવતીકાલ સુધી લંબાવાઈ. રશિયાએ યુક્રેનની રાજધાની કીવ પર બેલાસ્ટિક મિસાઇલ હુમલો કરતા વ્યાપક નુકસાન. દેશમાં વરસી રહેલા વ્યાપક વરસાદની શેર માર્કેટ પર હકારાત્મક અસરના કારણે તેજી. અને ફિફા વિશ્વકપમાં મેક્સિકોને હરાવી ઇંગ્લેન્ડનો ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડના પ્રવાસના પ્રારંભે ઇન્ડોનેશિયાના જાકાર્તા જવા રવાના થયા. સાંભળીએ એક અહેવાલ.
1: प्रधानमंत्री मोदी इंडोनेशिया के राष्ट्रपति प्रबोवो सुबियंतो के साथ वार्ता करेंगे और रणनीतिक भागीदारी में प्रगति की समीक्षा करेंगे. वार्ता में दोनों देशों के बीच व्यापक रणनीतिक साझेदारी को मजबूत करने पर चर्चा होने की उम्मीद है, जिसमें रक्षा सहयोग, व्यापार, निवेश और ऊर्जा सुरक्षा तथा सांस्कृतिक सहयोग पर खास ध्यान दिया जाएगा. जकार्ता कार्यक्रम का मुख्य आकर्षण प्रधानमंत्री मोदी का भारतीय समुदाय को संबोधन होगा, जिसे लेकर पूरे देश में उत्साह है. 8 जुलाई को प्रधानमंत्री मोदी ऐतिहासिक प्रम्बनन मंदिर के दर्शन के लिए योग्यकार्ता जाएंगे. भारत इस यूनेस्को विश्व धरोहर स्थल के जीर्णोद्धार के प्रयासों में सहयोग कर रहा है, जो दोनों देशों के बीच गहरे सांस्कृतिक संबंधों को रेखांकित करता है. जकार्ता से संदीपन दासगुप्ता की रिपोर्ट के साथ समाचार कक्ष से अमीशा.
0: શ્રી મોદી ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થોની અલ્બેડિસિસના આમંત્રણ પર મેલબોર્ન જશે. તેઓ ભારતીય સમુદાય સાથે વાતચીત કરશે. ત્યારબાદ તેઓ ન્યૂઝીલેન્ડના પ્રવાસે જશે. શ્રી મોદીની 3 દેશોની આ મુલાકાત ભારતની એક્ટ ઇસ્ટ પોલિસી, મહાસાગર વિઝન તેમજ મુક્ત અને ખુલ્લા ઇન્ડો પેસિફિક પ્રત્યેના દેશના દ્રષ્ટિકોણને વધુ મજબૂત બનાવશે. ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળમાંથી રાજ્યસભાની 3 બેઠકો માટે પેટાચૂંટણીની જાહેરાત કરી છે. રાજ્યસભાના સભ્યો સુખેન્દુ શેખર રે, સુષ્મિતા દેવ અને પ્રકાશ ચીક બેરેકના રાજીનામા બાદ આ બેઠક ખાલી પડી હતી. ચૂંટણી માટેનું જાહેરનામું આવતીકાલે બહાર પાડવામાં આવશે, જ્યારે ઉમેદવારીપત્ર ભરવાની છેલ્લી તારીખ 14 જુલાઈ છે. 15 જુલાઈએ તેમની ચકાસણી થશે.

0: આ બેઠકો માટે મતદાન 24 જુલાઈએ થશે અને તે જ દિવસે મતગણતરી હાથ ધરાશે. દરમિયાન ચૂંટણી પંચે બિહાર, ગુજરાત અને મધ્યપ્રદેશની 3 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી માટે જાહેરનામું બહાર પાડ્યું. બિહારમાં બાંકીપુર મતવિસ્તાર, ગુજરાતના વડોદરાના માંજલપુર મતવિસ્તાર અને મધ્યપ્રદેશના દતિયા મતવિસ્તાર માટે પેટાચૂંટણીઓ યોજાશે. સૂચના મુજબ 13 જુલાઈ સુધી ઉમેદવારીપત્ર ભરી શકાશે. ચકાસણી 14 જુલાઈએ થશે. આ બેઠકો માટે 30 જુલાઈએ મતદાન યોજાશે. બિહારમાં વર્તમાન સભ્ય નીતિન નબીનના રાજીનામાના કારણે બાંકીપુર બેઠક માટે પેટાચૂંટણી થશે. ગુજરાતમાં યોગેશ પટેલના અવસાન બાદ માંજલપુર વિધાનસભા મતવિસ્તારમાં બેઠક ખાલી થઈ હતી, જ્યારે મધ્યપ્રદેશમાં રાજેન્દ્ર ભારતીને ગેરલાયક ઠેરવવામાં આવતા દતિયા બેઠક ખાલી પડી હતી. નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ નીટ યુજી 2026 પરીક્ષાની ફી રિફંડ માટે બેંક ખાતાની વિગતો અપડેટ કરવાની અંતિમ તારીખ આવતીકાલ સુધી લંબાવી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં એનટીએએ માહિતી આપી હતી કે જે ઉમેદવારોએ તેમના બેંક ખાતાની વિગતોની પુષ્ટિ કરી છે તેમના માટે રિફંડ પહેલેથી જ શરૂ થઈ ગયું છે. અત્યાર સુધીમાં ફક્ત 8,29,510 ઉમેદવારોએ તેમની બેંક વિગતો સુધારી છે અથવા અપડેટ કરી છે. પ્રશ્નપત્ર લીકના આરોપોના કારણે આ વર્ષે 3 મેના રોજ યોજાયેલી નીટ યુજી પરીક્ષા રદ થયા બાદ એનટીએ દ્વારા રિફંડ આપવામાં આવી રહ્યું છે. બ્રિક્સ દેશોના નશીલી દવાઓ વિરોધી એજન્સીઓના વડાઓની બેઠક આજથી ગુવાહાટીમાં શરૂ થઈ. ગૃહમંત્રાલય હેઠળના નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા આયોજિત આ 2 દિવસીય બેઠકમાં બ્રિક્સ સભ્ય દેશોના પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે. ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરનાર નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના ડાયરેક્ટર જનરલ અનુરાગ ગર્ગે જણાવ્યું કે બ્રિક્સના વિસ્તરણથી નશીલી દવાઓની હેરફેર અને માદક દ્રવ્યોના દુરૂપયોગ સહિત વૈશ્વિક પડકારોનો સામનો કરવાની જૂથની ક્ષમતા મજબૂત થઈ છે. ભારતીય પ્રતિનિધિમંડળે માદક દ્રવ્યોના વિરોધમાં ભારતની શૂન્ય સહિષ્ણુતા નીતિ અને કડક અમલીકરણ તથા પુનર્વસન પગલાં પ્રત્યેની તેની પ્રતિબદ્ધતા અંગે જણાવ્યું હતું. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો.
1: ભારતીય જનસંઘના સ્થાપક ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની 125મી જન્મ જયંતિ પર આજે દેશભરમાંથી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં સંસ્કૃતિ મંત્રાલય અને પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા કોલકાતામાં વિશેષ કાર્યક્રમ યોજાશે. આ પ્રસંગે ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની 125 ફૂટ ઊંચી પ્રતિમાનું શિલાન્યાસ કરાશે. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીને તેમની 125મી જન્મજયંતિ પર પુષ્પાંજલિ અર્પણ કરી. સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમણે કહ્યું કે તેમનું જીવન અને આદર્શો પેઢીઓને મજબૂત, સંયુક્ત, આત્મનિર્ભર અને વિકસિત ભારત બનાવવાના સામૂહિક પ્રયાસમાં પ્રેરણા આપતા રહેશે. પ્રધાનમંત્રીએ કહ્યું કે ડોક્ટર મુખર્જીનું જાહેર જીવન અખંડ ભારત પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતા દ્વારા વ્યાખ્યાયિત થયું હતું. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે ડોક્ટર મુખર્જી ભારતીય જનસંઘના સ્થાપક અને રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને સાંસ્કૃતિક રાષ્ટ્રવાદના પ્રખર હિમાયતી હતા. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે જણાવ્યું કે ડોક્ટર મુખર્જીના અતૂટ દેશભક્તિ અને નિસ્વાર્થ જાહેર સેવાના આદર્શો પેઢીઓને પ્રેરણા આપતા રહેશે. કેન્દ્રીય માહિતી, પ્રસારણ અને સંસદીય બાબતોના રાજ્યમંત્રી ડોક્ટર એલ મુરુગને સંવિધાન સદનમાં ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીને પુષ્પાંજલિ અર્પણ કરતા તેમને એક સ્વપ્નદ્રષ્ટા નેતા અને રાષ્ટ્ર નિર્માતા તરીકે ગણાવ્યા. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ ડોક્ટર મુખર્જીનું જીવન રાષ્ટ્રસેવા અને રાષ્ટ્રીય એકતા પ્રત્યે અતૂટ સમર્પણનું પ્રેરણાદાયક ઉદાહરણ હોવાનું જણાવ્યું હતું. રશિયાએ આજે યુક્રેનના પાટનગર કીવ પર કરેલા બેલેસ્ટિક મિસાઇલ હુમલામાં લગભગ 10 લોકોના મોત અને 46 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે. આ ઘટના તુર્કીમાં યોજાનારી મુખ્ય નાટો સમિટના એક દિવસ પહેલા બની છે, જેમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હાજરી આપે તેવી શક્યતા છે. યુક્રેનની વાયુસેનાએ જણાવ્યું કે રશિયાએ આ હુમલામાં બેલેસ્ટિક મિસાઇલ, ક્રુઝ મિસાઇલ અને ડ્રોનનો ઉપયોગ કર્યો હતો. ઘણી બહુમાળી ઇમારતોને નુકસાન થયું હતું અને લોકો કાટમાળ નીચે ફસાયેલા હોવાનું માનવામાં આવે છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ ગઈકાલે ચેતવણી આપી હતી કે રશિયા એક નવા મોટા હુમલાની તૈયારી કરી રહ્યું છે. દેશમાં વરસી રહેલા વ્યાપક વરસાદની શેર માર્કેટ પર હકારાત્મક અસરના કારણે આજે સેન્સેક્સમાં 500 અને નિફ્ટીમાં 150 અંક જેટલો ઉછાળો જોવા મળ્યો હતો. રિયલ્ટી, ઓટો અને ખાનગી બેન્કોના શેરોમાં લેવાલીના પગલે શેરબજાર શરૂઆતથી જ ઉછાળા સાથે કારોબાર કરી રહ્યું હતું, જ્યારે મીડિયા, આઈટી અને જાહેર ક્ષેત્રની બેન્કોના શેરોમાં

વેચવાલી નીકળી હતી. છેલ્લા અહેવાલ મુજબ સેન્સેક્સ 576 અને નિફ્ટી 168 અંકો સાથે કારોબાર કરી રહ્યા છે. હવામાન વિભાગે આજે ગુજરાત, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર અને છત્તીસગઢમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને લઈને રેડ એલર્ટ આપ્યું છે. દિવસ દરમિયાન પૂર્વ રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, કર્ણાટક, કેરળ, માહે, મધ્યપ્રદેશ અને ઉત્તરાખંડમાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. આસામ, મેઘાલય, બિહાર, પૂર્વ ઉત્તર પ્રદેશ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદની શક્યતા છે. ઇરાનના સર્વોચ્ચ નેતા દિવંગત આયાતુલ્લા અલી ખોમેનીની અંતિમ યાત્રા તહેરાનમાં ચાલી રહી છે, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા છે. યુદ્ધમાં માર્યા ગયેલા ખોમેની અને તેમના પરિવારના અન્ય સભ્યોની શબપેટીઓને તહેરાનની શેરીઓમાંથી પસાર થઈને મહેરાબાદ આંતરરાષ્ટ્રીય વિમાન મથક સુધી લઈ જવાશે. ફિફા વિશ્વકપમાં આજે ઇંગ્લેન્ડે મેક્સિકો સામે 3-2 વિજય મેળવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો, જ્યારે બ્રાઝિલના અનુભવી ખેલાડી નેમાર જુનિયરે

0: પસાર થઈને મહેરાબાદ આંતરરાષ્ટ્રીય વિમાનમથક સુધી લઈ જવાશે. ફિફા વિશ્વકપમાં આજે ઇંગ્લેન્ડે મેક્સિકો સામે 3-2 વિજય મેળવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો, જ્યારે બ્રાઝિલના અનુભવી ખેલાડી નેમાર જુનિયરે આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. ગઈ રાત્રે રાઉન્ડ ઓફ 16માં નોર્વે સામે 2-1 હાર બાદ તેમણે આ જાહેરાત કરી હતી. નેમારની આ ભાવનાત્મક વિદાયથી એક દાયકાથી વધુ સમયથી બ્રાઝિલિયન ફૂટબોલના એક યુગનો અંત આવ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડના 6 દિવસના પ્રવાસે રવાના થયા. પશ્ચિમ બંગાળની ખાલી પડેલી રાજ્યસભાની 3 બેઠકો માટે 24 જુલાઈએ મતદાન, જ્યારે બિહાર, ગુજરાત અને મધ્યપ્રદેશની 3 વિધાનસભા બેઠકોની 30 જુલાઈએ પેટાચૂંટણી. નીટની પરીક્ષાના રિફંડ માટે બેંક એકાઉન્ટ અપડેટ કરવાની મુદત આવતીકાલ સુધી લંબાવાઈ. રશિયાએ યુક્રેનની રાજધાની કીવ પર બેલેસ્ટિક મિસાઇલ હુમલો કરતા વ્યાપક નુકસાન. દેશમાં વર્ષી રહેલા વ્યાપક વરસાદની શેર માર્કેટ પર હકારાત્મક અસરના કારણે તેજી. અને ફિફા વિશ્વકપમાં મેક્સિકોને હરાવી ઇંગ્લેન્ડનો ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણી ગયા અમદાવાદ, બડોદરા, રાજકોટ, ભુજ કેન્દ્ર હૈ.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડીયા વાંચે છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ગત 24 કલાકમાં ભારે વરસાદ થયાના અહેવાલ છે. તેમાં પણ અમરેલીના રાજુલા તાલુકામાં સૌથી વધુ 10 ઇંચ વરસાદ નોંધાયો. સત્તાવાર યાદી મુજબ ડાંગના સુબીર તાલુકામાં 5 ઇંચથી વધુ, સાબરકાંઠાના વિજયનગર અને ગીર સોમનાથના ઉના તાલુકામાં 4-4 ઇંચ તેમજ ભાવનગરના જેસર અને નવસારીના ચીખલી તાલુકામાં 3 ઇંચથી વધુ વરસાદ થયો છે. આ સાથે રાજ્યના અન્ય 32 તાલુકામાં 1 ઇંચથી વધુ અને 105 તાલુકામાં તેનાથી ઓછો વરસાદ નોંધાયો. રાજ્યમાં અત્યાર સુધી મોસમનો કુલ સરેરાશ 70% જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે રાજ્યના જીવાદોરી સમાન સરદાર સરોવર બંધમાં હાલ 65% જેટલો જળ સંગ્રહ થયો છે, તો પૂરના પાણીમાં ફસાયેલા 60 જેટલા નાગરિકોને બચાવાયા. કોઈપણ કટોકટીને પહોંચી વળવા રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ NDRF અને રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ SDRFની કુલ 35 ટુકડી સંવેદનશીલ જિલ્લાઓમાં તહેનાત કરવામાં આવી છે. બીજી તરફ માછીમારોને આગામી 9 તારીખ સુધી દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે, તેમજ 6 બંધને હાઈ એલર્ટ પર રખાયા છે. રાજ્યમાં કેટલાક જિલ્લામાં મેઘરાજાએ વિરામ લીધો. દરમિયાન વલસાડમાં સાર્વત્રિક વરસાદ થતા ખેડૂતો વાવણીમાં જોતરાયા. વહીવટીતંત્ર દ્વારા તકેદારીના પગલાં પણ લેવામાં આવી રહ્યા છે, તો ભાવનગરમાં પાલીતાણાના શેત્રુંજી બંદરની સપાટી 31 ફૂટ 11 ઇંચે પહોંચી છે. આજે રાત સુધીમાં બંધ સંપૂર્ણ છલકાય તેવી સંભાવના છે, જ્યારે લાખણકા બંધમાં સૌથી વધુ 75.84% જળ સંગ્રહ થયો. જિલ્લાના અન્ય જળાશયોમાં પણ પાણીની આવક યથાવત રહી છે. બીજી તરફ ઓથા નજીક ડોંગી નદીના પૂરમાં તણાઈ જવાથી 1 વૃદ્ધ વ્યક્તિનું મોત થયાના અહેવાલ છે, તો ડાંગમાં ગત 24 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. છેલ્લા 30 વર્ષના સરેરાશ વરસાદની સરખામણીએ જિલ્લામાં અત્યાર સુધી 26.62% વરસાદ થયો છે, જ્યારે તાપીમાં દક્ષિણ ગુજરાતના જીવાદોરી સમાન ઉકાઈ બંધની સપાટી 309.78 ફૂટ સુધી પહોંચતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ છે. રાજ્યમાં પહેલીવાર સાઉથ કોરિયાની ટેકનોલોજીથી 2 એરફિલ્ડ રબર ડેમ તૈયાર કરાશે. સત્તાવાર યાદી મુજબ છોટાઉદેપુરના રાજવાસણા હેરણ નદી પર 82 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે અને તાપીની અંબિકા નદી પર 79 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે તૈયાર થતા આ ડેમનું કામ નિર્માણાધીન છે. તેનાથી છોટાઉદેપુરના 25 ગામના 3,420 હેક્ટર વિસ્તારને લાભ થશે, તેમજ 3.5 મિલિયન ઘનમીટર MCM પાણીના સંગ્રહ સાથે હેરણ નદીના પૂર અને કાંપની કાયમી સમસ્યાનો અંત આવશે. બનાસ ડેરી અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ સહકાર ક્ષેત્રમાં કૃત્રિમ બુદ્ધિમત્તા AIના ઉપયોગ પર ભાર આપ્યો. નવી દિલ્હીમાં સહકાર મંત્રાલયની સ્થાપનાને આજે 5 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે યોજાયેલા કાર્યક્રમને સંબોધતા શ્રી ચૌધરીએ કહ્યું, ટેકનોલોજી, પારદર્શકતા અને કર્મચારીઓ પસંદ કરવાના કામમાં સુધારો કરવો પડશે. બોર્ડમાં યોગ્ય નેતૃત્વનો વિકાસ થશે તો જ પાયાના સ્તર પર લોકોનો વિશ્વાસ જીતવામાં સફળતા મળશે.
1: એક સુઝાવ મેં હરેક કોઓપરેટિવ કો દુંગા કે આને વાલે સમય મેં AI કે લીએ હમે કામ કરના પડેગા ઓર હરેક ચીજ મેં ડેટા કે લીએ હમે હર બાર અધિકારી કો બોલના યે બતાઓ નહીં યે હમારે ડેશબોર્ડ પર હરેક ચીજ આ જાય મોબાઈલ પે આ જાય યે હો સકતા હૈ હમને એક AI ક્લબ કરકે કિયા હૈ તો કોન કોન સી ડિમાન્ડ કોન કોન સે ડિપાર્ટમેન્ટ મેં હૈ તો જો નીડ હૈ વો

0: संशोधन करके पूरी टीम ये काम कर रही है, तो एआई भी बहुत बड़ा बदलाव इनमें कर सकती है।
1: અમદાવાદમાં આગામી 16 તારીખે યોજાનારી ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાને લઈ પોલીસ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી। રથયાત્રાના માર્ગ પર કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાય તે માટે ગત મોડી રાત્રે શહેર પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ હતી। તેમાં ગાયકવાડ હવેલી, ખાડિયા, કાલુપુર, શહેર કોટડા, શાહપુર, દરિયાપુર પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર સહિતના 500થી વધુ પોલીસ કર્મીઓ જોડાયા હતા। પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારમાં ખાસ તપાસ પણ કરવામાં આવી। આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો। આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા। હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો। નમસ્કાર। હવે આપ પંચમહાલ જિલ્લાનો સમાચાર પત્ર સાંભળશો। લેખન અને રજૂઆત વિપુલ પુરોહિત।
2: પંચમહાલ જિલ્લામાં હાલ ચોમાસુ ધીરે ધીરે પ્રવેશ કરી રહ્યું છે। અલનિનોની અસર અને ઓછા વરસાદની આગાહીને પગલે પંચમહાલ જિલ્લામાં ખેડૂતો ખેતીની રણનીતિમાં ફેરફાર કરી રહ્યા છે। જિલ્લામાં કુલ 1,71,000 હેક્ટર વાવેતર વિસ્તાર સામે અત્યાર સુધી અંદાજે 3,327 હેક્ટરમાં વાવણી નોંધાઈ છે। જોકે ત્યારબાદ વરસેલા વરસાદથી ખેડૂતોમાં નવી આશા જન્મી છે અને હાલ વાવણીમાં જોડાયા છે। 5 જુલાઈ સુધીમાં સમગ્ર જિલ્લામાં સરેરાશ 216 મિલીમીટર વરસાદ નોંધાયો હતો। સૌથી વધુ 267 મિલીમીટર ગોધરા તાલુકામાં અને સૌથી ઓછો મોરવા હડફ તાલુકામાં 177 મિલીમીટર વરસાદ નોંધાયો હતો। ખેતીવાડી વિભાગના જણાવ્યા મુજબ સામાન્ય રીતે જિલ્લામાં 50,000 હેક્ટરમાં ડાંગરનું વાવેતર થાય છે, પરંતુ આ વર્ષે તેમાં અંદાજે 35% ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરી હતી। તો બીજી તરફ પંચમહાલ જિલ્લામાં ખરીફ ઋતુ પૂર્વે ખેડૂતોના હિતમાં કૃષિ વિભાગે ગુણવત્તા નિયંત્રણ માટે સઘન તપાસ હાથ ધરાઈ હતી। જિલ્લાના 72 ખાતર, બિયારણ અને જંતુનાશક દવાઓના વેચાણ કેન્દ્રોની તપાસ દરમિયાન 26 નમૂનાઓ સરકારી પ્રયોગશાળામાં મોકલાવ્યા હતા। આશરે 7,86,000 રૂપિયાનું શંકાસ્પદ બિયારણ અને 37,000 રૂપિયાની જંતુનાશક દવાઓનો જથ્થો અટકાવવામાં આવ્યો હતો। કાકણપુર વિસ્તારમાં નિયમભંગ બદલ 2 ખાતર વિક્રેતાઓના લાયસન્સ 15 દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। જિલ્લામાં હાલ 5,315.4 મેટ્રિક ટન યુરિયા ઉપલબ્ધ હોવાનું કૃષિ વિભાગે જણાવ્યું હતું। વેળશેળ અથવા હલકી ગુણવત્તાના કૃષિ ઇનપુટ અંગે ફરિયાદ માટે પંચમહાલ જિલ્લા કંટ્રોલ રૂમનો ફોન નંબર 0262-24-23-00 જાહેર કરવામાં આવ્યો હતો। ખેડૂતોને માત્ર અધિકૃત વિક્રેતાઓ પાસેથી જ ખરીદી કરવાની અપીલ કરાઈ હતી। બીજી તરફ વરસાદની અનિયમિતતા વચ્ચે પાણીની જરૂરિયાતની સરખામણી કરીએ તો ડાંગર માટે પ્રતિ હેક્ટર 10,000-12,000 ઘનમીટર, કપાસ માટે 7,000-9,000 ઘનમીટર, મકાઈ માટે 5,000-6,000 ઘનમીટર, સોયાબીન માટે 4,500-5,000 ઘનમીટર અને તુવર માટે માત્ર 2,000-3,000 ઘનમીટર પાણીની જરૂર પડે છે। ત્યારે ખેતીવાડી અધિકારી એમજી પટેલે ખેડૂતોને પૂરતો વરસાદ થયા બાદ જ વાવણી કરવા અને ઓછા પાણીના કઠોળ અને શાકભાજી પાકોને પ્રાધાન્ય આપવા માટે અપીલ કરી હતી। પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના સુરા સુલતાનપુરા ગામે ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી દ્વારા પ્રાકૃતિક ખેતી અને PMDS પ્રી મોન્સૂન ડ્રાય સોઇંગ પદ્ધતિ અંગે તાલીમ પણ યોજવામાં આવી હતી। કાર્યક્રમમાં આસપાસના વિસ્તારના આશરે 50 ખેડૂતો જોડાયા હતા। પંચમહાલ જિલ્લામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ અંતર્ગત જિલ્લાના તમામ તાલુકાઓમાં કાર્યક્રમો યોજાયા હતા। ગોધરા, શહેરા અને કાલોલ તાલુકાના નવા વિદ્યાર્થીઓ કુમકુમ તિલકથી સ્વાગત કરાયું હતું, જ્યારે ગોધરા સબ જેલમાં માતા સાથે રહેતા 4 વર્ષના બાળક દશરથ નાયકનું બાવચાવાડ આંગણવાડીમાં નામાંકન કરાવવામાં આવ્યું હતું। બાળકને દરરોજ જેલમાંથી આંગણવાડી લઈ જવા અને પરત મૂકવાની વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવી હતી। પંચમહાલ જિલ્લામાં પર્યાવરણ અને આરોગ્ય સંદર્ભે વાત કરીએ તો મોરવા હડફ તાલુકાના નાટાપુર ખાતે વન કવચનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। 3 હેક્ટર વિસ્તારમાં 60 જેટલી પ્રજાતિના અંદાજે 30,000 રોપાઓનું વાવેતર કરાયું। મુલાકાતીઓ માટે ગજેબો, વનકુટીર, વોકિંગ પાથ અને સુરક્ષા માટે ચેનલિંગ ફેન્સિંગની સુવિધા પણ કરવામાં આવી છે। પંચમહાલ જિલ્લાને રક્તપિત્ત મુક્ત બનાવવા માટે 8-30 જૂન દરમિયાન લેપ્રસી કેસ ડિટેક્શન અભિયાન હાથ ધરાયું હતું. અભિયાન માટે 1514 ટીમો ઘરે ઘરે જઈ તપાસ અને જનજાગૃતિની કામગીરી કરવામાં આવી હતી. પંચમહાલ જિલ્લાના સારંગપુર ગામે આયોજિત આરોગ્ય કેમ્પમાં ગ્રામજનોને નિઃશુલ્ક આરોગ્ય તપાસ, નિષ્ણાત તબીબી માર્ગદર્શન અને દવાઓનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. જિલ્લામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા

0: કક્ષાની ઉજવણી ગોધરાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી હતી. આ વર્ષની થીમ સ્વસ્થ વૃદ્ધત્વ માટે યોગ હતી. યોગને રોજિંદા જીવનમાં સામેલ કરવા અને દરરોજ ઓછામાં ઓછા 30 મિનિટ યોગ માટે ફાળવવાની અપીલ કરવામાં આવી હતી. વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે હાલોલ સ્થિત ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટીમાં વૃક્ષારોપણ, સ્વચ્છતા અભિયાન, કમ્પ્યુટર લેબ અને લાઇબ્રેરીના ઉદઘાટન સહિતના કાર્યક્રમો યોજાયા હતા. પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે યોજાયેલા વિકસિત ભારત સંકલ્પ સંમેલનમાં મિશન વિકસિત ગુજરાત પુસ્તિકાનું વિતરણ કરાયું હતું. QR કોડ આધારિત વ્યવસ્થાથી નાગરિકો વિવિધ સરકારી યોજનાઓની માહિતી સરળતાથી મેળવી શકશે. પંચમહાલ જિલ્લાના હાલોલ સ્થિત MG મોટર્સ ખાતે યોજાયેલા વિકસિત ભારત રોજગાર યોજના કાર્યક્રમમાં જણાવાયું હતું કે ગુજરાતના અંદાજે 61,000 યુવાનો આ યોજનાનો લાભ લઈ રહ્યા છે. પ્રથમ વખત નોકરી મેળવનારા યુવાનોને 15,000ની સહાય આપવામાં આવે છે. પંચમહાલ જિલ્લાના ગોધરા શહેર સહિત સમગ્ર જિલ્લામાં મુસ્લિમ બિરાદરો દ્વારા મહોરમની પરંપરાગત ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે ગોધરા ખાતે મુંબઈની હાજી અલી દરગાહની પ્રતિકૃતિ સમાન કલાત્મક તાજિયા તૈયાર કરવામાં આવ્યા હતા. 2 સગા ભાઈઓ દ્વારા 1 મહિનાની મહેનતથી આ તાજિયો તૈયાર કર્યો હતો, જે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. અધિક માસની સોમવતી અમાસે મહાકાળી ધામ પાવાગઢ ખાતે વહેલી સવારથી હજારો શ્રદ્ધાળુઓ મહાકાળી માતાના દર્શન માટે ઉમટ્યા હતા. શિમલામાં યોજાયેલી 71મી ઓલ ઓવર ઇન્ડિયા ડાન્સ કોમ્પિટિશનમાં ગોધરાની આયુષી પુરોહિતે સોલો ક્લાસિકલ ભરતનાટ્યમમાં દ્વિતીય સ્થાન મેળવ્યું હતું. તેમના ગરવી બાય થનગનાટ ગ્રુપે ફોક ડાન્સ ગરબા સ્પર્ધામાં પણ દ્વિતીય સ્થાન મેળવી પંચમહાલ અને ગુજરાતનું ગૌરવ વધાર્યું હતું. આમ પંચમહાલ જિલ્લામાં ચોમાસાની નવી આશાઓ વચ્ચે કૃષિ ક્ષેત્રની તૈયારીઓ, શિક્ષણ, આરોગ્ય, પર્યાવરણ, રોજગાર, સાંસ્કૃતિક અને ધાર્મિક પ્રવૃત્તિઓથી જિલ્લો સતત વિકાસના નવા આયામો સર કરી રહ્યો છે. વિપુલ પુરોહિત, આકાશવાણી સમાચાર, પંચમહાલ, ગોધરા.
1: આજે આકાશવાણીનું અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર બપોરના 2:40 થઈ રહી છે. પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. નિગમ ઉપાધ્યાય અમી કોટીચાને સાંભળીએ. રચના છે કેશુભાઈ પટેલની.

આ હતો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. શ્રોતા મિત્રો, બપોરના 3 થયા છે. અમારી આજની પ્રથમ સભા અહીં સમાપ્ત થાય છે. ફરી મળીશું આજ મીટર્સ પર સાંજે 5 વાગે અમારી બીજી સભાના આરંભે. ત્યાં સુધી આપની રજા લઈએ. સાંભળતા રહેશો અમારું DTHનું પ્રસારણ. નમસ્કાર.

0: નમસ્કાર. 354.6 મીટર સિલકે 846 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. અત્યારે સાંજના 5 થવા આવ્યા છે. અમારી બીજી સભાનું પ્રસારણ શરૂ થાય છે. આરંભ સાંભળશો દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં સમાચાર.
1: નમસ્કાર, આકાશવાણી સમાચાર કે સાથ

હમણાં સાંજે 5:10 ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર, 5:45 લોકસંગીત, કલાકારો પ્રેમસિંહ ચાવડા અને સવિતાબેન જાદવ, 6:30 યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવાણી, જેમાં સ્વરચિત હિન્દી કાવ્ય પઠન કરશે મૃણાલી શાહ. 7:00 ગીતો સાંભળશું. 7:22 ખેડૂત ભાઈઓ માટેનો કાર્યક્રમ ગામનો ચોરો. 8:00 ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સુરમાધુરી. 8:30 ગુજરાતી ગીતો. 9:15 સ્પોટલાઇટ કાર્યક્રમ અમારા દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું. આજ કે ફનકારનો સમય રહેશે 9:30. 10:00 રજૂ કરીશું નાટક નવલકથા વેળા વેળાની છાંયડીનું ધારાવાહિક નાટ્ય રૂપાંતર, જેનો ભાગ પહેલો રજૂ કરીશું. મૂળ લેખક ચુનીલાલ મડિયા, રેડિયો નાટ્ય રૂપાંતર પ્રવીણ સોલંકી, નિર્માણ વૈશાલી ત્રિવેદી. અને 10:30 શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમમાં ઉસ્તાદ શૌકત હુસેન ખાને ગાયેલો રાગ બિહાગડા સાંભળશો. કાર્યક્રમોની વિગતો બાદ હવે જોઈએ પોલીસ સહાયત અંતર્ગત ખોવાયેલી વ્યક્તિઓ અંગેની જાહેરાત. પોલીસ અધિક્ષકની કચેરી પાલનપુર બનાસકાંઠાની એક યાદી અનુસાર ગુમ થનાર વ્યક્તિ છે માયાબેન બિપિનભાઈ મોચી, જેઓ તારીખ 18/6/2026 રોજ મારવાડી મોચીવાસ તાલુકો ડીસા જિલ્લો બનાસકાંઠાથી ગુમ થયેલ છે. તેમની વિગતો આ પ્રમાણે છે. ઉંમર 20 વર્ષ, રંગે ખૌવાણા, શરીરે મધ્યમ વાંધાના છે, ઊંચાઈ 5 ફૂટ, આંખો કાળી, વાળ કાળા, ચહેરો લંબગોળ છે. તેમણે પંજાબી ડ્રેસ પહેરેલો છે. તેઓ ગુજરાતી ભાષા જાણે છે. પોલીસ અધિક્ષકની કચેરી પાલનપુર બનાસકાંઠાની એક અન્ય યાદી અનુસાર ગુમ થનાર વ્યક્તિ છે મમતાબેન જીવણજી ભીલ, જેઓ તારીખ 19/6/2026 રોજ ધાનેરી શ્રીનગર રોડ તાલુકો દાંતીવાડાથી ગુમ થયેલ છે. તેમની વિગતો આ પ્રમાણે છે. ઉંમર 16 વર્ષ, રંગે ખૌવાણા, શરીરે મધ્યમ વાંધાના છે, ઊંચાઈ 4 ફૂટ, વાળ કાળા, આંખો કાળી, ચહેરો ગોળ છે. તેમણે ગુલાબી કલરનો ચણિયો બ્લાઉઝ તથા આછા પીળા કલરનું ઓઢણું પહેરેલું છે. તેઓ ગુજરાતી ભાષા જાણે છે. પોલીસ અધિક્ષકની કચેરી પાલનપુર બનાસકાંઠાની એક અન્ય યાદી અનુસાર ગુમ થનાર વ્યક્તિ છે આરઝુબેન સુનિલભાઈ ભીલ, જેઓ તેમના દીકરા વેદાંશ, જેમની ઉંમર 1.5 વર્ષની છે, તેમની સાથે તારીખ 18/6/2026 રોજ ડીસા રેજીમેન્ટ તાલુકો ડીસા જિલ્લો બનાસકાંઠાથી ગુમ થયેલ છે. તેમની વિગતો આ પ્રમાણે છે. ઉંમર 23 વર્ષ, રંગે ખૌવાણા, શરીરે મજબૂત બાંધાના, ઊંચાઈ 5 ફૂટ, આંખો કાળી, વાળ કાળા, ચહેરો લંબગોળ છે. તેમણે પંજાબી ડ્રેસ પહેરેલો છે. તેઓ ગુજરાતી ભાષા જાણે છે. જે કોઈના વ્યક્તિઓ અંગે માહિતી કે પત્તો મળે તેમણે નજીકના પોલીસ મથકે જાણ કરવા વિનંતી, અથવા તો ઇમેલ એડ્રેસ sp-ban@gujarat.gov.in ઉપર જાણ કરવા વિનંતી. કાર્યક્રમોની વિગતો અને પોલીસ જાહેરાત અંતર્ગત ખોવાયેલી વ્યક્તિઓ અંગેની જાહેરાત આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. અને હવે પ્રસ્તુત છે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર. કાર્યક્રમની શરૂઆત કરીશું લતા મંગેશકર, એસપી બાલાસુબ્રમણ્યમ, ઉષા મંગેશકર અને શૈલેન્દ્રસિંહે ગાયેલા મેને પ્યાર કિયા ફિલ્મના ગીતથી.

0: ખેડૂતો ને નહીં રહે કોઈ સંશય, પહેલા ચૂકવાશે બળતર. એટલું જ નહીં, હવે ટાવરના પાયાની દરેક બાજુએ વધારાના 1 મીટરની ગણતરી કરીને વધુ વળતર ચૂકવવામાં આવશે. આ ઐતિહાસિક નિર્ણયથી ખેડૂતોની માંગણી અને લાગણીને પાછા આપી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ન્યાય અને પારદર્શિતા સાથે ખેડૂત હિતોને રાખ્યા છે સર્વોપરી. આ છે ખેડૂતો માટે પ્રતિબદ્ધ ગુજરાત સરકાર.
1: અલ્યા સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
2: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારી ન કરાય, સમજો?
1: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત
3: ગુલમહોર કાર્યક્રમમાં હવે સાંભળશો દિલ તેરા હુવા ફિલ્મનું ગીત. કલાકારો છે શૈલેન્દ્ર સિંહ અને સપના મુખર્જી.

0: મોદી ના ખેડૂત હિત ના દ્રઢ સંકલ્પ અને દૂરંદેશી વિઝન ને સાકાર કરતા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ની સંવેદનશીલ સરકારે વીજ ટાવર અને વીજ લાઇન ના વળતર માં ઐતિહાસિક વધારો કરીને રાજ્યના લાખો ખેડૂતોની ચિંતાઓને દૂર કરી છે. ખેડૂતોને જમીનની જંત્રીના દરે વળતરની જગ્યાએ હવે મળશે માર્કેટ રેટના બમણા ભાવ. હવે કલેક્ટરશ્રી અને ખેડૂત પ્રતિનિધિ વાળી માર્કેટ રેટ કમિટી નક્કી કરશે જમીનની વાસ્તવિક બજાર કિંમત. ખેડૂતોને નહીં રહે કોઈ સંશય, પહેલા ચૂકવાશે વળતર. એટલું જ નહીં, હવે ટાવરના પાયાની દરેક બાજુએ વધારાના 1 મીટરની ગણતરી કરીને વધુ વળતર ચૂકવવામાં આવશે. આ ઐતિહાસિક નિર્ણયથી ખેડૂતોની માંગણી અને લાગણીને વાચા આપી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ન્યાય અને પારદર્શિતા સાથે ખેડૂત હિતોને રાખ્યા છે સર્વોપરી. આ છે ખેડૂતો માટે પ્રતિબદ્ધ ગુજરાત સરકાર.
1: મારા વાલા સાગર ખેડૂ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો. ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો. હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવાયા. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત
2: કાર્યક્રમમાં હવે સાંભળશું કુમાર સાનુ અને સંજીવની ગાયેલું કરી ફિલ્મ ગીત.

0: શ્રેયા ઘોષાલ, મધુશ્રી અને બેલા શિંદે ગાયેલા પહેલી ફિલ્મના ગીત સાથે જ આજનો લોકસ કુલમહોર કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. હવે પ્રસ્તુત છે લોકસંગીત.
1: એક સંવેદનશીલ અને કલ્યાણકારી ઐતિહાસિક ખેડૂત લક્ષી નિર્ણય માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ખેડૂત હિતના દ્રઢ સંકલ્પ અને દૂરંદેશી વિઝનને સાકાર કરતા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સંવેદનશીલ સરકારે વીજ ટાવર અને વીજ લાઇનના વળતરમાં ઐતિહાસિક વધારો કરીને રાજ્યના લાખો ખેડૂતોની ચિંતાઓને દૂર કરી છે. ખેડૂતોને જમીનની જંત્રીના દરે વળતરની જગ્યાએ હવે મળશે માર્કેટ રેટના બમણા ભાવ. હવે કલેક્ટરશ્રી અને ખેડૂત પ્રતિનિધિ વાળી માર્કેટ રેટ કમિટી નક્કી કરશે જમીનની વાસ્તવિક બજાર કિંમત. ખેડૂતોને નહીં રહે કોઈ સંશય, પહેલા ચૂકવાશે બળતર. એટલું જ નહીં, હવે ટાવરના પાયાની દરેક બાજુએ વધારાના 1 મીટરની ગણતરી કરીને વધુ વળતર ચૂકવવામાં આવશે.

0: આ ઐતિહાસિક નિર્ણયથી ખેડૂતોની માંગણી અને લાગણીને પાછા આપી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ન્યાય અને પારદર્શિતા સાથે ખેડૂત હિતોને રાખ્યા છે સર્વોપરી. આ છે ખેડૂતો માટે પ્રતિબદ્ધ ગુજરાત સરકાર.
1: લોકસંગીતના કાર્યક્રમમાં સૌ પ્રથમ સાંભળશું પ્રેમસિંહ ચાવડાના કંઠમાં પદ્મનાથની રચના, પણ પહેલા એક વિજ્ઞાપન વિરામ.
0: એક સંવેદનશીલ અને કલ્યાણકારી ઐતિહાસિક ખેડૂતલક્ષી નિર્ણય માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ખેડૂત હિતના દ્રઢ સંકલ્પ અને દૂરંદેશી વિઝનને સાકાર કરતા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સંવેદનશીલ સરકારે વીજ ટાવર અને વીજ લાઇનના વળતરમાં ઐતિહાસિક વધારો કરીને રાજ્યના લાખો ખેડૂતોની ચિંતાઓને દૂર કરી છે. ખેડૂતોને જમીનની જંત્રીના દરે વળતરની જગ્યાએ હવે મળશે માર્કેટ રેટના બમણા ભાવ. હવે કલેક્ટરશ્રી અને ખેડૂત પ્રતિનિધિવાળી માર્કેટ રેટ કમિટી નક્કી કરશે જમીનની વાસ્તવિક બજાર કિંમત. ખેડૂતોને નહીં રહે કોઈ સંશય, પહેલા ચૂકવાશે વળતર. એટલું જ નહીં, હવે ટાવરના પાયાની દરેક બાજુએ વધારાના 1 મીટરની ગણતરી કરીને વધુ વળતર ચૂકવવામાં આવશે. આ ઐતિહાસિક નિર્ણયથી ખેડૂતોની માંગણી અને લાગણીને પાછા આપી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ન્યાય અને પારદર્શિતા સાથે ખેડૂત હિતોને રાખ્યા છે સર્વોપરી. આ છે ખેડૂતો માટે પ્રતિબદ્ધ ગુજરાત સરકાર.

સવિતાબેન જાદવે ગાયેલા લોકગીત સાથે જ આજનો લોકસંગીતનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. આકાશવાણી અમદાવાદ વડોદરા, બરાબર 6 વાગીને 15 મિનિટે આપ સાંભળશો સિંધીમાં સમાચાર.

0: જનજાતીય વિદ્યાર્થીઓના સપનાઓને હવે મળી રહી છે નવી પાંખો. શાળા સુધીની લાંબી અને મુશ્કેલ રાહ હવે બની છે શિક્ષણ તરફની સુરક્ષિત અને સરળ સફર, જેના થકી આદિજાતિના વિદ્યાર્થીઓ પોતાની પસંદગીની શાળા અને કોલેજમાં મેળવી શકશે પ્રવેશ. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત સરકાર લઈને આવી છે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન. રાજ્યના 14 આદિજાતિ જિલ્લાઓના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓ માટે રૂપિયા 132 કરોડની જોગવાઈ થકી આજે GSRTCની 111 આધુનિક GPS યુક્ત બસો 100થી વધુ રૂટ્સ પર દોડી રહી છે, જેનો 7000થી વધુ વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે. અને હવે વધારો કરી કુલ 450 બસો આ શિક્ષણ યાત્રામાં જોડાવા જઈ રહી છે. આધુનિક વેબ પોર્ટલ દ્વારા બસોનું સતત મોનિટરિંગ થતા સુરક્ષા અને વિશ્વાસમાં વધારો થયો છે. શિક્ષણ સુધીની સરળ પહોંચ અને ઉજ્જવળ ભવિષ્ય તરફનું એક સશક્ત પગલું એટલે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન, સુગમ અને સુરક્ષિત શિક્ષણ યાત્રા.
1: સાંભળો છો, દરિયો ખેડવા જાવ છો તો ટોકન તો લીધું છે ને?
2: હા હા, યાદ રાખીને લીધું છે. મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે. બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજાપાત્ર ગુનો છે, અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે.
1: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસને જાણ કરવી.
2: હા, મારી માં કાયદાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ. ગુજરાત પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
3: પાપા મેરે આયેંગે ચોકલેટ ખૂબ લાયેંગે ઘર અભી વો આયેંગે

0: જરા વિચારો, ઘેર તમારી કોઈ રાહ જોઈ રહ્યું છે.
1: ભગુ, દરિયે જાય છે તો ભૂલે ચૂકે પણ IMBL નજીક જતો નહીં હો. ત્યાં માછીમારી કરવી ગુનો છે, ખબર છે ને?
2: હા બાપુ, મને ખબર છે કે પાકિસ્તાન IMBL ઓળંગીને માછીમારી કરતા આપણા માછીમારોનું અપહરણ કરી તેમને જેલમાં પૂરી દે છે, અને આપણી બોટનો ઉપયોગ આપણા જ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં કરવામાં આવે છે.
1: અને ક્યારેય કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો 1093 પર ગુજરાત મરીન પોલીસ ને જાણ કરજે.
2: આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારે.

0: આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ.
1: અંતરિયાળ વિસ્તારોના જનજાતીય વિદ્યાર્થીઓના સપનાઓને હવે મળી રહી છે નવી પાંખો. શાળા સુધીની લાંબી અને મુશ્કેલ રાહ હવે બની છે શિક્ષણ તરફની સુરક્ષિત અને સરળ સફર, જેના થકી આદિજાતિના વિદ્યાર્થીઓ પોતાની પસંદગીની શાળા અને કોલેજમાં મેળવી શકશે પ્રવેશ. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત સરકાર લઈને આવી છે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન. રાજ્યના 14 આદિજાતિ જિલ્લાઓના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓ માટે રૂપિયા 132 કરોડની જોગવાઈ થકી આજે GSRTCની 111 આધુનિક GPS યુક્ત બસો 100થી વધુ રૂટ્સ પર દોડી રહી છે, જેનો 7000થી વધુ વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે. અને હવે વધારો કરી કુલ 450 બસો આ શિક્ષણ યાત્રામાં જોડાવા જઈ રહી છે. આધુનિક વેબ પોર્ટલ

0: દ્વારા બસોનું સતત મોનિટરિંગ થતા સુરક્ષા અને વિશ્વાસમાં વધારો થયો છે. શિક્ષણ સુધીની સરળ પહોંચ અને ઉજ્જવળ ભવિષ્ય તરફનું એક સશક્ત પગલું એટલે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન, સુગમ અને સુરક્ષિત શિક્ષણ યાત્રા.
1: સાંભળીએ ગુલામ અલીએ ગાયેલી મોહસીન નકવીની આ ગઝલ. પણ એ પહેલા એક વિજ્ઞાપન વિરામ.
0: અંતરિયાળ વિસ્તારોના જનજાતીય વિદ્યાર્થીઓના સપનાઓને હવે મળી રહી છે નવી પાંખો. શાળા સુધીની લાંબી અને મુશ્કેલ રાહ હવે બની છે શિક્ષણ તરફની સુરક્ષિત અને સરળ સફર, જેના થકી આદિજાતિના વિદ્યાર્થીઓ પોતાની પસંદગીની શાળા અને કોલેજમાં મેળવી શકશે પ્રવેશ. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત સરકાર લઈને આવી છે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન. રાજ્યના 14 આદિજાતિ જિલ્લાઓના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓ માટે રૂપિયા 132 કરોડની જોગવાઈ થકી આજે GSRTCની 111 આધુનિક GPS યુક્ત બસો 100થી વધુ રૂટ્સ પર દોડી રહી છે, જેનો 7,000થી વધુ વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે. અને હવે વધારો કરી કુલ 450 બસો આ શિક્ષણ યાત્રામાં જોડાવા જઈ રહી છે. આધુનિક વેબ પોર્ટલ દ્વારા બસોનું સતત મોનિટરિંગ થતા સુરક્ષા અને વિશ્વાસમાં વધારો થયો છે. શિક્ષણ સુધીની સરળ પહોંચ અને ઉજ્જવળ ભવિષ્ય તરફનું એક સશક્ત પગલું એટલે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન, સુગમ અને સુરક્ષિત શિક્ષણ યાત્રા.

0: આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. બરાબર 7:10 આપ સાંભળશો પ્રાદેશિક સમાચાર.
1: જલ્દી ટિફિન પેક કર રાજુ, મોબાઈલ છોડ.
2: અરે દીદી, બેંક નો નંબર જોઈએ છે, રિફંડ જ નથી આવ્યું. મળી ગયું, અત્યારે જ કોલ કરું છું. દીદી,
1: નંબર તપાસ્યા વગર હંમેશા દગાબાજો બેંકની નકલી વેબસાઈટ અને નકલી નંબરથી પૈસાની છેતરપિંડી કરતા હોય છે.
2: તો પછી સાચો નંબર
1: બેંકની ઓફિશિયલ વેબસાઈટ અથવા કાર્ડ પર.
2: તમે તો બચાવી લીધો દીદી.
1: કામથી નહીં
2: કરું છું. આરબીઆઈ કહે છે,
3: યોગ્ય નાણાકીય વર્તન કરે તમારું રક્ષણ.
4: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેળા અને બટાકાના ખેડૂતોને આધુનિક બીજ પહોંચાડવા દરેક રાજ્યમાં નવા એકમ સ્થપાશે, કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહની જાહેરાત. છોટાઉદેપુર અને તાપીમાં સાઉથ કોરિયાની ટેકનોલોજીથી તૈયાર રાજ્યના પહેલા બે એરફિલ્ડ રબર ડેમનું કામ પૂર્ણતાના આરે. અમદાવાદ પોલીસ દ્વારા ઓપરેશન ક્લીન સ્વીપ હેઠળ 190 આરોપીની ધરપકડ. ભાવનગરમાં એક વ્યક્તિ પર હુમલો કરનારા સિંહોને જંગલ વિસ્તારમાં છોડાશે. વન અને પર્યાવરણ

0: મુખ્યમંત્રીનું નિવેદન. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આવતીકાલે અત્યંત ભારે વરસાદની આગાહી. માછીમારોને 4 દિવસ દરિયો ન ખેડવા સૂચના. અને મોરબીમાં સબ જુનિયર ગર્લ્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટનો આજથી પ્રારંભ. પહેલા દિવસે પાટણ, બનાસકાંઠા અને અમદાવાદની ટીમનો વિજય. સમાચાર વિગતવાર. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કહ્યું, વિશ્વભરના વેફરના બજારને ભારતમાં લાવવા કેળા અને બટાકાના ખેડૂતોને આધુનિક ટેકનિકથી તૈયાર થયેલા બીજ પહોંચાડાશે. આ માટે સહકાર મંત્રાલય દ્વારા દરેક રાજ્યમાં નવા એકમની સ્થાપના કરાશે. નવી દિલ્હીમાં સહકાર મંત્રાલયની સ્થાપનાના 5 વર્ષ નિમિત્તે યોજાયેલા સમારોહને સંબોધતા અને બનાસ ડેરી દ્વારા કરાયેલી આ પહેલનો ઉલ્લેખ કરતા શ્રી શાહે કહ્યું, આ મોડેલને દરેક રાજ્યમાં પહોંચાડાશે.
1: केले और आलू के सारे किसानों को आधुनिक तकनीक से बने हुए बीज पहुंचाने के लिए हमारी कोऑपरेटिव हर राज्य के अंदर एक नया यूनिट चालू करेगी, जिससे टिश्यू कल्चर पौधे और आलू की ज्यादा पैदावार होने वाली और एक समान आलू का उत्पादन करने वाली बीज की नस्ल हमारे किसानों को उपलब्ध होगी, जिससे विश्व भर का चिप्स का कारोबार हम भारत में ला पाएंगे.
0: વડોદરાની માંચલપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે આગામી 30 તારીખે મતદાન અને 3 ઓગસ્ટે મતગણતરી થશે. ત્યારે ઉમેદવારીપત્ર વિતરણ અને સ્વીકારવાની પ્રક્રિયાના પહેલા દિવસે આજે ભાજપ દ્વારા 2, કોંગ્રેસ દ્વારા 1 અને અપક્ષ ઉમેદવાર દ્વારા 6 ઉમેદવારીપત્ર લેવાયા છે. કેન્દ્રીય ચૂંટણી પંચે પેટા ચૂંટણી માટે આજે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું. ઉમેદવારો આગામી 13 જુલાઈ સુધી ઉમેદવારીપત્ર ભરી શકશે. ઉલ્લેખનીય છે કે માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલના અવસાનને કારણે આ બેઠક ખાલી થતાં હવે તેની પેટા ચૂંટણી યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રખર રાષ્ટ્રવાદી વિચારક ભારતીય જનસંઘના સ્થાપક ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિ નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિ આપી. તેમણે ગુજરાત વિધાનસભાના શ્યામા પ્રસાદ મુખર્જીના તેલચિત્રને નમન કર્યું. મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયા સંદેશમાં ડોક્ટર મુખર્જીએ કાશ્મીરના સંપૂર્ણ વિલીનીકરણ અને સામાન્ય નાગરિક અધિકાર માટે કરેલા સંઘર્ષને યાદ કર્યા. રાજ્યમાં પહેલીવાર સાઉથ કોરિયાની ટેકનોલોજીથી એરફિલ્ડ 2 રબર ડેમ તૈયાર કરાશે. છોટાઉદેપુરના રાજવાસણા હેરણ નદી પર 82 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે અને તાપીની અંબિકા નદી પર 79 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે આ ડેમનું 75% વધુનું કામ પૂર્ણ થયું છે. તેનાથી છોટાઉદેપુરના 25 ગામના 3,420 હેક્ટર વિસ્તારને લાભ થશે. તેમજ 3.5 મિલિયન ઘનમીટર MCM પાણીના સંગ્રહ સાથે હેરણ નદીના પૂર અને કાપની સમસ્યાનો કાયમી અંત આવશે. જ્યારે તાપીમાં ડોલવણના પાઠકવાડી ગામમાં જાપાનની ડિઝાઇન સાથે અદ્યતન ડેમની બની રહેલી આ અદ્યતન 640 હેક્ટર જમીનને સિંચાઈનું પાણી મળશે, તેમ જળ સંપત્તિ મંત્રી ઈશ્વર પટેલે જણાવ્યું. ભાવનગરના પાલિતાણામાં 1 વ્યક્તિ પર સિંહના હુમલા બાદ વન વિભાગ દ્વારા સિંહો પર નજર રાખવામાં આવી રહી છે. આ અંગે પ્રતિક્રિયા આપતા વન અને પર્યાવરણ રાજ્યમંત્રી પ્રવીણ માળીએ કહ્યું, 23 જેટલા સિંહના ટોળામાંથી 2 થી 3 સિંહ હુમલા કરી રહ્યા છે. તેમને કબજામાં લઈને તેને જંગલ વિસ્તારમાં છોડવામાં આવશે અને જરૂર પડશે તો ટ્રેકર્સની સંખ્યા પણ વધારાશે.
2: થોડા સમયથી રેવન્યુ વિસ્તારની અંદર 23 કે એટલા જેટલું સિંહોનું જે ગ્રુપ છે, એમાંથી 2-3 સિંહ એવા છે કે જે આ રીતનો ડોમિનેટ કરી રહ્યા છે. એને વન વિભાગ દ્વારા એમને રેસ્ક્યુ કરી અને હવે આવનાર સમયની અંદર એને જંગલમાં છોડવામાં આવશે. ટ્રેકરોની સંખ્યાની અંદર ત્યાં વધારે હ્યુમન કોન્ફ્લિક્ટ ના થાય એની ટ્રેનિંગ પણ આપવામાં આવશે. એનું જે નેચરલ હેબિટેટ છે એને ઇન્ક્રીઝ કરવાની અંદર પણ ફોરેસ્ટ વિભાગ મહેનત કરી રહ્યું છે.
0: સુરતની નવી સિવિલ હોસ્પિટલના NICUમાં નવજાત શિશુઓની સુરક્ષા માટે RFID પ્રણાલી કાર્યરત કરવામાં આવી છે. જો કે કોઈ વ્યક્તિ બાળકને લઈને વોર્ડની બહાર જવાનો પ્રયાસ કરશે તો પ્રવેશ દ્વાર પર લગાવેલા સેન્સર સક્રિય થશે અને જાતે જ સાયરન વગાડશે. નવજાત શિશુઓની ચોરીની ઘટનાને રોકવા આ પ્રણાલી આશીર્વાદરૂપ સાબિત થશે, તેમ સત્તાવાર યાદીમાં જણાવાયું છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/u અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ફોલો કરશો. અમદાવાદમાં આગામી 16 તારીખે યોજાનારી રથયાત્રા પહેલા પોલીસ દ્વારા સઘન તપાસ કરવામાં આવી રહી છે. દરમિયાન પોલીસે ઓપરેશન ક્લીન સ્વીપના બીજા તબક્કા હેઠળ ગત 24 કલાકમાં 190 આરોપીની ધરપકડ કરી. તમામ આરોપીઓ ગંભીર ગુનામાં સંડોવાયેલા હોવાનું ઝોન 7 DCP શિવમ વર્માએ જણાવ્યું.
3: एक ऑपरेशन क्लीन स्वीप 2.0 लॉन्च किया गया, जिसमें 190 जितने आरोपियों की हमने

0: पकड़ करी है, उसमें 83 जितने हैं जो इन्वेस्टिगेशन में पकड़ने बाकी थे वैसे हैं, 5 तड़ी पार हैं, एनबीडब्ल्यू वारंट वाले 54 हैं, एनबी एक्ट वाले 111 हैं, टोटल करके 190 हैं, जिसमें से 22 जो है वो 1 साल से ऊपर नाश्ता पता थे।
1: સુરતમાં આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવના મૃત સંઘ ઇસ્કોન દ્વારા આગામી 16 તારીખે યોજાનારી રથયાત્રામાં ભગવાન જગન્નાથજી વાદળી શાહી વસ્ત્રોમાં સજ્જ થઈ ભક્તોને દર્શન આપશે. શુદ્ધ રેશમમાંથી અને સોનેરી જરીનું આકર્ષક હાથકામ કરાયેલ આ વિશેષ પોશાકને વૃંદાવનમાં તૈયાર કરાયા છે. તેને બનાવવામાં 15 જેટલા કારીગરોએ 1.5 મહિના સુધી મહેનત કરી છે. મુંબઈ સેન્ટ્રલ મંડળમાં પાણી ભરાતા રેલવે વ્યવહાર અસર થઈ છે. સત્તાવાર યાદી મુજબ આજની કેટલીક ટ્રેનને વિવિધ રેલ મથક પર શોર્ટ ટર્મિનેટ એટલે કે અધવચ્ચે જ અટકાવી દેવાઈ છે. તે મુજબ અમદાવાદ બાંદ્રા ટર્મિનલ કર્ણાવતી એક્સપ્રેસને વલસાડ, અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ ડબલ ડેકર એક્સપ્રેસને સુરત મથક પર શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે. આ અંગે પશ્ચિમ રેલવેના જનસંપર્ક અધિકારી અનુભવ સક્સેનાએ વધુ માહિતી આપી.
2: कई दिनों से लगातार बारिश मुंबई और उसके आसपास के इलाकों में देखी गई है. हमारा जो ट्रैक है नाला सुपारा और वसई के बीच का, वहां पे वाटर लॉगिंग की समस्या हुई है, जिसके कारण हमारी पश्चिम रेलवे की कुछ लंबी दूरी की ट्रेनें हैं जो मुंबई आ रही थी वो प्रभावित हुई है. उनको हमने विभिन्न स्टेशनों पर मतलब शॉर्ट टर्मिनेट किया गया है. यात्रियों को किसी भी प्रकार की असुविधा न हो इसका हमने ख्याल रखा हुआ है. यहाँ से मैं मुंबई के लिए हमने बसों की व्यवस्था की हुई है.
1: પશ્ચિમ રેલવે દ્વારા વડોદરા દાહોદ મેમુ ટ્રેન 26 દિવસ માટે કામચલાઉ ધોરણે રદ કરવામાં આવી છે. સત્તાવાર યાદી મુજબ પુરી જગન્નાથ રથયાત્રા દરમિયાન મુસાફરોની વધારાની ભીડને પહોંચી વળવા આવતીકાલથી 2 ઓગસ્ટ સુધી આ ટ્રેન રદ કરવા માટેનો નિર્ણય કરાયો છે. રાજ્યમાં આગામી 9 તારીખ સુધી વરસાદની આગાહી છે. દરમિયાન ભાવનગર સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ દાદરા અને નગર હવેલીમાં આવતીકાલે અત્યંત ભારે વરસાદની સંભાવના છે. માછીમારોને પણ આગામી 4 દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ હોવાનું હવામાન વિભાગના પ્રાદેશિક નિયામક ડોક્ટર એ કે દાસે જણાવ્યું.
3: आने वाला अगले 7 दिन के लिए इसमें हेवी टू वेरी हेवी एक्सट्रीमली हेवी रेनफॉल रहेगा सौराष्ट्र पर और गुजरात रीजन की. थंडरस्टॉर्म वार्निंग दिया गया है. बिजली गिरने का चांसेस रहेगा और जो विंड स्पीड रहेगा 40 से 50 किलोमीटर प्रति घंटा. फिशरमैन भाई के लिए वार्निंग अगले 5 दिन के लिए दिया गया है, 6 जुलाई से लेकर 10 जुलाई तक. इसमें LCS 3 सिग्नल अभी भी जारी है.
1: રાજ્યભરમાં વરસાદને કારણે જનજીવન તેમજ વાહન વ્યવહારને અસર થઈ છે. દરમિયાન ઠેર ઠેર બચાવ કામગીરી ચાલી રહી છે. અમરેલીમાં ભારે વરસાદ થતાં રાજુલામાંથી 25, સાવરકુંડલામાંથી 215, જાફરાબાદના ઘારાબંદર ગામેથી 40 અને ધારીના ચલાલા ગામેથી અંદાજે 100 લોકોનું સ્થળાંતર કરાયું. જ્યારે ધારીનો ખોડિયાર અને ધાતરવાડી 1 બંધ સંપૂર્ણ છલકાતા નીચાણવાળા ગામોને ચેતવણી અપાઈ છે. જ્યારે સાવરકુંડલાના ગીણિયા ગામમાં ભારે વરસાદને કારણે દિવાલ પડતા 1 મહિલાનું મોત થયાના અહેવાલ છે. મહારાષ્ટ્રના પાલઘર નજીક ટ્રેક પરથી પાણી ભરાવા રેલવે વ્યવહારને અસર થતાં અમદાવાદથી મુંબઈ જતી કેટલીક ટ્રેનને વલસાડમાં શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે. અસરગ્રસ્ત મુસાફરો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી હોવાનું સાંસદ ધવલ પટેલે જણાવ્યું. તો સુરતના રાંદેરમાં વીજળી પડતા 2 યુવકના મોત થયા. કલેક્ટર તેજસ પરમારે લોકોને મદદ માટે હેલ્પલાઇન નંબર 1077 પર ફોન કરવા અનુરોધ કર્યો. ભાવનગરનો સેતુજી બંધ 100% ભરાતા પાલીતાણા તથા તળાજાના ગામડાઓને સાવચેત કરાયા. અમદાવાદ છોટાઉદેપુર અને તાપીમાં કુકરમુડા વ્યારા સહિતના વિસ્તારોમાં સામાન્ય વરસાદ થયાના અહેવાલ છે. મોરબીમાં આજથી સબ જુનિયર ગર્લ્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ થયો. ગુજરાત રાજ્ય ફૂટબોલ સંગઠન દ્વારા આયોજિત સ્પર્ધામાં આજની મેચમાં મોરબી સામે પાટણ, કચ્છ સામે બનાસકાંઠા અને ભાવનગર સામે અમદાવાદની ટીમનો વિજય થયો. આવતીકાલે પહેલી મેચ પાટણ અને રાજકોટ, બનાસકાંઠા અને સુરત વચ્ચે બીજી, બરોડા અને ગાંધીનગર વચ્ચે ત્રીજી તથા ભાવનગર અને જામનગર ટીમ વચ્ચે છેલ્લી મેચ રમાશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેળા અને બટાકાના ખેડૂતોને આધુનિક બીજ પહોંચાડવા દરેક રાજ્યમાં નવા એકમ સ્થપાશે, કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહની જાહેરાત. છોટાઉદેપુર અને તાપીમાં સાઉથ કોરિયાની ટેકનોલોજીથી તૈયાર રાજ્યના પહેલા 2 એરફિલ્ડ રબર ડેમનું કામ પૂર્ણતાને આરે. અમદાવાદ પોલીસ દ્વારા ઓપરેશન ક્લીન સ્વીપ હેઠળ 190 આરોપીની ધરપકડ. અને મોરબીમાં સબ જુનિયર ગર્લ્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટનો આજથી પ્રારંભ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ ગામનો ચોરો શ્રોતા મિત્રો પ્રસ્તુત છે ખેડૂત મિત્રો માટેનો આ કાર્યક્રમ. આજના આ કાર્યક્રમમાં સાંભળશો વાર્તાલાપ મકાઈમાં આંતરપાકથી આવકમાં વધારો.
1: એ રામ રામ ખેડૂત મિત્રો, રામ રામ શ્રોતા મિત્રો. ખેડૂત મિત્રો, આ દુનિયા મેચિંગ અને સેટિંગ પર ચાલે છે. બધાને બધા સાથે ફાવતું હોતું નથી. દુનિયામાં બધા માણસો અલગ અલગ છે. એક સરખા ગુણોવાળાનું જ સેટિંગ અને મેચિંગ થાય અને એની સાથે જ આપણી ભાઈબંધીને મનમેળ થાય. કેવું, સાચી વાત ને ખેડૂત મિત્રો? આ બધું ઊંડું વિજ્ઞાન છે, જેની અંદર મનોવિજ્ઞાન, જ્યોતિષ વિજ્ઞાન સંકળાયેલું છે. ખેડૂત મિત્રો, આ તો માણસોની વાત કરી, પરંતુ આપણા ખેતરના પાકો માટે પણ આ જ વાત લાગુ પડે છે. બધા પાકો એકબીજા સાથે સેટ ના થાય, પરંતુ આજનો જમાનો કોમ્બોનો જમાનો છે. એક પાક ફેલ જાય તો બીજામાંથી નફો મેળવવો જોઈએ. તેથી આ કોમ્બો એટલે કે કોમ્બિનેશન, એટલે કે એકબીજા સાથે મેળ પડે એવા પાકો સાથે લેવા જોઈએ, એટલે કે આપણી ભાષામાં આંતરપાક પદ્ધતિ. તો ચાલો ખેડૂત મિત્રો, આ કોમ્બો ઓફર એટલે કે આંતરપાક પદ્ધતિ વિશે વિગતે વાત કરીએ. ખેડૂત મિત્રો, આપણા રાજ્યમાં મોટાભાગના વિસ્તારમાં વરસાદ અપૂરતો અને અનિયમિત પડે છે. ઉપરાંત કુલ વરસાદ તથા તેની વહેંચણી પણ ખૂબ જ અસમાન છે, જે આપણને ખબર છે. હવે ચોમાસામાં મોટાભાગનો વરસાદ ગણતરીના દિવસોમાં જ પડે, પરિણામે પાકનું સંતોષકારક ઉત્પાદન આપણને મળતું નથી. કાં તો પાક સંપૂર્ણ નિષ્ફળ જાય, કાં તો ઓછું ઉત્પાદન મળે. હવે આવી પરિસ્થિતિમાં પાકનું ઉત્પાદનનું ધોરણ જળવાઈ રહે અને શક્ય હોય તો વધારી શકાય તેવી પદ્ધતિ વિકસાવવી જોઈએ. તો આંતરપાક અને રિલે પાક દ્વારા આવા પ્રશ્નોનું નિરાકરણ આપણે કરી શકીએ, જેની અંદર ધાન્ય વર્ગના પાકને ઉગાડવાની પ્રથા આપણા દેશ અને રાજ્યમાં જાણીતી છે. જેમ કે મગફળી, દિવેલા, જુવાર કે બાજરી સાથે મગ, મઠ, અડદ, ગુવાર, સોયાબીન, તુવેર સાથે વાવેતર કરવામાં આવે છે. એ રીતે હાલના સમયમાં જ્યારે નાના અને સીમાંત ખેડૂતોની સંખ્યામાં વધારો થતો જાય છે, તેમજ નર્મદા જિલ્લાના અમુક તાલુકા જેવા કે દેડિયાપાડા, સાગબારા વિસ્તારમાં ઓછો અને અનિયમિત વરસાદ થાય છે, ત્યારે આવા નાના ખેડૂતોને એક જ પાકનું વાવેતર કરીને ધારણા મુજબનું વળતર મળતું નથી. તેથી આંતરપાક પદ્ધતિ એટલે કે કોમ્બિનેશન પાકોનો કરવામાં આવે તો વરસાદની પડવાની પરિસ્થિતિ મુજબ જો એક પાકમાં નિષ્ફળતા મળે તો બીજા પાકમાં આપણે સફળતા મેળવી શકીએ. દાખલા તરીકે બે પાકોમાં એક પાક ટૂંકા ગાળાનો અને બીજો પાક લાંબા ગાળાનો વાવેલ હોય તો શરૂઆતમાં વરસાદ સંતોષકારક પડે તો ટૂંકા ગાળાનો પાક સફળતાપૂર્વક લઈ શકાય. આમ ચોમાસુ ઋતુ નિષ્ફળ જતી આપણે અટકાવી શકીએ. તો ખેડૂત મિત્રો, વાત કરીએ આંતરપાક પદ્ધતિ એટલે છે શું. તો એક જ ખેતરમાં એકી સાથે એક કરતાં વધુ પાકોની વાવેતરને સામાન્ય રીતે આંતરપાક કહેવાય, એટલે કે મિશ્ર પાક પદ્ધતિ કહેવાય. આ પાક પદ્ધતિ આપણા સૂકા અને અર્ધસૂકા વિસ્તાર માટે ઘણી પ્રચલિત છે. આ પાક પદ્ધતિ જુદી જુદી રીતે આપણે અપનાવી શકીએ, જેમ કે એક જ હારમાં જુદા જુદા પાકોના બીજ મિશ્ર કરીને વાવવામાં આવે તેને મિશ્ર પાક પદ્ધતિ કહેવાય, અથવા દરેક પાકનું વાવેતર

જુદી જુદી હારમાં કરવું, જેને આપણે આંતરપાક પદ્ધતિ કહીએ છીએ. આ પાક પદ્ધતિ એટલે કે મુખ્ય પાકની સાથે એક કે બે હાર અન્ય પાકની પણ કરવામાં આવે, એ એટલે આપણી આંતરપાક પદ્ધતિ. હવે આંતરપાક પદ્ધતિના લક્ષણોની થોડીક વાત કરીએ અને પછી આગળ આપણા પાક પર આપણે ચર્ચા કરીએ. તો આ પદ્ધતિમાં એક મુખ્ય પાક હોય છે, જ્યારે એક ગૌણ પાક હોય છે. મુખ્ય પાક ઉપર વધુ ધ્યાન આપવામાં આવે છે, જ્યારે ગૌણ પાકને મુખ્ય પાકના જોખમે વાવવામાં આવતો નથી. મુખ્ય અને ગૌણ પાક વચ્ચે ખોરાક, પાણી અને પ્રકાશ માટે બિલકુલ હરીફાઈ થતી નથી, મતલબ થવી ના જોઈએ, એવી રીતે આંતરપાક લેવો જોઈએ. સામાન્યતઃ ગૌણ પાકો ટૂંકા ગાળાના હોવાથી મુખ્ય પાક કરતાં વહેલા વાવવામાં આવે છે. દાખલા તરીકે દિવેલા અથવા તુવેરમાં મગફળી, મગ, અડદ કે સોયાબીન મુખ્ય પાકો સામાન્ય રીતે ગૌણ પાકો કરતાં વહેલા વાવવામાં આવે છે. દાખલા તરીકે મગફળીમાં તુવેર. આંતરપાક પદ્ધતિમાં મુખ્ય પાક ગૌણ પાકો કરતાં વધુ જગ્યા અને મહત્ત્વ પામે છે, તેથી જે પણ કંઈ માવજત કરવામાં આવે છે તેનો લાભ ગૌણ પાકને પણ મળે છે, જેથી ગૌણ પાકમાં વધારાનો ખેતીનો ખર્ચ થતો નથી. આ આંતરપાક પદ્ધતિના સામાન્યતઃ લક્ષણો છે. તો ખેડૂત મિત્રો, આજના કાર્યક્રમમાં આપણે મકાઈ વિશે વાત કરવી છે. તો મકાઈમાં આંતરપાક પદ્ધતિથી આપણે આપણી આવક કઈ રીતે વધારી શકીએ એ વિશે વાત કરીશું. ખેડૂત મિત્રો, મકાઈને ધાન્ય પાકોની રાણી કહેવામાં આવે છે. ગુજરાત રાજ્યમાં મકાઈ મુખ્યત્વે પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, વડોદરા, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા અને નર્મદા જિલ્લામાં વાવેતર કરવામાં આવે છે. અંદાજે 4 થી 4.5 લાખ હેક્ટર વિસ્તારમાં મકાઈનું વાવેતર થાય છે. તેમાંથી 8.23 લાખ ટન ઉત્પાદન મળે છે, એટલે કે પ્રતિ હેક્ટર 2064 કિલો જેટલી ઉત્પાદકતા મળે છે. હવે ગુજરાત રાજ્યમાં મોટાભાગે મકાઈનો પાક ચોમાસુ ઋતુમાં લેવામાં આવતો હોય વરસાદની અનિયમિતતા તથા વધુ પડતા વરસાદથી અથવા તો વરસાદ ખેંચાવાથી મકાઈના પાક ઉત્પાદન ઉપર માઠી અસર પડે છે. તો આવા સંજોગોમાં મકાઈમાં આંતરપાક લેવામાં આવતો હોય તો ખેડૂતોને આંતરપાકમાંથી પણ વધતા ઓછા પ્રમાણમાં ઉત્પાદન મળી રહેતું હોવાથી થોડી ઘણી આવક મળી રહે છે. તો ખેડૂત મિત્રો, આપણે પ્રશ્નોત્તરી દ્વારા મકાઈમાં કઈ રીતે આંતરપાક લઈ શકાય, કયા કયા આંતરપાક લઈ શકાય, કઈ રીતે નીંદણની વ્યવસ્થા કરવી, ખાતર વ્યવસ્થાપન, બધી વાતો આપણે પ્રશ્નોત્તરી દ્વારા જાણીશું. આપણે પ્રવીણ કાકાને પ્રશ્ન પૂછીએ અને પ્રવીણ કાકા આપણને સુંદર મજાના જવાબો આપશે. પ્રવીણ કાકાને આપણે પૂછીએ કે મકાઈના પાક સાથે કયા કયા પાકો આંતરપાક તરીકે લઈ શકાય. વાત કરીએ તો મકાઈમાં જે તે વિસ્તાર મુજબ મગ, ચોળા, અડદ, સોયાબીન, મગફળી, તલ અને તુવેર આ બધા પાકો આપણે આંતરપાક તરીકે લઈ શકાય. તો હવે આગળ બીજો પ્રશ્ન પૂછીએ કે મકાઈમાં આંતરપાક તરીકે લેવામાં આવતા પાકોની વધુ ઉત્પાદન આપતી જાતો અંગે જણાવશો. એક તો મગની પહેલા વાત કરીએ તો મગમાં GM5, GM8, પછી ચોળાની જો વાત કરીએ તો ગુજરાત ચોળી 1, 2, 3, 4, 6, 7, પૂસા, ફાલ્ગુની આ જાત વાપરી શકાય. અડદની જો વાત કરીએ તો T9, શ્યામલ. પછી સોયાબીન જો આંતરપાક તરીકે લેવો હોય તો એની અંદર NRC 37, JC 335, ગુજરાત સોયાબીન 1, ગુજરાત સોયાબીન 2 લઈ શકાય. પછી મગફળી જો આંતરપાક તરીકે લેવી હોય મકાઈ સાથે, એની જાતની વાત કરીએ તો GG 34, GG 38, તુવેર જો લેવી હોય તો GT 100, GT 101 અને AGT 2, અને જો તલ લેવો હોય તો GJT 5 આ જાત આપણે લઈ શકીએ. તો પ્રવીણ કાકાને આપણે પ્રશ્નોત્તરી કરતા રહીશું અને સરસ મજાના જવાબ મેળવતા રહીશું. એ પહેલાં આપણે હવે સુંદર મજાનું ગુજરાતી ગીત સાંભળીએ અને ફરી પાછા આવીને આપણે પ્રવીણ કાકા પાસેથી પ્રશ્નોત્તરી દ્વારા મકાઈના આંતરપાક વિશે માહિતી મેળવીશું.

તો ખેડૂત મિત્રો, આપણે પ્રશ્નોત્તરી દ્વારા મકાઈની આંતરપાક પદ્ધતિ અને તેમાંથી ખેતીની આવક કેવી રીતે વધારી શકાય એના વિશે વાત કરતા હતા. તો હવે આગળ આપણે પ્રશ્ન પૂછીએ કે મકાઈની જાતો અંગે જણાવો કે જે જાતો આપણે વાવી શકાય. જે જરૂરથી જણાવીશ, એક તો GAY MH 1, ચોમાસુ ઋતુ માટે આ મકાઈની જાત વાવી શકાય. પછી GAW MH 2, ચોમાસુ ઋતુ માટે આ એક વાવી શકાય. અને GAY MH 3, શિયાળુ ઋતુ માટે આ ત્રણ જાતો આપણે વાવી શકીએ. જી, તો પ્રવીણ કાકા, મકાઈ સાથે જુદા જુદા આંતરપાકની વાવેતરની જે પદ્ધતિ છે તેના વિશે કંઈક જણાવશો? એક તો મકાઈ અને મગની જો વાત કરીએ તો 1:1 અથવા 2:1 હાર રાખીને વાવેતર કરી શકાય. પછી મકાઈ અને ચોળાની જો વાત કરીએ તો 1:1 અથવા 2:1 હાર રાખીને વાવેતર કરવું. પછી મકાઈ અને અડદની જો વાત કરીએ તો 1:1 અથવા 2:1 હાર રાખીને વાવેતર કરવું. મકાઈ સોયાબીનમાં પણ 2:3 હાર રાખી વાવેતર કરવું. મકાઈ અને તુવેર 1:1 હાર અને મકાઈ અને મગફળી 1:1 અથવા 2:1 હાર રાખીને આપણે વાવેતર કરી શકાય. જી, તો પ્રવીણ કાકા, આ તો આપણે હારની વાત કરી, એના વાવેતરની પદ્ધતિની વાત કરી. હવે મકાઈ સાથે જુદા જુદા આંતરપાકમાં વાવણી અંતર અને વાવણી સમય અંગે માહિતી આપશો? જી, જરૂરથી. મકાઈ સાથે આપણે જે બધી વાતો કરી આગળ, મગ, ચોળા, અડદ, સોયાબીન, તુવેર, મગફળી, તલ, આ બધા પાકો લઈ શકાય. અને હવે આ બધા આંતરપાકો 60 સેન્ટીમીટરના અંતરે વાવેતર કરી શકાય. તથા એક જ હારમાં, બીજી પદ્ધતિની વાત કરું તો એક જ હારમાં બે છોડ વચ્ચે મકાઈમાં 20 સેન્ટીમીટર તથા આંતરપાકોમાં 10 સેન્ટીમીટર જેટલું અંતર રાખીને વાવેતર કરવું જોઈએ. હવે આપણને બધાને ખબર જ છે કે મોટાભાગના તમામ પાકો ચોમાસામાં વાવણીનો સમય જે છે તે હવે જ 15 જૂનથી 15 જુલાઈ રાખવો જોઈએ. તો આગળ બિયારણની પણ વાત કરી લઈએ તો બિયારણની માહિતી પણ તમને હું આપી દઉં કે કેટલા કિલો કેટલા હેક્ટરે નાખવા જોઈએ. બરાબર, તો મકાઈની વાત કરીએ તો 10-12 કિલો પ્રતિ હેક્ટર. મગ જો આંતરપાક તરીકે લેવો હોય મકાઈ સાથે તો 10-12 કિલો પ્રતિ હેક્ટર. ચોળાની વાત કરીએ તો 6-8. તુવેર 10-12 કિલો. મગફળી 50-60 કિલો પ્રતિ હેક્ટર. તલ 1 કિલો. અને સોયાબીન 35-40 કિલો પ્રતિ હેક્ટરે એનું વાવેતર કરવું. જી, તો પ્રવીણ કાકા, હવે આગળ પ્રશ્નોત્તરીને વધારીએ તો મકાઈ અને આંતરપાકોમાં રાસાયણિક ખાતર અંગે કંઈક જણાવશો? જરૂર. મકાઈમાં હેક્ટરે

160 કિલો નાઇટ્રોજન અને 20 કિલો ફોસ્ફરસ, જો મધ્યમ ફોસ્ફરસવાળી જમીન હોય તો, અથવા 160 કિલો નાઇટ્રોજન અને 60 કિલો ફોસ્ફરસ જો ઓછા ફોસ્ફરસવાળી જમીન હોય તો, આવું ખાતર આપણે આપી શકીએ. જ્યારે મગ, ચોળા, અડદ અને તુવેરમાં 20 કિલો નાઇટ્રોજન અને 40 કિલો ફોસ્ફરસ પ્રતિ હેક્ટરે આપવું જોઈએ. જ્યારે મગફળીમાં 12.5 કિલો નાઇટ્રોજન અને 25 કિલો ફોસ્ફરસ પ્રતિ હેક્ટરે આપવું જોઈએ. આ ખાસ ધ્યાન રાખવું. જ્યારે તલની જો વાત કરીએ તો તેની અંદર 30 કિલો નાઇટ્રોજન અને 15 કિલો ફોસ્ફરસ અને 30 કિલો પોટાશ પ્રતિ હેક્ટરે આપવો જોઈએ. આ રીતે રાસાયણિક ખાતર આપવું જોઈએ. જી, તો હવે આગળ જણાવશો કે મકાઈ સાથે આંતરપાક તરીકે લેવામાં આવતા કઠોળ પાકોની અંદર નિંદણ નિયંત્રણ માટે શું કરી શકાય? જી, હવે નિંદણ નિયંત્રણ માટે તો વાવેતર બાદ 2-3 દિવસમાં છોડ ઉગતા પહેલાં જ 0.75 કિલો પ્રતિ હેક્ટર પેન્ડી મિથાલિન દવાનો છંટકાવ કરવો અને વાવણી બાદ 35 દિવસે કરબડીથી આંતરખેડ કરવી તથા જરૂર જણાય ત્યારે હાથથી નિંદામણ કરવું જોઈએ. બરાબર છે. તો પ્રવીણ કાકા, હવે મકાઈ સાથે જે આંતરપાક લીધા છે તેના પાક સંરક્ષણ અંગે કંઈક જણાવશો, મતલબ રોગો વિશે, એના નિયંત્રણ વિશે? જી, જરૂર જણાવીશું. હવે પહેલાં તો સોયાબીનની વાત કરી લઈએ. તો સોયાબીનના બીજને વાવતા પહેલાં ઇમિડાક્લોપીડ 600 FS, બીજની માવજત પ્રતિ કિલો, એના માટે 9 મિલીલીટર પ્રતિ લીટર મુજબ પટ આપવો, જેથી શરૂઆતમાં જ ચૂસ્યા પ્રકારની જીવાત સામે અને લશ્કરી ઈયળનું નિયંત્રણ મેળવી શકાય. મકાઈ પાક સાથે આંતરપાક તરીકે કઠોળ પાકોની વાત કરીએ તો મગ, ચોળા, સોયાબીન તે લઈએ તો, એક તો ગાભમારાની ઈયળ અને ટપકાવાળી લશ્કરી ઈયળનો ઉપદ્રવ આપોઆપ ઘટાડી શકાય છે. આ વાત ખાસ નોંધ લેવી. પછી વનસ્પતિજન્ય જંતુનાશકો જેવા કે લીંબોળીની મીંજમાંથી બનાવેલો 5% અર્ક, 500 ગ્રામ મીંજનો ભૂક્કો પ્રતિ 10 લીટર પાણી અને 15 દિવસના અંતરેનો છંટકાવ કરવાથી આ જે ચૂસ્યા પ્રકારની જીવાત છે તેની સામે નિયંત્રણ આપણે મેળવી શકીએ. પછી ટપકાવાળી લશ્કરીયાના નિયંત્રણ માટે ઇમામેક્ટિન બેન્ઝોએટ 4 ગ્રામ અથવા ક્લોરાન્ટ્રા નિલિપ્રોલ 3 મિલીલીટર પ્રતિ 10 લીટર પાણીમાં ઓગાળીને છોડ પર છંટકાવ કરવાથી નિયંત્રણ કરી શકાય. દિવેલીનો ખોળ અથવા લીંબોળીનો ખોળ 1000 કિલો પ્રતિ હેક્ટર ચાસમાં આપવો. તો આ બધી વિગતો આપણે ધ્યાનમાં રાખવી જોઈએ. જી, તો અંતમાં હવે હું છેલ્લો મારો પ્રશ્ન પૂછું કે મકાઈ સાથે આંતરપાકોમાં કાપણી ક્યારે કરવી તે અંગે જણાવશો. હા, મગ, ચોળા, અડદમાં સામાન્ય રીતે શીંગો જ્યારે સુકાવા લાગે ત્યારે સવારના ઠંડા પહોરે શીંગો વીણી લેવી અથવા છોડની કાપણી કરવી અને ખળામાં લાવી તાપમાં સૂકવી દેવી. આ પાકો 70-80 દિવસે કાપણી માટે તૈયાર થઈ જાય છે. પછી મગફળી 110-115 દિવસે, જ્યારે તલ 85-90 દિવસે કાપણી માટે તૈયાર થઈ જાય છે. તુવેરની શીંગો સુકાઈ જાય ત્યારે સવારે ઠંડા પહોરે કાપણી કરી શીંગો ખરે નહીં અને તુવેરનો પાક તેની વહેલી અને મોડી પાકતી જાતોના આધારે 130-180 દિવસે કાપણી માટે તૈયાર થાય છે. એ પ્રમાણે દિવસો ગણીને ધ્યાન રાખીને આપણે આંતરપાકોની કાપણી ગૌણ પાક તરીકે કરી શકાય. જી, તો મકાઈ અને આંતરપાકના આપણે ઉત્પાદન અંગે છેલ્લે વાત કરી લઈએ તો કેટલું ઉત્પાદન આપણને મળી શકે અંદાજે? જરૂરથી. હવે આપણા ગુજરાતની જો વાત કરીએ તો મકાઈની જ પહેલાં વાત કરીએ તો મકાઈનું ઉત્પાદન 2500-3000 કિલો પ્રતિ હેક્ટર મળે. એની સાથે લીધેલો આપણો આંતરપાક મગ, તો મગની વાત કરીએ તો મગનું 500-600 કિલો પ્રતિ હેક્ટર ઉત્પાદન મળે છે. ચોળાની વાત કરીએ તો 400-500, તુવેર 600-800, મગફળી 1100-1300 કિલો પ્રતિ હેક્ટર, તલ 300-450 અને સોયાબીન 1200-1500 કિલો પ્રતિ હેક્ટર આપણને ઉત્પાદન મળે છે. તો ખેડૂત મિત્રો, આપણે પ્રશ્નોત્તરી દ્વારા પ્રવીણ કાકા પાસેથી આંતરપાક વિશેની સુંદર મજાની માહિતી મેળવી કે કઈ રીતે મકાઈ સાથે બીજા આંતરપાક લઈ શકાય અને સારામાં સારું બંનેનું ઉત્પાદન આપણે મેળવી શકીએ. તો હવે આગળ અંતમાં આપણે આંતરપાક પદ્ધતિના ફાયદાઓ વિશે વાત કરીએ. તો એકમ વિસ્તારમાં
એક જ સમયમાં એક તો

આપણે વધુ ઉત્પાદન લઈ શકીએ. પછી વરસાદ આધારિત ખેતીમાં અછત સમયે પાક નિષ્ફળતાનું જોખમ ઘટાડી શકાય. જમીન, ખાતર, પાણી અને મજૂરોનો કાર્યક્ષમ ઉપયોગ કરી શકાય. ખેતીનો ખર્ચ ઘટાડી શકાય છે. પછી કઠોળ પાકોનો આંતરપાક લઈએ તો જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે છે. આંતરપાક પદ્ધતિમાં છીછરા અને ઊંડા મૂળવાળા પાકનું વાવેતર કરવાથી જમીનમાં જુદા જુદા સ્તરમાં રહેલ ફળદ્રુપતાનો આપણે પાકને લાભ આપી શકીએ. જમીન ઉપરના હવામાનનો સંપૂર્ણ ઉપયોગ કરી શકીએ છીએ. પછી બીજા ફાયદાની જો વાત કરીએ તો વર્ષ દરમિયાન ખેડૂત પોતાની જીવન જરૂરિયાત મુજબ સમતોલ આહાર, શાકભાજી, ફળ, ફળાદી, પશુઓનો ઘાસચારો મેળવી શકે છે. આંતરપાક પદ્ધતિમાં અમુક પાકો જમીન ઉપર પથરાતા હોવાથી ખેતર લાંબો સમય સુધી ઢંકાયેલું રહે છે, જેથી પવન અને પાણી વડે થતું નુકસાન, ધોવાણ, ભેજ બધાની આપણે જાળવણી કરી શકાય. એક જ પાકનું વાવેતર કરવાથી વાવણી, નિંદામણ, કાપણી અને અન્ય ખેતકાર્યો એક જ સમય કરવાના થાય છે. આથી મજૂરોની અછતને લીધે ખેતકાર્યો સમયસર થતા નથી. પરંતુ જો અલગ અલગ પાક લઈએ તો આ સમસ્યા આપણે નિવારી શકીએ. પછી વાત કરીએ તો આખા વર્ષ દરમિયાન વધુ ને વધુ માણસોને રોજગારી મળે, પછી વર્ષ દરમિયાન અલગ અલગ પાકોમાંથી આપણને આવક ચાલુ રહે, ઉપરથી રોગ જીવાત, નિંદામણ, પ્રાણીઓ દ્વારા ઉત્પાદનમાં થતો ઘટાડો આપણે ઓછો કરી શકાય. આંતરપાક પદ્ધતિથી પાક ફેરબદલીના બધા ફાયદા આપણને મળે છે. તો ખેડૂત મિત્રો, આ વાત હતી આંતરપાક પદ્ધતિની. આવી જ અલગ અલગ અને સુંદર માહિતી આપણે ગામનો ચોરો કાર્યક્રમ અંતર્ગત મેળવતા હોઈએ છીએ. આવી જ વાતોને જાણવા માટે અને માણવા માટે આપણે જોડાયેલા રહીએ. તો ખેડૂત મિત્રો, મળતા રહીશું. અંતમાં હવે આપણે સાંભળીશું એક સુંદર મજાનું ગુજરાતી ગીત.

0: समझनी मालिक और।
1: अनुश्रुता मित्रों, आ गीत बाद हवे जोईए हवामान।

સમાચાર. હવામાન ખાતાનો વર્તારો જણાવે છે કે આવતીકાલની સાંજ સુધી ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે તથા કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. દરિયા કિનારે ઊંચા મોજા ઉછળવાની શક્યતા છે તેમજ પવનની ગતિ 40-50 કિલોમીટરની છે, જે વધીને 60-70 કે 80 કિલોમીટર થવાની સંભાવના છે, જેથી આગામી 24 કલાક દરમિયાન માછીમાર ભાઈઓને દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવે છે. હવામાન સમાચાર પૂરા થયા અને મિત્રો, આ સાથે જ કાર્યક્રમનો સમય પણ અહીં પૂર્ણ થવા આવ્યો છે. તો રામનું નામ લઈને છૂટા પડીએ. આવજો. રામ રામ. રામ રામ.

ગામનો ચોરો ખેડૂત મિત્રો માટેના આ કાર્યક્રમનું પ્રસારણ કરવામાં આવ્યું આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રથી. થોડી જ વારમાં બરાબર 7:50 મિનિટે સાંભળશો ગુજરાતીમાં સમાચાર.

આકાશવાણી સમાચાર હેમાનગીની સોનારા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ઇન્ડોનેશિયાના જકાર્તામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત. કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે કહ્યું, ગત 5 વર્ષમાં સહકાર મંત્રાલય દ્વારા લાખો લોકોના જીવનમાં પરિવર્તન આવ્યું. પાકિસ્તાનના કબજા હેઠળના જમ્મુ અને કાશ્મીરમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે સ્થાનિકોએ ભારત સરકારને મદદ માટે અપીલ કરી. ગુજરાત, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર અને છત્તીસગઢમાં આજે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર. અને ફૂટબોલ ફિફા વિશ્વકપમાં આજે પોર્ટુગલ અને સ્પેન વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 3 દેશોના ભારત પ્રશાંત પ્રવાસના પ્રારંભે ઇન્ડોનેશિયાના જકાર્તા પહોંચ્યા હતા. ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપ્રમુખ પ્રબોવો સુબ્યાન્તોએ જકાર્તા વિમાન મથક પર તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. ઇન્ડોનેશિયાના સ્થાનિક સમુદાય અને ભારતીય સમુદાયે પ્રધાનમંત્રી મોદીનું સ્વાગત કર્યું હતું, જેમાં પરંપરાગત ભારતીય અને ઇન્ડોનેશિયન સાંસ્કૃતિક પ્રદર્શનનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રી મોદીના 4થા પ્રવાસ દરમિયાન તેઓ ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપ્રમુખ સાથે દ્વિપક્ષીય ચર્ચા કરશે. પ્રધાનમંત્રી સાંસ્કૃતિક અને ઐતિહાસિક શહેર યોગ્યકાર્તામાં પ્રંબાનંદ મંદિર સંકુલની મુલાકાત લેશે. તેમની મુલાકાતના બીજા તબક્કામાં શ્રી મોદી 8-10 જુલાઈ દરમિયાન ઓસ્ટ્રેલિયાની મુલાકાત લેશે. તેઓ ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થોની અલ્બનીઝ સાથે 3જા ભારત ઓસ્ટ્રેલિયા વાર્ષિક સમિટમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી એક મહાન દેશભક્ત અને ભારતની અખંડિતતા માટે સમર્પિત સ્વપ્નદ્રષ્ટા હતા. ડોક્ટર મુખર્જીની 125મી જન્મજયંતિ નિમિત્તે પોતાના વિડીયો સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે ડોક્ટર મુખર્જીના વિચાર આધુનિક ભારતને માર્ગદર્શન આપવામાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે. તેમણે કહ્યું કે સરકાર ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિ 2 વર્ષીય રાષ્ટ્રીય ઉજવણી સાથે ઉજવી રહી છા.

0: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આજે જણાવ્યું હતું કે સહકારી ચળવળ સુધારા, ડિજિટાઇઝેશન અને વ્યવસાયિક વ્યવસ્થાપન દ્વારા વિસ્તરણના નવા તબક્કામાં પ્રવેશી રહી છે. સહકાર મંત્રાલયના 5મા સ્થાપના દિવસ સમારોહને સંબોધતા શ્રી શાહે જણાવ્યું હતું કે 9 મુખ્ય રાષ્ટ્રીય સ્તરની સહકારી મંડળીઓની સ્થાપના કરવામાં આવી છે.
1: સહકારિતા મંત્રાલય કે ઇનિશિયેટિવ છે, કુલ 9 રાષ્ટ્રીય સ્તર પર કામ કરને વાલી સહકારી સમિતિ બનાકર દેશ સે લેકર ગ્રામ તક એ 9 ક્ષેત્રો મે સહકારિતા મંત્રાલય કો એક માલા મે પિરોને કા કામ હમને કિયા હૈ.
0: શ્રી શાહે ખેડૂતોને ઓર્ગેનિક કૃષિ ઉત્પાદનોનું ઉત્પાદન વધારવા અને રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ ટાળવાની પણ અપીલ કરતા કહ્યું કે સહકાર મંત્રાલય છેલ્લા 5 વર્ષથી સહકાર દ્વારા સમૃદ્ધિના મંત્રને અનુસરી રહ્યું છે.
1: हमने कृषि ऋण, डेयरी, उर्वरक वितरण और ग्रामीण सेवाएं, ये सभी को प्राथमिक से लेकर राष्ट्रीय स्तर पर जोड़ने का काम किया है. सेकेंडरी और टर्सरी क्षेत्रों में भी उसको जोड़ने का काम किया है. भंडारण, उत्पादन, एक्सपोर्ट, जैविक उत्पादन, परंपरागत बीजों का उत्पादन, ज्यादा उत्पादन देने वाले बीजों का निर्माण, डिजिटल सेवाएं, बैंकिंग, मोबिलिटी, लॉजिस्टिक और हरित ऊर्जा, ये सबको એક માલા મે પિરોને કા કામ એ 5 સાલ મે કિયા હૈ.
0: કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે આજે જણાવ્યું હતું કે ટેકનોલોજી સક્ષમ દ્વિભાષી મેનેજમેન્ટ શિક્ષણ ગ્રામીણ શહેરી અંતરને દૂર કરવામાં અને પ્રતિભાશાળી અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને તેમની પરિસ્થિતિ ગમે તે હોય ગુણવત્તાયુક્ત શિક્ષણ સુલભ બનાવવામાં મદદ કરી શકે છે. તેમણે નવી દિલ્હીથી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ ઉદયપુર ખાતે નવા શરૂ કરાયેલા અભ્યાસક્રમના ઉદઘાટન પ્રસંગે વર્ચ્યુઅલી સંબોધન કરતી વખતે આ વાત કહી હતી. મંત્રીએ કહ્યું કે ઓનલાઇન દ્વિભાષી બેચરલ ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન પ્રોગ્રામ એક અનોખી પહેલ છે, જે સરળ અને સરળતાથી સમજી શકાય તેવી ભાષામાં મેનેજમેન્ટ શિક્ષણ આપીને વ્યાપક અસર કરી શકે છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ આજે નેશનલ હાઇવે ફ્રેટ ટ્રાન્સપોર્ટ મેનેજમેન્ટ લિમિટેડની સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં દેશભરના ધોરીમાર્ગ પર વિકસિત મલ્ટી મોડલ ફ્રેટ પાર્ક, રોપવે અને મુસાફરોની સુવિધાઓની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી. શ્રી ગડકરીએ જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ દેશમાં આધુનિક અને સુધારેલ પરિવહન વ્યવસ્થા બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. તેમણે પ્રોજેક્ટના અમલીકરણ સામેના પડકારોની પણ સમીક્ષા કરતા સંબંધિત અધિકારીઓ અને તમામ હિસ્સેદારોને તમામ અવરોધોને તાત્કાલિક દૂર કરવા અને પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં ઝડપી બનાવવા નિર્દેશ આપ્યો હતો. સરકારે જણાવ્યું છે કે 104 કરોડથી વધુ આરોગ્ય કાર્ડ, 93 કરોડથી વધુ આયુષ્યમાન ભારત આરોગ્ય ખાતા આભા સાથે જોડાયેલા છે. આ દેશની સંકલિત ડિજિટલ જાહેર આરોગ્ય પ્રણાલી તરફ એક મહત્વપૂર્ણ પ્રગતિ છે. આભા આધારકાર્ડની જેમ 14 અંકનો અનન્ય ઓળખ નંબર છે, જે વ્યક્તિને વ્યાપક આરોગ્ય પ્રણાલી સાથે સુરક્ષિત રીતે જોડે છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. પાકિસ્તાનના કબજા હેઠળના જમ્મુ અને કાશ્મીરમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો વચ્ચે રહેવાસીઓએ ભારત સરકારને મદદ માટે અપીલ કરી છે. આ પ્રદેશમાં છેલ્લા એક મહિનાથી પ્રદર્શનો ચાલી રહ્યા છે. એક અધિકારીના જણાવ્યા અનુસાર રહેવાસીઓએ ભારતને દવાઓ અને આવશ્યક ખાદ્ય પદાર્થો પૂરા પાડવા વિનંતી કરી છે. અહેવાલ અનુસાર છેલ્લા 20 દિવસથી પ્રદેશમાં રાશન અને દવાઓનો પુરવઠો બંધ છે, જેના પરિણામે ખોરાક અને તબીબી સંભાળ જેવી મૂળભૂત જરૂરિયાતોની અછત છે. વિરોધ પ્રદર્શનો દરમિયાન ઘાયલ થયેલા લોકોને પણ પૂરતી તબીબી સંભાળ મળી રહી નથી. આવી પરિસ્થિતિને કારણે ઘણા લોકો નિયંત્રણ રેખા પાર કરીને ભારતમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ દરમિયાન યુનાઇટેડ આવામી એક્શન કમિટીએ ભારત સરકારને નિયંત્રણ રેખા ખોલવા અપીલ કરી છે. ઓડિશાના પુરીમાં ભગવાન જગન્નાથની રથયાત્રાની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. અમારા સંવાદદાતા અહેવાલ આપે છે કે મુખ્યમંત્રી મોહન ચરણ માંઝીએ તમામ વિભાગોને વાર્ષિક ઉત્સવ માટે તમામ વ્યવસ્થા સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો છે. શ્રી માંઝીએ ભીડ વ્યવસ્થાપન, બહુસ્તરીય સુરક્ષા, ટ્રાફિક નિયંત્રણ અને અન્ય આવશ્યક નાગરિક સેવાઓ માટેની તૈયારીઓની સમીક્ષા કરી. આ દરમિયાન રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે આ વર્ષે ભગવાન જગન્નાથની રથયાત્રા માટે 300થી વધુ ખાસ ટ્રેનો ચલાવવામાં આવશે.
2: पुरी में महाप्रभु जगन्नाथ जी का रथ यात्रा का पावन पर्व है, उसमें 300 से अधिक स्पेशल ट्रेन चलाई गई और आने वाले समय में केरलम में ओनम के फेस्टिवल के उपलक्ष्य में 100 से अधिक स्पेशल ट्रेन चलाई जाएगी.
0: હવામાન વિભાગે આજે ગુજરાત, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર

0: અને છત્તીસગઢમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ અને ભારેથી અતિભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે આગામી 3 દિવસમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસુ ઉત્તર અરબી સમુદ્રના ભાગોથી ગુજરાત, હરિયાણા, પંજાબ અને રાજસ્થાન તરફ આગળ વધવાની સંભાવના છે. આજે આસામ, મેઘાલય, બિહાર, પૂર્વી ઉત્તરપ્રદેશ, દિલ્હી અને પશ્ચિમ બંગાળમાં પણ ભારે વરસાદ થવાની સંભાવના છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં મુશળધાર વરસાદ પડતા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. અમરેલીના રાજુલા અને ધારી તાલુકામાં છેલ્લા 24 કલાકમાં લગભગ 10 ઇંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને કારણે અધિકારીઓએ 6 મોટા બંધોને હાઈ એલર્ટ પર રાખ્યા છે. સરદાર સરોવર નર્મદા ડેમ 64.57% ક્ષમતા પર છે. અમારા સંવાદદાતાના અહેવાલ મુજબ વરસાદને કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે. 3 રાષ્ટ્રીય ધોરીમાર્ગો સહિત 82 રસ્તાઓ અસ્થાયી રૂપે બંધ કરવામાં આવ્યા છે અને 100થી વધુ ગામોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે. ઈરાનની રાજધાની તહેરાનમાં આજે સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. રિવોલ્યુશનરી ગાર્ડ જનરલ હસન જાદેહે જણાવ્યું કે મૃતદેહને મહેરાબાદ આંતરરાષ્ટ્રીય વિમાની મથક પર લઈ જવામાં આવે તે પહેલા લગભગ 12 કલાક સુધી તહેરાનની શેરીઓમાંથી પસાર કરવામાં આવશે. શોક સમયગાળા દરમિયાન અધિકારીઓએ રાજધાનીના ઘણા મુખ્ય રસ્તાઓ, જ્યારે દેશનું હવાઈ ક્ષેત્ર પણ અસ્થાયી રૂપે બંધ કરવામાં આવ્યું છે, જેથી સામાન્ય જનજીવન પર અસર પડી છે. શોક ગત શનિવારથી શરૂ થયો હતો અને આગામી ગુરૂવાર સુધી ચાલુ રહેશે. ત્યારબાદ આયાતુલ્લાહ અલી ખામેનીને તેમના જન્મસ્થળ મશહદમાં ઇમામ રેઝા દરગાહમાં દફનાવવામાં આવશે. યુનાઇટેડ નેશન ચિલ્ડ્રન્સ ફંડ યુનિસેફે અહેવાલ આપ્યો છે કે સુદાનમાં 6 મહિનાથી ચાલી રહેલા યુદ્ધમાં 300થી વધુ બાળકો માર્યા ગયા છે. એપ્રિલ 2023થી સુદાનની સેના અને રેપિડ સપોર્ટ ફોર્સિસ વચ્ચેના યુદ્ધમાં કોર્ડોફાન, ડારફૂર અને બ્લુ નાઇલ રાજ્યોમાં ડ્રોન હુમલાઓથી 60% મૃત્યુ થયા છે. સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદે અલ ઓબેદ શહેરમાં અને તેની આસપાસ અર્ધલશ્કરી રેપિડ સપોર્ટ ફોર્સિસ દ્વારા વધતી હિંસાની કડક નિંદા કરતો ઠરાવ સર્વાનુમતે પસાર કર્યો છે. 5 યુરોપિયન દેશો દ્વારા મતદાન વિના રજૂ કરાયેલા અબિલમાં સુદાનના શરણાર્થીઓને આશ્રય આપતા દેશોને નાણાકીય સહાય અને સમર્થન વધારવાની હાકલ કરવામાં આવી છે. ફિફા વિશ્વકપમાં અમેરિકાના આર્લિંગ્ટનમાં આજે રાત્રે રાઉન્ડ ઓફ 16 મેચમાં પોર્ટુગલનો મુકાબલો સ્પેન સાથે થશે. આવતીકાલે રાઉન્ડ ઓફ 16ના બીજા મેચમાં સિએટલમાં અમેરિકા બેલ્જિયમ સામે ટકરાશે. ઇંગ્લેન્ડ, નોર્વે, મોરોક્કો અને ફ્રાન્સ પહેલાથી જ ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી ચૂક્યા છે. આજે સવારે રાઉન્ડ ઓફ 16 મેચમાં ઇંગ્લેન્ડે મેક્સિકો સામે 3-2થી શાનદાર જીત મેળવીને ક્વાર્ટર ફાઇનલમાં પોતાનું સ્થાન મેળવ્યું છે. ઇન્ડોનેશિયાના જકાર્તામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત. કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે કહ્યું, ગત 5 વર્ષમાં સહકાર મંત્રાલય દ્વારા લાખો લોકોના જીવનમાં પરિવર્તન આવ્યું. પાકિસ્તાનના કબજા હેઠળના જમ્મુ અને કાશ્મીરમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે સ્થાનિકોએ ભારત સરકારને મદદ માટે અપીલ કરી. ગુજરાત, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર અને છત્તીસગઢમાં આજે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર. અને ફૂટબોલ ફિફા વિશ્વકપમાં આજે પોર્ટુગલ અને સ્પેન વચ્ચે મુકાબલો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. 354.6 MHz એટલે કે 846 kHz પર. અત્યારે રાત્રિના 8 વાગી ચૂક્યા છે. હવે પ્રસ્તુત છે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સુર માધુરી. કાર્યક્રમની શરૂઆત કરીશું હરિહરને ગાયેલા હમસે હૈ મુકાબલા ફિલ્મના ગીતથી.

0: સુરમધુરી કાર્યક્રમમાં હવે સાંભળશો ગુરુ ફિલ્મનું ગીત. કલાકારો છે શ્રેયા ઘોષાલ અને ઉદય મજુમદાર.
1: નારે નારે નાન

અને આ સાથે જ આજનો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સુરમાધુરી અહીં સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. હવે પ્રસ્તુત છે ગુજરાતી ગીતો. કાર્યક્રમની શરૂઆત કરીશું વિભા દેસાઈ અને સાથીઓએ ગાયેલી સુંદરમની રચનાથી.

હિમાલી વ્યાસ નાયક અને મયુર ચૌહાણે ગાયેલી ભગવતી કુમાર શર્માની રચના આપે સાંભળી. કાર્યક્રમના અંતમાં સાંભળશો દીપ્તિ દેસાઈને, શબ્દો તુષાર શુક્લના.

0: વેળા વેળાની છાંયડી ભાગ એક.
1: અરે અવશરામ, દુહા પછી લલકાર જે, ઝડપ કર, જરા ઝડપ કર. સ્ટેશને મહેમાન આવી, પેલા આપણે પૂગી જવું જોઈ.
2: અરે એમાં કેવું ન પડે નાના શેઠ.
3: અલી, આપણે અમરગઢની સીમમાં થઈને આ કોની ઘોડા ગાડી જાય છે?
4: એ વાઘણિયાના ઓત્તા શેઠની ગાડી છે. સ્ટેશન એકોકને લેવા જતી હશે.
3: તે માલી પર બેઠા છે. એ કોણ?
4: ઓત્તા શેઠનો નાનો ભાઈ નરોત્તમ.
3: હે, તે આવડા મોટા થઈ ગયા?
4: લે, વરને જાતે શું વાર લાગે બોલ. મા બાપ તો સૌ નાનકડું મેલીને મરી ગયા હતા. ઉત્તમ છે તે નાના ભાઈને ઉછેરીને મોટો કર્યો.
3: ને પેલો પાસે બેઠો છે, ઈ કોણ ટેણ્યો?
4: લે, એ ઉત્તમ છે તો પોતાનો પર છે. કોઈ ઘોડા ગાડીમાં ગમે ત્યાં જાય.
5: કાકા કાકા, મારે ગાડી હાંકવી છે.
1: અરે અરે અરે, ગાડી નો હંકાર આય પડી જવાય.
5: ના, મારી ગાડી હાંકવી છે.
2: આવો આવો, મારા ખડામાં આવો. હા, અહીંયા લો, હાંકો લો. ઓ પગા
5: લાવો, સોટી લાવો. હાલ કરા હાલ. એ
6: કા નરોત્તમ ભાઈ, કેની કોર?
2: એ મેકડી વાળા કપૂર છે, સ્ટેશને ઉતરે છે, તે એમને લેવા જાઉં છું.
6: આ તમે દેવ ભાઈઓ એ નવી મેડી બંધાવી છે, એનું વાસ્તુ છે ને કે?
2: હા, વાસ્તા માટે જ આવે છે.
6: હારું હારું હારું બાપલા હારું. એ જલ્દી પૂકો, આજે રેલગાડી 2 કલાક મોડી છે, એટલે ઓ ઘડી આવી પૂકશે. લો કરે. હે રામ રામ.
1: હવે બટુકને ખોળામાંથી ઉતારીને જરીક ઝપાટો કર, ગાડી આવી પૂકશે ને આપણે મોડા પૂકશું ને તો કપૂર શેઠને માઠું લાગશે. એલા, ઝઘડિયાની સીમમાં ધુવાણા દેખાયા. હાલ હાલ હાલ, ઝટ કર.

0: परशुराम।
1: सुनिली तक धरना क्षत्रि कलंक के मलेश्वर मारे घेर छे पतिव्रता नार क्षत्रि कलंक के मलेश्वर।
0: આ મહેમાનોને ઉતારવા મકનજી મુનિમ તૈયાર હતો તો ભાભીએ મને કા મોકલ્યો?
2: અરે કૌસુ, હાંભળો દિયરજી, આ સ્ટેશને મહેમાનોને લેવા તમે જ જાઓ ને, મકનજીને મારે બીજા કામ હરું એ રોકવા છે।
0: અરે ભાભી, મને ક્યાં હમણાં ઠેઠ સ્ટેશને મોકલો છો? આઈનું કામ હું કરી લઈશ ને મહેમાનોનું ધ્યાન મકનજી રાખશે।
2: અરે મારે તમારું ધ્યાન રાખવાનું કે નહીં, એટલે જ તો મહેમાનનું ધ્યાન રાખવાનું કામ તમને હું પૂછું। હવે જાઓ, કઈ સમજા કે નહીં।
0: એ આવો આવો આવો કપૂરચંદ શેઠ।
3: નરોત્તમ ભાઈ, બહુ રાહ જોવી પડી કા?
0: અરે ના રે, વશરામ બધો સામાન ગાડીમાં મૂકી દેવો।
3: આ ઉત્તમચંદ શેઠ નો આગ્રહ કે સૌ પરિવાર આવજો। મેં કીધું મોસમ ટાણું છે, મારાથી દુકાન રેડી મેલાય નહીં, પણ ઉત્તમચંદ શેઠે સમ આપી કાંડા કાપી લીધા। લખ્યું કે તમારા આવ્યા વિના વાસ્તાનું મુહૂર્ત નહીં થાય।
0: શેઠ એક દડારી ચા પીશો, મુસાફરીનો થાક ઉતરી જાય।
3: અરે હોય કઈ, અમારે ચા પીવાની અગડ છે। કે છે કે ચા ના બગીચામાં ભૂકી ઉપર લોહીનો પટ દે છે, એટલે ઉકાળાનો રંગ રાતો ચોળ થાય છે।
4: કાકા કાકા, હાલો જટ, ઘોડાને બહુ ભૂખ લાગી છે, મારી જેમ।
0: વાસ્તા પછી જમણવાર ગોઠવ્યો છે, એમાં હંધાઈ આવી જાજો, હાલો જાવ અહીંથી।
3: આ મલકમાં માગણ બહુ વધી ગયા છે કા? જોકે માગણ થવામાં ત્રણ ગુણ, નહીં વેરો નહીં વેઠ, માગણ માગણ સૌ કરે ને સખે ભરે પેટ। જોકે અમારે મેંગણીમાં આટલા બધા માગણ નહીં।
1: અરે આ તો કઈ નથી શેઠ, વાકણી એ ને એ વાસ્તુના દિયે જોકો ગામે ગામથી નાતી ઉભરી પડશે આ જમણવારની એ ખ્યારો બવા।
5: મારી વાઘણી જીવન બહુ મન હતો।
6: હા હો, આ મારી ચંપા કેદો ને કૂદી રહી હતી।
4: કાકા કાકા, ઓલું ઉડે એને શું કહેવાય?
6: કોયલ। અને આ મારી બીજી દીકરી જસી।
0: અચ્છા અચ્છા, કેમ છો?
6: તને પૂછે છે મોટી બેન।
7: માં જસી, હું એલફેલ બોલે છે, આ નરોત્તમ ભાઈ તને જ પૂછતા હતા।
6: આ છે ને, આ એ અમારી જસી, આ નાની રહી ને એટલે જરા ચંચળ ખરી, આ મોટી ચંપાનું ઠેકાણું પડે ને એટલે જસી નો વારો। હો
0: તારીની, હવે હવે સમજાણું, ભાભીએ મને સ્ટેશને લેવા જવાનો આગ્રહ હું કામ કર્યો તો એ હવે સમજાણું મને।
8: કાલી જસુડી, હખણા રહેવા તો નથી કે હું તારાથી?
9: કોનાથી? મારાથી કે તારાથી? મેં હંદુએ ભાયું છે હો બા,
8: મૂકી મૂકી રહે ને।
0: હે, હા હા, હું શું કહેતો તો, કપૂરચંદ શેઠ મોટા ભાઈને બધા તમારું સામાયું કરવા પાદરે આવવાના છે। એ વશરામ, એ જરા ઝડપ કરજે ભાઈ।
10: દુખુભાઈ હજવો, આ લોકો આવી પૂગ્યા લાગે છે, દેખાય છે? આ આપણી ગાડી દેખાય છે તમને?
11: હા લેવલી, કેમ નહીં, અરે આપણા ઘોડાનો પગરવ તો ગાવ અગાઉથી પારખી લો હે।
10: આવો આવો આવો કપૂરજેઠ, આવો, અમારા આંગણા તમે પાવન કર્યા બાપ।
3: અરે તમે બોલાવો ને અમે ના આવીએ।
10: નરોત્તમ, ઘોડા ગાડીમાં પરોણાને ઘરે લઈ જાઓ, અમે હાલતા આવીશું।
0: એ ભલે
10: શેઠ, ઓળખાણ કરાવો, આ મારા દક્કુભાઈ, મારા સાળા થાય।
11: નમસ્તે
3: નમસ્તે, આ નામથી ઓળખું, કાગળ પત્રમાં એમની જ સહી આવે છે એ ઉપરથી।
10: પીડીનો ભાર બધો દક્કુભાઈ ઉપાડી લીધો છે, મારે હવે વેપાર બાબતની જરા કે ચિંતા નથી।
3: નસીબદાર છો, વેપારમાં આવા ઘરના વિશ્વાસુ માણસો આજકાલ મળે છે ક્યાં?
10: એ હા, વાસી વાત કરી ને, આ અમારા મકનજી મુનિમ નામા ઠામાના એકા છે, કઈ રકમ કોના ખાતે કેટલા મે પાને કઈ તિથિ એ ખતવી છે એ ઊંઘમાં પૂછો ને તો જવાબ હાજર એનો।
3: એનું નામ હાચા મુનિમ, ગલડાઓએ હાચું જ કીધું છે કે જેનું નામું ચોખ્ખું એનું નસીબ ચોખ્ખું।

0: વાત કરી.
1: આહા, બધી શેઠજીની દયા છે. કપૂરચંદ શેઠ, લ્યો તારે શેઠજી, તમે ઘેર ઉપડો, અમે પેઢી વજાવીને પહોંચીએ છીએ. હો, એ હાલો દકુભાઈ, હાલો.
2: હે, હા હા હા, હાલો હાલો
0: હાલો હાલો, ઘરે પોગી હાલો.
3: અરે કહું શું, હાલો ને, ભાણું તૈયાર છે, બાકીની વાતચીત જમ્યા પછી કરજો. મહેમાનો ભૂખ્યા થયા છે.
0: સાચી વાત કરી તમે. એ હાલો હાલો કપૂર શેઠ, હાલો દકુભાઈ, મુનિમજી, હાલો પેલા વાળું કરી લઈએ ને આપણે. હાલો બાપા.
1: અરે અમે તમ શેઠિયાઓની હારે ક્યાંથી બેસીએ હે બેન. અમારા પાટલા છે ને, આ આણીકોર ગોઠવજો. જેમ ભગવાન શ્રી રામ હનુમાનજીની હદાએ હામે રહેતા ને, એમ અમારા ઓતા શેઠ અમારી હામે જ રહેવા જોઈએ. કા દકુભાઈ?
2: હે, હા હા હા,
1: ઠીક ઠાક નો જોક છે. કપૂર શેઠ ની સોળી ને જોઈ, બરાબર આપણા બાલુ નો બર ની છે. મહેમાન માને તો બાલુ નો ભાવ સુધરી જાય એમ છે.
4: તુમને પુકારા ઓર હમ ચલે આયે.
1: આહાહાહા, શું ગળું છે અમારા બાલુ શેઠ નું. હે દકુ ભાઈ, મહેમાન ને ઓળખાણ તો કરાવો.
2: હે, હા હા હા, છોકરાની ઉંમર નાની છે પણ બુદ્ધિ નો ફેલાવો બહુ. હા,
4: એ લાડુ દાળ માં બોળીને ખાવ, મજા આવશે, મજા.
2: હે, હા હા હા, અરે મજા આવશે બાલુ ના કંઠે ગાયન સાંભળીને. એ બપોર પછી એક બે ચીજ હમળાવશે ને, હે ને?
0: હે, હા હા હા, ચોક્કસ ચોક્કસ. હા દકુભાઈ, કેમ નહીં, પણ પેલા મહેમાન ને મેડી તો દેખાડી આવીએ. કાલે પાછા વાસ્તાની ધમાલમાં નિરાત નહી રે. હો બાપા. કપૂરચંદ શેઠ, આ સામે દેખાય છે ને, એ અમારી નવી મેડી. હવે મેડી તો શું કહું, હવે અમારું નવું ઘર.
5: ઓહો, તમે તો વગડો વાળ્યો છે, વગડો.
0: હવે ના બાપ ના બાતો, જમીન સાવ સસ્તામાં જડી ગઈ ને વળી વેત આવી ગયો, એટલે કીધું વાળી લઈએ.
5: વાહ, શું સરસ નામ રાખ્યું છે, હરિનિવાસ.
0: કપૂરચંદ શેઠ, આ બધી એની માયા છે, આપણે તો એના હતા રમકડા કહેવાઈએ. આ મેડી બાંધી પણ એ મારી છે એમ ન કહેવાય. મિલકત તો વારા બદલે, આજે એનો ભોગવટો હું કરું છું, કાલે કોઈ બીજો ધણી કરશે. એટલે જ મેં ભગવાનનું નામ આપ્યું છે હરિનિવાસ.
5: આવ હાસુ. હા, પણ પાણામાં આટલો બધો પૈસો, આમાંથી ટકો વ્યાજે ન છૂટે.
0: મારા બાપ, વ્યાજ ભલે ન છૂટે, પાણામાં નાખ્યું સચવાય તો ખરું ને. વેપારમાં તો તડકા સાય આવે ને જાય, પણ આ પાણા પાણા તો કોઈ નહીં ઉપાડી જાય. કપૂરચંદ શેઠ,
5: એ વાત હાવ હાશી. હા,
0: હાલો હાલો હાલો હાલો હાલો હાલો, હું તમને મકાન બતાવું.
5: હા
0: જો, આ ઓસરી, આ રાંધણિયું, આ અંબાળ જો, જરા ઉમરો જરા ઊંચો છે અમારો પાછો, આ કોઠાર ને આ એને મજાનો બેઠકનો ઓરડો.
5: હા હા હા, વાહ વાહ વાહ વાહ, ચંપાની બા, આ જોયું આ બધું?
0: કપૂરચંદ છે મારા બેન, તો લાડકો હારે ઉપરના માળે પૂગી ગયા. હાલો આપણે.
3: સંતોષ બા, આ મારો સુવા બેસવાનો ઓરડો, અને આ મહી મહેમાન આવે એના ઉતારાનો ઓરડો, ને આ છે ને, આ મારા નરોત્તમ ભાઈ ની આવનારી વહુનો ઓરડો.
6: વાહ, જોયો મોટી બેન, તુએ જોઈ લે. ઓ બા, લે આ લોકો તો આગળ વયા ગયા.
7: લે તો તમે જાઓ.
6: અરે ના ના ના રે, હજી કઈ મારાથી તમારી હારે એકલા થોડી રહેવાય. હા ને, હજી વિધિવાર સગ પણ ક્યાં નક્કી થયું છે, હજી તો આખો આખો માં જ શ્રીફળ રૂપિયો દેવાનો છે.
7: હા તો તમે છો ને સાક્ષી.
8: ચંપા, જસી, ક્યાં છો તમે બંને?
6: એ બા,

0: અરે હમણો છો કહું છું હજી રકુભાઈ કેમ નથી દેખાતા?
1: એ મને ખબર નથી, આવતા થશે. ગોર મહારાજ ઉતાવળા થાય છે, તમે તો પૂજામાં બેસી જાઓ.
0: ભયા આવતો દોઢ કલાક જ શુભ મુહૂર્ત છે, આ રકુભાઈ વગર પૂજા કેમ થાય? ભાલુ પણ દેખાતો નથી કે નથી સમૃદ્ધબેન દેખાતી? આ બધાને થયું છે હું?
1: હવે દેખાશે ને એની મેળે. પૂજા ટાણે બહુ બોલ બોલ કરો માં. ગોર મહારાજ કહે છે તેમ કરતા જાઓ ને.

0: આખી વિધિ પતી ગઈ તોય દકુભાઈ નો દેખાણા, આ બાલુ એ નો દેખાણો.
1: ટપો, હા ટપો.
2: અરે કહું છું, સાંભળો. સો
1: ટપો, જા ઝડ ઘરે જઈને દકુભાઈ ને તેડી આવ.
3: દકુભાઈ પથારીએ પડ્યા છે એમ હાંભળ્યા પછી શેઠ નો જીવ કેમ હાથ રે?
2: હે ભગવાન, હવે શું થશે? મારે એમને હાચું કહી દેવું જોઈતું તું.
4: કા નણંદબા, હાંજની પૂજાની તૈયારી ચાલે છે કા?
2: હા,
4: તે હું એમ કહેતી હતી કે આ તમારી મોહન માળા મને આજનો દી પહેરવા આપો ને.
2: કા ભલા?
4: આ મારી ડોક અડવી છે તે.
2: હે, તે તારી પાસે તો મંગળ સાંકળી છે ને.
4: હવે દોરા જેવી હાંકડી તો દીઠામાંય ન આવે.
2: હવે દીઠામાંય ન આવે તો દેખાડવાની હું જરૂર છે?
4: તે આટલા બધા મહેમાનો વચ્ચે હું ભૂંડી ન લાગું?
2: હવે જેવા હોઈએ એવા લાગીએ, એમાં શરમાવાનું શું ભલા? ફાટીએ લુગડે અને દુબળે માવતરે શરમાવાય નહીં, સમજી?
4: આ તમારી આગળ એક મોહન માળા વધારાની છે એટલે માંગવા આવી છું.
2: વધારાનું હોય બધું એ કોઈને આપવા સારું ના હોય.
4: તે તમારા પટારામાં મોહન માળા પડી પડી વિયાશે?
2: હવે પટારામાં મોહન માળા વિયાશે કે નહીં વિયા એની પંચાયત તારે કરવાની જરૂર નથી. અરે તારી તો આ ટેવસ ખોટી છે. આપણું હોય એટલે થી સંતોષ માનવો જોઈએ. કોઈની મેડી જોઈને પોતાનું ઝૂંપડું ના પાડી દેવાય.
4: હવે ખબર છે મને, આ તમે નવી મેડી બંધાવી છે તે, ને આજે એના વાસ્તામાં આખું માજન ભેગું થવાનું છે. ને તમે ઈચ્છો છો કે માજનની હાજરીમાં મારી આબરૂ ધજાકરા ઉડે?
2: તે માંગ્યો દાગીનો પહેરીશ તો આબરૂ વધી નહીં જાય, અને નહીં પહેરે તો ઘટી નહીં જાય.
4: તમને છે ને તમારી શેઠાઈનો અહંકાર આવી ગયો છે એટલે આમ ફાટ્યું ફાટ્યું બોલો છો.
2: અમારું અમે જાણીએ, પણ તું વગર શેઠાઈએ આટલો અહંકાર શેનો કરે છે? લો, ધણીના લુગડામાં સાંજ પડે શેર ધૂળ ભરાય, ને બાઈને મોટી શેઠાણી થવાના શોખ?
4: અમે તમારા ઓશિયાળા થઈને રહીએ છે એટલે તમે આવી હમળામણી કરો છો કા?
2: તે કોણ તમને કહે છે કે અમારા ઓશિયાળા થઈને રહો? અરે ત્રેવડ હોય તો થઈ જાઓ ને નોખા, ને કરો નોખો વેપાર. આ તો તૈયાર ગાદી મળી ગઈ એટલે તનકારા કરો છો. અરે પરસેવો પાડીને પાંચ પૈસા પેદા કરો તો ખબર પડે. આ તો ભૂખની છોકરી ભાટમાં પડ્યા જેવું છે. અરે ધણી બિચારો ઢેફા ભાંગે, ને બાઈને મેલાતની સાઈવી જોઈએ.
4: તમારો દીધેલો રોટલો ખાઈએ છે એટલે જ આવા મેળા ટોણા સાંભળવા પડે ને.
2: તો હવે તમે તમારો રોટલો ખાઈને જુઓ તો ખબર પડશે કે કેટલી દિવસે સો થાય છે.
4: ઠીક છે, ઠીક છે.
2: તમારામાં
4: પાણી
3: છે?
4: મારે કર્મે કટકા લખાયા છે માથે મેળા ટુંબા જો તે ધણીએ ઓશિયા

0: માંગું મરું બે બરાબર. નાણા વાણી નણંદનો મિજાજ ન સાંભળવા જેવા વેણ સાંભળવા પડે જ મારે. આ પણના ધણીમાં રતી નહીં તઈએ જ ને. હું ગઈ હતી મોહન મારા માંગવા તો એમણે મને ભિખારી કીધી, મારું અપમાન કર્યું. મને કે તમે અમારા પર નભો છો ને માન પામવું હોય તો થઈ જાઓ જુદા, નોખો ધંધો કરો. જો ધણી માં તેવડ હોય તો
1: લાડકો શેઠાણી નો આટલો મિજાજ, આટલો બધો અહંકાર. અરે દકુભાઈ તમે માથે હાથ દઈને બેઠા છો, હું આમાં તો તમારું નાક ઓળાઈ ગયું નાક. તમે સગા બેન બનાવીને ગણીને આટલા વૈતરા કરો ને બેન તમને બે દોખડાના વાણોતર થી પણ બે જ ગણે? ગણ ઉપર અવગણ, જશને માથે જૂતિયા.
2: હે બસ બસ, આથી બેનના ઘરનો રોટલો મારા માટે ગવર્મેન્ટ બરાબર.
1: તમે આટલા વર્ષ હાવ પાણીમાં નાખા, મજૂરી કરીને પારકું ઘર ભર્યું તમે તો. અરે એટલું તો સમજો, પોતાના સગા ભાઈ નરોત્તમ હારું ઉપરા છાપરી કન્યાઓ જુએ છે, પણ તમારા બેને ક્યારે બાલુ માટે ઠેકાણું બતાવ્યું છે ખરું?
2: હે આ તમારી વાત વિચારવા જેવી છે હા મકનજી, પણ
1: અરે પણ શું, અંદર આગ લાગવી જોઈએ આગ. અને મહિનાદી મહિનાદીમાં એની પેઢીનું ઉઠમણું ન થઈ જાય તો મારી મૂછ મુંડાવી નાખું ને એની સામે દકુભાઈની સવાઈ સદ્ધર પેઢી જમાવી.

0: હે ઈશ્વર, આ બધું જાણીને એમને હૈયે કેવા કારમાં ઘા પડ્યા હશે. તમે આવી ગયા?
1: બટુકની માં મેડી તો બાંધી, પણ ઘરનાઓને વાલના દોરીએ નો બાંધી શીખ્યો. લાગે છે કે કુટુંબની ઇમારત ચડવામાં મારા પ્રયત્નની માટી જ ઓછી પડી. હશે હશે જેવી હરી ઈચ્છા.
0: કહું છું, સાંભળો ને, આ વાસ્તુ તો પતી ગયું, પણ આ લાડકોળ શેઠાણીના મોઢા પર જરાય હરખ ન દેખાતો.
2: હોય તો સગો ભાઈ પ્રસંગે હાજર ન રહેતો દુઃખ તો થાય જ ને.
0: પણ એવું તે શું થયું હશે?
2: હવે ભાઈ ભાંડુડામાં આવું બધું તો ચાલ્યા કરે, સમય જતા ઘીના ઠામમાં ઘી પડી જતું હોય છે.
0: અરે પણ કહું છું કે પ્રસંગ આખો ઉકલી ગયો, છતાં એમણે આટલો આગ્રહ કરીને આપણે હુકમ રોકી રાખ્યા છે. હો,
2: આપણા પરની લાગણી, બીજું હું?
0: મને તો કાંક બીજું જ.
2: હું
0: આ છે ને, આ ઉત્તમ શેઠનો નાનો ભાઈ કેવો લાગ્યો તમને?
2: તમને કેવો લાગ્યો એ કોને?
0: છોકરો પાણી વાળો લાગે છે.
2: તે હાચું, પણ
0: આને આપણી નાનકડી મને કહેતી હતી કે ચંપાને પણ નરોત્તમ્બો ગમી ગયો છે. હો,
2: હે, ચંપાને ગમ્યું તો ભગવાનને ગમ્યું.
0: આ તો પછી ઉત્તમ સર ને કાને વાત નાખો ને.
2: પણ શેઠ માનશે ખરા?
0: શું કામ ન માને? હો, અમારી ચંપામાં કેવા પણ છે કઈ? અને આવી દીકરી તો જેના ઘરમાં જાય ને એનો ભાવ સુધરી જાય.
2: પણ સાંભળ્યું છે કે નરોત્તમ હારું તો મોટા મોટા આસામી ઘરના કેણ આવે છે.
0: તે ભલે ને આપણે નાના આસામી ગણાઈએ, પણ દાણો તો દાબી જુઓ, આ ઉકરડી દેખે ને ત્યાં સૌ કચરો નાખવા જાય જ.
2: ભલે તું કે છે તો એ વાત ખોટી તો નથી જ.
0: કપૂર શેઠની ચંપાને તમે જોઈ ને?
1: કેમ ભલા?
3: તમે તો સાવ એવા ને એવા જ રહ્યા.
1: એટલે કેવો?
3: અરે ધ્યાન દઈને સાંભળો, આપણા નરોત્તમ ભાઈ હારે ચંપાનું ગોઠવાય તો જુગતે જોડી જામે કે નહીં?
1: અરે પણ નરોત્તમ તો હજી વિવિશાળ માટે ના ના જ કર્યા કરે છે.
3: હવે ના નહીં કે?
1: એમ તે તમે કેમ જઈનું?
3: અરે આવી વાતમાં તમને ભાઈડાઓને હું ખબર પડે, બાયડીઓની વાત તો બાયડીઓ જ જાણે.
1: એટલે?
3: એટલે એમ કે નરોત્તમ ભાઈ અને ચંપાના જીવ હળી ગયા છે.
1: ઓહો હો હો હો, ત્રણ દાડામાં?
3: લેકર વાત. અરે ત્રણ દાડાની ક્યાં માંડો છો, જીવ મળવાના હોય ને તો ત્રણ ઘડીમાં મળી જાય. અરે ભૂલી ગયા આપણી વાત?
1: જવા દો, એ બધી વાત જવા દો. પણ એક વાત કહું, હવે તને જડ ડેરા

0: નીલામની ઉત્તમળ આવી જેમ લાગે છે.
1: આ 17.5 વાર ને જુઓ, એ પણ કહી દઉં છું હા કે ચંપા સિવાય મારે બીજી કોઈ દેરાણી ના જોઈએ.
0: લાડકોર, ચંપામાં તારું મન આટલું બધું મોયું છે?
1: અરે મારું જ નહીં, તમારા ભાઈનું હે. યાદ છે મારા દૂર દૂરના મોસાળિયા આ કપૂર શેઠના મેંગણી ગામે રહેતા હતા, ત્યારે આપણે ત્યાં જવાનું થયેલું.
0: હા હા હા, અને એ વખતે કપૂર શેઠ એક વેપારીની હારે આપણને ત્યાં જમવા બોલાવેલા, મને યાદ છે.
1: બસ એ જ વખતે મેં ચંપાને ત્યાં જોયેલી, ત્યારે જ મારા મનમાં વસી ગયેલી. ને હવે તો નરોત્તમભાઈના દિલમાં પણ ડોક્યું કરે છે, તો રાગ ની જુઓ છો.
0: હરી હરી હરી, હવે આખી વાતની ગોળ બેઠી. કપૂરચંદ અને એમના પરિવારને સ્ટેશને લેવા તમે નરોત્તમને કેમ મોકલ્યો તો એ હવે સમજાણું.
1: ગળ બેઠી ને, તો હવે કરો કંકુના.
2: મકનજી, મુનિયમ, શંભુગોને જરા સાથ કરતા આવો ને.
3: ગઈ ગઈ
4: કોણ ગઈ? લે હું તો હજી અહીંયા જ ઉભી છું.
3: અરે તમે નહીં ભાભી, કપૂર શેઠની સોડી ગઈ. હે,
5: ક્યાં ગઈ?
3: નરોત્તમ વેરે કપૂરિયો પણ લાભ જોઈને લપટાઈ ગયો.
4: ઈ જ લાગનો છે. નાના નાના વળે છોકરા ઘૂકરે રમે, ઈ તો આદિકાળથી હાલ્યો આવ્યું છે. ને મારા કલૈયા કુંવર જેવા બાલુ હામુ કોઈ નજરે કરતું નથી.
3: અરે બાલુ હાટું તો હું પદમણી જેવી કન્યા ગોતી કાઢીશ, તમે જોજો તો ખરા. પણ ડકુભાઈ, તમે કેમ આમ નિમાણા થઈ ગયા છો?
5: બસ આપણે તો હવે આપણા ગામ ભેગું થઈ જવું છે. જટ પેઢીમાંથી હિસાબ ચોખ્ખો થાય એટલે હું મારા રસ્તે આ વાઘણિયામાંથી આપણા અંજળ પાણી પૂરા આવે. તો હવે તો ભલું મારું ઈશ્વર્યું ને ભલો હું.
4: હાઉ, આ વાઘણિયાની ધરતી આરે અમારી લેણા દેણી પૂરી થઈ.
3: અરે રે રે રે, એમ અમને મેલીને કઈ ઈશ્વરે ભાગી જવાતા હશે? દકુભાઈ વિના આ મકનજીને રોટલો કેમ કરીને ભાવશે?
4: કે છે કે વિપત પડે તો અહીંયા બાપ દાદાનું ગામ હાંભરે. આજ અમારે વિપત પડી છે તો ઈશ્વરીઓ જ અમને હંગરશે કે નહીં?
3: પણ મને આ દકુભાઈ વિના સોરવશે નહીં. હું ને દકુભાઈ એકબીજાની એઠી બીડી પીનારા ભાઈ બન. તમે એકલા ઈશ્વરે હાલે જશો તો મને અહીં ચેન નહીં પડે. હું તમારી ભેગું આવીશ.
5: હે ના ભાઈ ના, આ તમને ઈશ્વરે લઈ જવાનું મારું ગજુ નહીં. તમ જેવા મુનિમનો હાથી તો ઓતમચંદ શેઠ જ બાંધી હકે.
6: ધારો તો તમે બાંધી હકો, ધારો તો તમે ઓતમચંદને ઈશ્વરિયામાં વાણોતરું કરાવી હકો. તમારામાં આવડત હોય તો ઓતમચંદ શેઠ જેવા 7 શેઠિયાઓને ઈશ્વરિયાની તમારી પેઢીમાં હંજવારી કરાવી હકો. આવડત જોઈએ, આવડત
4: ઈ તો નથી એમનામાં.
5: હવે તું જરા મૂંગી મરને.
6: અરે મારા ભાઈ, હું છું ને તમારી હંગાત. આમ આ કોરે આવો, જુઓ અટાણે ખરેખરો મોકો છે. ઘા ભેગો ઘસરકો ને બૂમ ભેગો ચીચીયો. દકુભાઈની હાથ પેઢી તરી જાય, હંધુએ પારું ઉતર્યું તો તમે રાજા થઈ જાઓ રાજા. જો પેઢીની સૌથી મોટી હુંડી કોના નામની છે એ જાણી લઉં એટલે બસ.
0: હાલો ગોર બાપા, સપનનું મુરત ને હારું ચોઘડી જોઈ દો.
7: કોને હાટું? બટુકભાઈ હાટું?
0: અરે એ તો હજી ઢીંગલે રમે છે. આપણે નરોત્તમભાઈનું મેઘણીવાળા કપૂર શેઠ ખરા કે નહીં? એની દીકરી ચંપા હારે નરોત્તમનું સપન નક્કી કર્યું છે.
7: આ તો કરો કંકુના.

0: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા સ્વર્ગીય ચુનીલાલ મડિયા લિખિત નવલકથાનું ધારાવાહિક રેડિયો નાટ્ય રૂપાંતર વેળા વેળાની છાંયડી ભાગ એક. રેડિયો નાટ્ય રૂપાંતર પ્રવીણ સોલંકી. ભાગ લેનાર કલાકારોની પાત્રવરણી: દકુભાઈ, રાજુલ દિવાન, કપૂર શેઠ, દિલીપ દરબાર, મકંજી શરદ શાહ, નરોત્તમ નિલેશ જોશી, વશરામ અશોક ઉપાધ્યાય, લાડકોર ચિત્રા વ્યાસ, ચંપા ભૈરવી વૈદ્ય, સંતોકબા વિજયા લાખાણી, જસી ત્વિષા ત્રિવેદી, સમરથ વૈશાલી ત્રિવેદી, માણસ એક મયુર ભાવસાર, બટુક યશ્વી ભાવસાર અને ઓતમચંદ પ્રતાપ સચદેવ. નિર્માણ સહાય મયુર ભાવસાર, નિર્માણ વૈશાલી ત્રિવેદી. વેળા વેળાની છાંયડી આ પ્રસારણ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. પ્રસ્તુતિ આકાશવાણી મુંબઈની ભેટ હતી.
1: સૈયર મારી માડીએ ઓડણી માટા કી.
2: શું આજનું સોશિયલ મીડિયા આપણને દરેક સ્ત્રીની વાત કહી શકે છે?
3: શું આજનું મોબાઈલ સ્ત્રીના અંતરની છબી દેખાડી શકે છે?
2: શું તમારા ચેટ બોક્સમાં સ્ત્રી હૃદયની વણ કહેવાયેલી વાતો છે?
3: શું સ્ત્રી પોતે પોતાની વાત કહી શકે છે ખરી?
2: મહોતું વાર્તાકાર રામ મોરે લિખિત વાર્તા સંગ્રહનું ધારાવાહિક પઠન પઠન અને પ્રસ્તુતિ વૈશાલી ત્રિવેદી. તારીખ 6 જુલાઈ 2026 થી દર સોમવારે બપોરે 12:30 વાગે સાંભળવાનું ચૂકતા નહીં.
4: મહોતું.

આકાશવાણી અમદાવાદ વડોદરા, હવે પ્રસ્તુત છે શાસ્ત્રીય સંગીત. આજના કાર્યક્રમમાં આપ સાંભળશો ઉસ્તાદ શૌકત હુસેન ખાનનું શાસ્ત્રીય ગાયન. રાગ છે બિહાગડા.

શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમમાં આજે આપ સાંભળી રહ્યા હતા ઉસ્તાદ શૌકત હુસૈન ખાન પાસેથી રાગ બિહાગડા. તબલા પર સંગીત કરી રહ્યા હતા પંડિત નકુલ મિશ્ર. જ્યારે હાર્મોનિયમ પર હતા શ્રી શિશિર ભટ્ટ. આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

અત્યારે રાત્રિના 11 થવા આવ્યા છે. પ્રથમ હિન્દીમાં અને ત્યારબાદ અંગ્રેજીમાં સમાચાર અમે દિલ્હીથી રિલે કરીશું.

તેર મિનિટ અને 30 સેકન્ડ્સ થઈ ચૂકી છે. અમારી બીજી સભા અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રથમ સભામાં આવતીકાલે સવારે 5:50 આજ મીટર્સ પર ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશું. પરંતુ અમારા DTHના માધ્યમ દ્વારા ગુજરાતી પ્રસારણ સેવા આપ સાંભળી શકો છો. નમસ્કાર, શુભરાત્રી, જય હિન્દ.

નમસ્કાર, આકાશવાણીની ડીટીએચ સેવાના ગુજરાતી પ્રસારણમાં આપનું સ્વાગત છે. કાર્યક્રમના પ્રારંભે સાંભળીએ પ્રાચીન ભજનો ગ્રીષ્મા શ્રીમાળી પાસેથી.

ಶಾಂತಿ ಕರಣ ಜಗ ಭರಣತು ಘಡಣ ಗಣಾಭವ್ ಘಾಟ್ ಆದಿ ನಮ್ಮ ನಾರಾಯಣಿ ಮಾತನೆ ವಿಶ್ವರೂಪಿ ವಿರಾಟ್ ಸಂಬರ್ಗಡನು ರಾಜ್ ಅನ್ನ ಸಂಬರ್ಗಡನಿ ಅಂದರ್ ಹೊರಜ್ಞಾನ ಭಗವಾನ್ ಎಂ ಕೋರ್ ಕಾಢಿ ಹೋಯ್ 50 ಕರೋಡ್ ಪೃಥ್ವಿನ ಜಳಾಹಳ ಜಳಾಹಳ ಕರಿ ರಹ್ಯಾ ಹೋಯ್ ಅನ್ನ ಆಖಾಯಿ ನಗರ ಮಾ ઢોલ નગારા શરણાયું વાગતા હોય માનવ મેરામણ ઉમટ્યો હોય હૈયે હૈયું દળાતું હોય જાણે સંબરગઢના રાજવી સંબરગઢના રાજકુમાર ગોગાજી ચૌહાણ અને ગોગાજી ચૌહાણનો રૂડો પ્રસંગ હોય કુંવરના લગ્ન લીધેલા હોય સંબરગઢની અંદર અને માનવ મેરામણ હૈયે હૈયું દળાતું હોય એકબીજા હળી મળી વાતો કરતા હોય લગ્નને એમ કહેવાય ટાણે આનંદ કરતા હોય ઢોલ નગારા વાગતા હોય બેનું દીકરી ઢોલે રમતી હોય અને ગોગાજી મહા ચૌહાણ કે ચૌહાણોની ચલણી ચલી ના શકે કોઈ માથા પડે ધડ લડે એહી પટંદર હોય એ ચૌહાણ વંશની વાત કરીએ એટલે બાપ હિન્દુ સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ પણ યાદ આવતા હોય એ ગોગાજી મહારાજ ના રૂડા લગ્ન નું ટાણું અને લગ્ન નું ટાણું ગોગાજી મહારાજ એમ કહેવાય કે જાજેરી જાણ જોરી સંબર ગઢતી એમ કહેવાય ગાડા ઊંટ બળદ હાથી વગેરે લઈ અને પોતાની જાનું ચાલતા ચાલતા ચાલતા એમ ખેડ કરતા કરતા ઝાલાવાડ ની અંદર અને એ જાનું ઉતરી હોય અને એ ગોગાજી મહારાજ ના લગ્ન ગીતું ગવાતા હોય પોઘણા થાય રાજ દરબાર ની અંદર અને પોકણા કરી ગોગાજી મહારાજ જેવા ચોરી ની અંદર આવીને ઉભા હોય બાપ આસન ના માથે આમ આવીને ઉભા રહી આમ આસન વિરાજમાન કરી અને ત્યાં આગળ ગૌર મહારાજ બ્રહ્મદેવ અગ્નિદેવની સાક્ષીએ મંત્ર ઉચ્ચાર કરતા હોય મંત્રોના ઉચ્ચાર ભણાતા હોય ઠકરાણા એમ કહેવાય આ મંત્ર ઉચ્ચાર થાય કન્યા પધરાવાનો સમય આવે અને રાજકુમારી ધીરા ડગ માંડતા માંડતા માંડતા ચોરી ની અંદર આવ્યા હોય અને ચોરી ની અંદર આવેલા બેનો દીકરીઓ લગ્નના રૂડા ગીતડા ગાતા હોય

અને લગ્નના ગીતડા ગાતા ગાતા આમ મંગળ ભેળા ભરવાની ઘડી આવ, સપ્તપદીના ભેળા લેવાતા હોય અને સપ્તપદીના ફેરા ફરી આમ વરમાળા પહેરાવા જાય ને બાપ, અને વરમાળા પહેરાવા જાય આમ વરમાળા પહેરી ન પહેરી કે હોય વૃદ્ધ બાળ કે અંગ જોબન ભર્યો, હોય બળવાન કે અબળવન ગેલો, ગીત મંગળ તણા ગાયને કંઠમાં હોય વર માર ચોળી ચડેલો, હાથ જ્યાં સાંભળે દેશ દ્રોહી તણી, પછી ભાગ્યમાં એના લખ્યું સૈવું, એવા પંત રાજપૂત ના વીર અભૂત ને જીવવું તે પછી ત્યાં જેવું. બાપ રાજપૂત નો દીકરો હતો, આમ મંગળ ફેરા ફરી રહ્યો હોય અને એમ કહેવાય વર મારા પહેરાયું હોય, મંગળ ફેરા ફરતા હોય, પહેલું મંગળ, બીજું, ત્રીજું અને આમ ચોથું મંગળ ગવાતું હોય, અને ત્યાં તો બાપ ઝાલાવાડ ના પાદર માં, હળવદ ના પાદર માં બુંગ્યો ઢોલ, ધ્રીજબાંગ રણીબાંગ, ધ્રીજબાંગ રણીબાંગ, ધ્રીજબાંગ રણીબાંગ, આમ ઢોલ નો નાદ થાય, અને ઢોલ નો નાદ થતા થતા એમ કહેવાય જ્યાં ગોગાજી ચૌહાણ ની ચોરી છે ને બાપ લગ્ન ની, એ કુટુંબના હગા વાલા ભાયા તું બેઠા હોય, અફણ કહુંબા ગોળાતા હોય કે બડી પીપલ કી જાવ સોબત, બડું કી રગડ કસુંબલ ગોઠ, મુઠ્ઠી ચણું કી મરગા નેણી નાર, દો બેટા ધાવણા, આમ જ્યાં ખરલ ની અંદર કહુંબા ગોળાતા હોય, એકબીજાના હમ દઈને ધોવા દેતા હોય કહુંબા ના, અને ત્યાં તો બુંગિયા ઢોલનો અવાજ એકબીજા રાજપૂતોના કાને પડવા લાગ્યો, કાને પડે એકબીજા રાજપૂતો ત્યાં માંડવામાં બેઠા બેઠા વાતું કરે કે કોણ વારે ચડે, ઢોલ વાગ્યો, સાનો વાગ્યો, આમ વાતું કરતા હોય ને ત્યાંથી વાત છૂટે, અને ફેરા ફરી રહ્યા ચોથું મંગળ ફરતા હોય ને, એ ગોગાજી ચૌહાણના કાને એ વાતનો વાત જાય કે ગામના પાદરમાં બુંગિયો ઢોલ વાગ્યો, અને બુંગિયો ઢોલ વાગ્યા પછી તો બાપ કે તારે કે તેજ મેં ચંદ છુપે નહીં, સૂર છુપે નહીં, બાદલ છાયો, રાડ પડે રજબૂત છુપે નહીં, દાતા છુપે નહીં, મંગની આયો, ચંજન નારીકો નેન છુપે નહીં, પ્રીત છુપે નહીં, પૂંડ દીકાયો, કે કવિ ગંગ કહે સુન સાઈ અકબર, કે કર્મ છુપે નહીં ભભૂત લગાય, એમ રાજપૂત નો દીકરો હતો બાપ, એના લક્ષ્મણ સાના ના રે, હુરજ જાણે ભગવાન કોર કાઢે કે નમુ યાદી આદિત દે હાથ જોડી, પ્રભુ કર્મ ના બંધનો નાક તોડી, રવિ બાબતી તું જ શીશ નમાવું, કૃપા દ્રષ્ટિથી જો મુજ રંક સામુ, અહો કેમ હું વર્ણાવું વાત તારી રહ્યો માનવી, અલ્પ બુદ્ધિ છે મારી, બધા દેવ ને કરોડ 33 ભાઈ, રવિ તુજથી ઉપરી કોણ થાય, આમ હુરજ જાણે કોર કાઢે, અને હાડ મહિનાના વાદળા મંડાણે હોય ને બાપ, છતાંય હુરજ ભાણ છાના નો રે, છુપે છુપાય નહીં, એમ રાજપૂત નો દીકરો બાળ હોય તોય, યુવાન હોય તોય, અને વૃદ્ધ હોય તોય ગામના પાદરમાં ઢોલ વાગે ને બાપ, તેથી ધર્મની ખાતર કે ધર્મ જાતા, ધર્મ જાતા ધરા પલડતા અને ત્રિયા પળંદા તાવ, ત્રણેય ટાણા મરણના પછી કોણ રાજા કોણ લાવ, અને ધર્મની ખાતર થઈ, બેન દીકરીઓની ખાતર થઈ, ગૌ માતાની ખાતર થઈ, અને બુંગિયો ઢોલ વાગતાના હારે એમ કહેવાય ઘોડાના માથા સવાર થઈ જાય ને એ રાજપૂત, અને બુંગિયા ઢોલનો અવાજ સાંભળી વાત પૂછી કે ઢોલ સાનો વાગ્યો, અને કોઈ આવીને કહ્યું કે બાપ આજ હળવદના પાદર ની અંદર એમ કહેવાય યૌનો ગાયો અડી જતા હોય, ગાયોને લઈ લૂંટેરા જતા હોય અને એની વાર કરવી છે, અને આટલી વાત થાય ને બાપ, પછી તો રાજપૂત નો દીકરો પૂછવાનું ભૂલી જાય ભાન, એની પોતાની જનેદાના ધાવણના એક એક ઘૂંટ યાદ આવતા હોય, અને જેમ કહ્યું ને કે હોય વૃદ્ધ બાળ કે અંગ જોબન ભર્યો, હોય બળવાન કે અબળવન ગેલો, ગીત મંગળ તણા ગાયને કંઠમાં હોય વર માર ચોડી ચડેલો, હાક જ્યાં હાંભળે દેશ દ્રોહી તણી, ભાગ્ય મેં એના લખ્યું છે, એના કદાચ કિસ્મત મંડાણ નહીં મંડાણ્યા હોય એની ચિંતા નથી, અને છતાંય વર માળા ફેંકી માયરાની અંદર ચોરીની અંદર અને ફળ ભરી પોતાની ઘોડીના માથા સવાર થાય, ભયા તું રોગે કે ગોગાજી રવા દો, ગોગાજી રવા દો, અત્યારે મંગળ નું ટાણું છે, આ નોધારીને માયરાની અંદર મૂકી અને આમ જવાય નહીં, છતાંય રાજપૂત નો દીકરો બાપ ઘોડાના માથા સવાર થઈ હાથમાં સમજે ઉઘાડી લે, તલવાર ઉઘાડી લે, હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ ના નાદ કરતો કરતો એમ કે ભાઈ જે ગાયોને લૂંટેરા લૂંટીને જે માર્ગે ગયા હતા ને બાપ, એ માર્ગે હાલી નીકળ્યો મારતા ઘોડે, અને

હતા ઘોડે બાગડતા હતા, માં બાગડતા હતા, બાપડતો બાપડતો બાપડતો એમ કેવા દુશ્મનો હામાં દેખાણ્યા અને દુશ્મનો ને દેખ્યા, ગાયું ને દેખી, ગવોત્રી ને દેખી, અને બાપ ગવોત્રી ને દેખ્યા પછી રાજપૂત નો દીકરો બાપ છાનો ન રહ્યો, પટકાર નાખ્યો ગુફારો, અને પટકાર નાખતા હંગાતે દુશ્મનો સાબદા થયા હોય, આ બાજુ દુશ્મનો સાબદા થયા હોય, લુટેરાઓ સાબદા થયા હોય, અને રાજપૂત નો દીકરો એક પછી એક, એક પછી એક, એક પછી એક, એમ કહેવાય દુશ્મનો ના મધ્ય તલવાર ના ઘા કરવા માંડ્યો, તલવારે તોરણો બંધાવવા લાગ્યા હોય, કે ભૂજા બળે ભાન મરવા મેદાન બન્યો, બબરાન ઝુલોક કરી, એ દારૂ માં દીવાન પીધો, બે પ્રમાણ કર મેં કુરબાન કુરબાન કરી, ઉતર્યો સુરાન ભર્યો અભિમાન, એ ભૂપત હાથ બટુકા ભરે, કે કડ ડાક હુબાક ધ્રુબાક મચાવત હાક મારે નહી રાગ ધરે, ચર ડાક ચીરે ચામડી નકતી ત્યાં તો બત્રીસી દાંત છૂટી પડે, ગાંડો બની ગયો બાપ, અને એ ગોગોજી ગાંડો બની દુશ્મનો ને એમ કહેવાય માથા ઉતરવા માંડ્યો, કોઈના હાથ પડ્યા હોય, કોઈના પગ કપાયા હોય, કદાચ કોઈના માથા પડી ગયા હોય, અને ગાયો ને બચાવી દુશ્મનો ભાગવા લાગ્યા, દુશ્મનો ભાગતા ભાગતા આમ દુશ્મનો ભાગ્યા, ગાયો ને હંકારી ને પાછા આવવા લાગ્યા, ગાયોને લઈને આવી પાછળ આખું ગામ આવેલું, કા ઝાલોર ની અંદર, આજે એમ કહેવાય ઝાલાવાડ ની અંદર એક રાજપૂતો દીકરો પરણવા આવ્યો હોય, 54 વર્ષનો કુળદીપક પરણવા આવ્યો, અને આજ ગાયોની વારે ચડ્યો, અને આખું ગામ પાછળ થયું હોય, અને આવતા ગાયોને વારીને આવતો હોય, કેવો રૂડો લાગતો હશે બાપ, આમ તલવાર ની અંદર એમ કહેવાય ટપાક ટપાક ટપાક, જ્યાં રુદ્ર ના ટીપા પડતા હોય ધરતીના માથે, માં વસુંધરા કદાચ ઘડીક ના માથે હરક ખાતી હોય, અને એવું રૂપ દેખીને ગોગાજીને આવતા દેખ્યા, બધી ગાયુ આવી, પણ એક રોડી રોડભાઈ, એક વિધુરભાઈ, અને વિધુરભાઈ ની એક ગાવડી નો આવેલી, એક વાછડી નો આવેલી, અને વાછડી નો આવીને, અને એ વખતે ભાઈ માલધારી ની દીકરી લાછુએ એટલો જઈને ગયું, રાજપોત બાપ સવા શેણની તો હું ગાયું પાછી વાળ, પણ આ રોડી રોડ બાઈની આ નાના છોકરાને છાસુ પીવા વાળાની ગાયું કોણ પાછી વાળ, અને આટલી વાત કરી કે સવા શેણની ગાયું હું પાછી લાવ, પણ રોડી રોડની ગાય કોણ પાછી લાવ વાછડીઓને, અને આ વાત સાંભળીને ગોગોજી પછી ભાન ભૂલી ગયો બાપ, ફરી મારતા ઘોડે પાછો, અને પાછો જો વાછડીને બચાવવા જાય ને, અને વાછડીને જેથી બચાવવા ગયો ગોગાજી ચૌહાણ, પાછળથી યોવનો ઉભેલા, અને યોવનો એ ઉભેલા પાછળથી ગોગાજીના મસ્તકના માથે ઘા કર્યો, અને મસ્તકના માથે જેથી ઘા કર્યો ને, એ પોતાના ધડ માથાથી મસ્તક ઉતરી ગયું, જાણે કોઈ કુંભાર ચાકડો માથાથી એમ કહેવાય પિંડ ઉતારી લે, માટીનો માટીનો પિંડ ઉતારી લે ચાકડા માથાથી, એમ ગોગાજીનું મસ્તક ધડ માથાથી ઉતરી ગયું, અને પછી તો ગાંડો બનેલો રાજપોત પોતાના કુળની એક એક વાતુને યાદ કરે, સંબરગઢનો ધણી પોતાના રાજનું ભાન હોય, અને સંબરગઢના ધણીએ બાપ નાદાત વાળી નાખ્યો દુશ્મનો નો, યૌનો નો નાદાત વાળ્યો, આ મોગલો ભાગવા માંડ્યા, ત્રાહીમામ થઈ ગયા, વાછડી લઈને આવતો હતો ને બાપ, ત્યાં પાછળથી ઘા આવેલો, પોતાનું મસ્તક જુદું થઈ ગયેલું, આજ પણ મસ્તક એ રણની અંદર બાપ મોજુદ પડ્યું છે ગોગાજીનું, અને ત્યાંથી જોડીની અંદર કે રજ ટપકતી 100-100 જોડી સમરા ગણતી આવે, ઘાયલ મરતા મરતા રે માતની આઝાદી ગાવે, માની આઝાદી ખાતર કામ આવી ગયો હોય, એની આંખની અંદર એમ કહેવાય હરગના પોરા હોય, અને એ સબ લઈ એ જોડી લઈ, અને પોતાના ભાયાતું પોતાના કુટુંબીજનો સગાવાલા ભેળા મળી ઝાલાવાડના હળવદ દરબારમાં આવ્યા, ઠકરાણાને ખબર પડી કે ચોરીની વચ્ચે મૂકી રહ્યા રાજપૂત સ્વર્ગા પરના એમ કહેવાય પોખડા થવા લાગ્યા હોય, રાજપૂતાણીએ પોતે મનમાં વિચાર કર્યો કે મારી જિંદગી અધવચ, પણ એ સબને લઈ એ રાજપૂતો એ જોડીને લઈને ધીમા ધીમા ચાલતા ચાલતા પોતાના વતન સંબરગઢ તરફ આવવા માંડ્યા, અને આવતા આવતા રસ્તામાં એમ કહેવાય મહેશભાઈ

ત્યાજ્યા એ ગોગાજીનું સબ જન બાપ ધરતી માતા પછી મુકાય નહીં. વીર પુરુષ હતા, વીરવર પુરુષ હતા. ત્રણ સાગ રાજપૂત ની જગમાં ઉંચેરી જાણ, ચુવાણ સોળંકી રાઠોડ એ જગમાં નામ કમાય. આવો બાપ રાજપૂત સમાજ, એક એક વાતો કરીને વીરવર પુરુષની અને ગાયોની વારે ચડવા વાળા પુરુષોને બાપ એને હજારો વંદન છે, એને કોટી કોટી પ્રણામ કરવા પડે. અને સબ લઈને જયારે આવતા હતા ને, રાત વાહો થાય, કોઈ ઝાડની માથે, કોઈ વરગડીના માથે, આમ સબ ભરાવી અને રાત વાહો કરે. અને જે સબ હતી, જે જોડી હતી ને, એ જોડીની અંદર જ્યાં જ્યાં એમ કહેવાય લોહીના ટીપા પડે, ધરતી માત્ર રક્તના ટીપા પડે ને, ત્યાં ત્યાં ગોગાજીના મંદિરો બને બાપ. અને એ સબ લઈ પોતાના વતન ચાલતા ચાલતા ચાલતા ધીરે ધીરે કરતા પોતાના વતન સંભરગઢની અંદર આવ્યા. અને સંભરગઢની અંદર આવી બાપ પોતાના દેહનો કુટુંબી ભાઈયા તો હે, પોતાના પરિવારે ભેગા મળી અને એમ કહેવાય ચિતા ખડકાવી, અગ્નિ દાહ દીધો અને રાજપૂતાની ભેળી સતી થતી હોય. અને એ ગોગાજી ચૌહાણ આજે પણ સંભરગઢની અંદર પૂજાતો હોય. અને એ વખતે લાછલે કહ્યું તું કે ગોગા ગોગા ગોગ સલામ, લાછલ ભાઈના વીર સલામ, તમે દેખતા અમે આંધળા, તમારી આંખે દીવા બળે, અમારી આંખે પિયા વળે, ડાભી બોલાવું જમણી હોકારો દેજો. અને જમણી બોલાવું ને તો બાપ ડાભી હોકારી દેજો. હે લાછલા વીરા બાપ, વાટે ઘાટે મારા ધણી બાપ તું રકોપા મારા કરજે. આજે પણ માલધારી સમાજ ઘેર ઘેર ગોગાના બેહણા કરાવી અને સંભરગઢના ગોગાજી ચૌહાણના પૂજાઓ કરતા હોય, એની પ્રાર્થનાઓ કરતા હોય અને ગુજરાતના ગામડે ગામડે ગોગાજી મહારાજનો મહિમા ગવાતો હોય બાપ, આજે સંભરગઢમાં અખંડ પૂજાતી હોય દાદાની જો ગોગાજી.